supervised frozen through. Besides her speed, 3 meters, aka 1,300 kHz, Akashwarinum and Bushkin Rashe, Aji, Mangalwar. Jet was the beach, Shaka Samant, Ovinso Arthalis. Aka BG June, Behajar Chavis. અત્યારે વહેલી સવારના 5:58 અને 35 સેકન્ડ થઈ રહી છે. આજની પ્રથમ સભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. પ્રાતઃ સભાનો આરંભ કરી મંગળ સ્વરથી

0: પરિવર્તન માણસને વધુ પરિપક્વ બનાવે છે. દરેક પરિવર્તન સાથે નવા અનુભવો મળે. પરિવર્તનશીલ બન્યા વગર છૂટકો જ નથી. જે માણસ ગતિ નથી કરતો એને કદી પ્રગતિ થતી નથી. એક જ સ્થિતિમાં પડી રહેવાથી મનને વિચારોને ઠાર બાજી જશે. મનમાં પરિવર્તન લાવ્યા વગર પ્રગતિ થતી નથી. જૂનું ગમે તેટલું દિલચસ્પ હોય તેને ભૂલવાનું, તેને નવું નાપસંદ હોય તો પણ અપનાવતા શીખે. જૂના ઘર જોડે કેટલીય માયા બંધાયેલી હોય છે, છતાં નવા ફ્લેટમાં જૂની સ્મૃતિ છોડીને સુખ સગવડ માટે આપણે જવું પડે છે. સમયની સાથે બધાએ ચાલવું પડે છે. પરિવર્તન માત્ર નો અસ્વીકાર કરવાથી એ ગંધાતું ખાબોચું બની જાય છે. આપણે સૌ પરિવર્તનમાં પરિવ્રાજક બનીએ. પરિવર્તન માટે તમારી જાતને સદા તૈયાર રાખો.
1: પરિવર્તન એ વિશે હમણાં જ આપણે વિચાર બિંદુ સાંભળ્યું પઠાણ અરણી ધોળકિયાનું, અને હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. પ્રથમ સાંભળીએ હેમુ ગઢવી અને સાથીઓના સ્વરમાં મૂલદાસની રચના.

0: સેન્સસ 2027 આપણી વસ્તી ગણતરી આપણો વિકાસ.
1: કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. કાર્યક્રમ આગળ સાંભળીએ મને મહારાજ ત્રિવેદીના સ્વરમાં ઋષિરાજની રચના.

0: آنشه. او تمہاری بھی راری تھی آنے سفر بڑھانے برگ بیٹھنا جوڑا ہے برگ بھر جوڑا ہے انہیں دیش آگا رہے سینسس 2027 اپنی وستی گانتی اپنو وکاس
1: શ્રોત મિત્રો અર્ચના કાર્યક્રમના આગળ સાંભળીએ દિલીપસિંહ જાડેજાના સ્વરમાં દાસ ધીરોની રચના.

0: જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027 આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: કાર્યક્રમમાં આગળ સાંભળીએ ભાવેશ પંડિતના સ્વરમાં ઓવલદાસની રચના.

સૃષ્ટિ વિવિધ વાહકો સાથે સંકલિત કરવાથી તેઓ વધુ સમય સુધી સક્રિય રહી શકે છે. જીવાતો તથા રોગજનકો પર વધુ ચોક્કસ અસર કરે છે. અહીં નેનોકળી માત્ર દવાના ઘટક તરીકે રહી પરંતુ સ્માર્ટ વાહક તરીકે કાર્ય કરે છે. જૈવિક એજન્ટોને ચોક્કસ સ્થળે યોગ્ય સમય અને નિયંત્રિત માત્રાને પહોંચાડે છે. આ અભિગમ પરંપરાગત જંતુનાશક છંટકાવથી સંપૂર્ણપણે જુદો છે. માત્ર નેનોકળીની સૌથી વિશેષ વાત તેનો અતિ સૂક્ષ્મ આકાર છે. આ કારણે તેઓ છોડને પાંદડાના રંગ છિદ્રો ક્યુટિકલ તથા જાયલમ પ્રવિમ પ્રણાલી મારફતે છોડના આંતરિક ભાગ સુધી સરળતાથી પહોંચી શકે છે. પરંપરાગત દવાઓ માટે આ શક્ય બનતું નથી, ત્યારે જૈવિક એજન્ટોને નેનો એન્કેપ્સ્યુલેશન પદ્ધતિથી સુરક્ષિત આવરણ આપવામાં આવે છે. ત્યારે તે ધીમે ધીમે અને નિયંત્રિત રીતે છોડ પર મુક્ત થાય છે. પરિણામે એક જ છંટકાવ લાંબા સમય સુધી અસરકારક રહે છે. સૂર્યપ્રકાશના યુવી કિરણો વધારે તાપમાન અથવા વરસાદ દવાની ઝડપથી નષ્ટ કરી શકતા નથી. ખેડૂતોએ વારંવાર

કે પ્રેઝિડિયમ પીથિયમ અને સ્કેલેરોપેનિયા સામે અસરકારક માનવામાં આવે છે. તેના બીજાણુઓને મેળવવાથી અથવા સાઇટોસાન આધારિત પ્રેઝિડિયમ સાથે જોડવાથી તેઓ જમીનમાં વધુ સમય સુધી જીવંત રહી શકે છે અને ભેજ તથા તાપમાનમાં ફેરફારોને સહન કરી શકે છે. તે જ રીતે એમપીવી વાયરસ સામાન્ય રીતે યુવી કિરણથી ઝડપથી નિષ્ક્રિય થઈ જાય છે, પરંતુ મેલો ઇન્જેક્શન દ્વારા સુરક્ષિત બનાવવામાં આવે તો તે લાંબા

જીવાતીય રોગના નિયંત્રણ મોટો ખર્ચ બની ગયો છે. ખાસ કરીને તપાસમાં ગુલાબી ઈયળ દર વર્ષે ભારે આર્થિક નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં એનપીવી અને બીટીને નેનો ઇમોશન સ્વરૂપે ઉપયોગ કરવામાં આવે તો જીવાત નિયંત્રણ વધુ અસરકારક બની શકે છે. ટ્રાઇકોડર્મા જેવી પરોપજીવી બંદીઓને નેનો વાહકો દ્વારા નિયંત્રિત રીતે ખેતરમાં છોડવાથી ઈંડા અવસ્થામાં જીવાતનો નાશ કરી શકાય છે. આ ટેકનોલોજી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ટકાઉ અને પર્યાવરણ મૈત્રી વિકલ્પ પૂરો પાડે છે. નેનો જીવ નિયંત્રણ માત્ર ઉત્પાદન વધારવાનું સાધન નથી, પરંતુ ખેતીની સંપૂર્ણ પર્યાવરણ પ્રણાલીનું રક્ષણ કરતું અભિગમ છે. ભવિષ્યમાં નેનો જીવ નિયંત્રણ વધુ સ્માર્ટ અને ટેકનોલોજી આધારિત બનવાની સંભાવના છે. એઆઈ આધારિત ડ્રોન અને આઈઓટી સેન્સર દ્વારા ખેતરમાં ચોક્કસ સ્તરે ચોક્કસ માત્રામાં જૈવિક દવા છાંટવું શક્ય બનશે. સ્માર્ટ નેનો સેન્સર જીવાતોની ઘનતા ઓળખીને જરૂરી સમયે જૈવિક એજન્ટો મુક્ત કરી શકશે. ગ્રીન નેનો કેમિસ્ટ્રી દ્વારા લીમડો, હળદર, લવિંગ અને અન્ય ઔષધીય છોડના અર્કમાંથી પર્યાવરણ મૈત્રી નેનોકણો તૈયાર કરવાની દિશામાં પણ સંશોધન આગળ વધી રહ્યું છે. તે બહુ જ આનંદની વાત છે. નેનો જીવ નિયંત્રણ માત્ર એક નવી કૃષિ ટેકનોલોજી નથી.

0: पूर्वम स्कीम डेवलपमेंट ग्रुप में शामिल किया गया है। इनमें ओलंपियन बलराज कोमल, एशिया खेलों में रजत पदक विजेता रविंदर सिंह और जसविंदर सिंह शामिल हैं। मौसम विभाग ने राजस्थान, गुजरात, पश्चिमी मध्य प्रदेश, ओडिशा और तटीय आंध्र प्रदेश में आज गरज के साथ तूफान का ऑरेंज अलर्ट जारी किया है। और इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: This is Akashwani, the news read by Sunil Verma. Prime Minister Narendra Modi and President of Myanmar, U Min Aung Hlaing, held detailed talks on the entire gamut of bilateral relations in New Delhi yesterday. The discussions covered trade, defense, border management and culture, among other areas of interest. Briefing media after the talks, Foreign Secretary Vikram Misri said, the Prime Minister reaffirmed India's support for the sovereignty and territorial integrity of Myanmar, and both sides underscored the importance of preventing the misuse of territory for activities inimical to their security interests.
2: Both sides underscored the importance of preventing the misuse of sovereign territory for activities inimical to their security interests. Overall, this visit by the President has once again reaffirmed the shared commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region.
1: Commerce and Industry Minister Piyush Goyal has said India and the US have finalized most elements of the first phase of the bilateral trade agreement, and negotiations are now focused on a few minor issues, commas and full stops. He said that the US team is in New Delhi to hold talks on finalizing the first phase of bilateral trade agreement, BTA. The talks will take place in New Delhi from today till Thursday. India's chief negotiator is Darpan Jain, additional secretary in the Department of Commerce, while the US team is led by its chief negotiator, Brendan Lynch. Five newly appointed Supreme Court judges will take oath today. Chief Justice of India, Surya Kant, will administer the oath of office to the judges. President Draupadi Murmu, after consultation with Chief Justice Wenger, has appointed five new judges to the Supreme Court. According to a notification issued by the Law Ministry, Chief Justice of Punjab and Haryana High Court, Justice Sheel Nagu, Chief Justice of Bombay High Court, Justice Sri Chandrasekhar, Chief Justice of Madhya Pradesh High Court, Justice Sanjeev Sajdeva, and Chief Justice of Jammu and Kashmir and Ladakh High Court, Justice Arun Bali, have been elevated as Supreme Court judges. Senior advocate Venkita Subramani Mohana has also been appointed as a judge in the Apex Court. BJP National President Nitin Nabin held a meeting with senior party office bearers and workers in New Delhi yesterday. Talking to media, party MP and spokesperson Dr. Sambit Patra shared key details, highlighting discussions on Narendra Modi government's 12 years of service, organizational expansion and future initiatives aimed at broadening the party's outreach across various sections of society. He said that the government is completing 12 years in office and everyone has witnessed how India has progressed under the leadership of Prime Minister Narendra Modi, with advancements taking place across every sector. Uttar Pradesh government has constituted two separate high-level inquiry committees to investigate the collapse of the segmental span of the under-construction bridge over the Betwa River in Hamirpur district. The committees under the district administration and Uttar Pradesh Bridge Corporation have begun a comprehensive investigation into the incident, which took six lives. District Magistrate Hamirpur Abhishek Goyal said that the three-member inquiry committee constituted by the district administration, headed by the additional district magistrate Namami Gange, is conducting a detailed examination of all administrative, technical and procedural aspects related to the incident. In Uttarakhand, UNESCO World Heritage Site Valley of Flowers, located in Chamoli district, has been opened to tourists. The Forest Department has appealed to visitors to cooperate in the conservation of the valley's rich biodiversity and rare plant species. According to the department, Valley of Flowers is currently home to more than 300 species of flowers and several rare varieties of flora. Forest Range Officer Chetna Kanpal said that the valley will remain open to visitors until the 31st of October. In hockey, in registered a commanding 4-1 victory over Korea in their third Pool A match of the men's under-18 Asia Cup in Takamika Hara, Japan, yesterday. Captain Ketan Kushwaha led from the front with a brace of scoring in the 3rd and 46th minutes. Warinder Singh added another goal in the 5th minute, while Shahrukh Ali sealed the win with a powerful strike in the 54th minute. And that is the end of this news bulletin.
3: आकाशवाणी पुणे मंजुषा वैद्यनी प्रादेशिक बातम्या देत आहे. ठळक बातम्या. विधान परिषदेच्या 17 जागांसाठी उमेदवारी अर्ज भरण्याची मुदत संपली. बंडखोरीमुळे गुरुवारनंतरच चित्र स्पष्ट होणार. राज्यसभेच्या 24 जागांसाठी होणाऱ्या द्वैवार्षिक निवडणुकीची अधिसूचना जारी. ई बसेससाठी आवश्यक असलेली चार्जिंग स्टेशन्स उभारण्याच्या कामांना गती देण्याचे मुख्यमंत्र्यांचे निर्देश. आणि आयआयटी प्रवेशासाठीच्या जेईई अडव्हान्स परीक्षेत पुण्याची आरोही देशपांडे मुलींमध्ये पहिली. राज्य विधान परिषदेच्या 17 जागांसाठी होणाऱ्या द्वैवार्षिक निवडणुकीसाठी उमेदवारी अर्ज भरण्याची मुदत काल संपली. जवळपास सर्वच पक्षांमध्ये बंडखोरी झाल्यानं गुरुवारी अर्ज मागे घेण्याची मुदत संपल्यावर निवडणुकीचं चित्र स्पष्ट होईल. महायुतीच्या जागा वाटपामध्ये पुण्यातील विधान परिषदेची जागा राष्ट्रवादी काँग्रेसला मिळाली असून विक्रम काकडे आणि सुनील टिंगरे या दोघांनीही उमेदवारी अर्ज दाखल केला आहे. तमाम शहरना पोलीस कमिश्नर तेमज तमाम जिल्लाना पोलीस वडाओ वीडियो कॉन्फरन्स माध्यमथी बैठकमा जोडाया हता. तेमज नागरिकोनी परसेवानी कमाणी सेरवी लेता साइबर ठगो सामे आक्रमक रीते अभियान चलावानी व्यूहरचना घडाई हती. नायब मुख्यमंत्री हर्ष संघवीनी अध्यक्षतामा यूपीएससी सिविल सर्विसेस परीक्षा 2025मा सफलता मेळवनार राज्यना 35 युवा उमेदवारोनो सम्मान समारोह योजायो हतो. પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો અને તેમના પરિવારજનોને શુભકામનાઓ પાઠવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે એક સમય એવો હતો જ્યારે યુપીએસસીની આખી યાદીમાં કોઈ એકાદ ગુજરાતીનું નામ ભાગ્ય જોવા મળતું હતું, પરંતુ આજે 35 ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરી છે. તેમના કાર્યકાળમાં જ પિતાને વિશેષ મહત્વ આપી અનેક જરૂરી ફેરફાર કરવામાં આવ્યા હતા. તેમણે 15-20 વર્ષ પહેલા જે વિઝન રાખ્યું હતું તેના પરિણામે આજે કોઈપણ રાજ્ય સરકાર દ્વારા ચાલતી સંસ્થાઓમાં સૌથી વધુ એટલે કે 35 ઉમેદવારો એક જ વર્ષમાં પાસ થયા છે. રાજ્યમાં 1 જૂનથી વસ્તી ગણતરી પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થયો છે. અમદાવાદ જિલ્લામાં પણ વસ્તી ગણતરી 2027ની પ્રક્રિયાનો પ્રારંભ થતાં અમદાવાદના ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર વિદય ખરેએ જિલ્લામાં વસ્તી ગણતરીની કામગીરી અંગેની તૈયારીઓ અને આયોજન અંગે વિગતો રજૂ કરી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વસ્તી ગણતરીની કામગીરીને સુચારુ, સચોટ અને પારદર્શી રીતે પૂર્ણ કરવા માટે તમામ આગોતરી તૈયારીઓ, મેપિંગ અને સઘન તાલીમ પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું વિદય ખરેએ જણાવ્યું હતું.
4: ફિલ્ડ ઇનોગ્રેશનની પ્રક્રિયા શરૂ થાય છે. એના અંતર્ગત અમદાવાદ જિલ્લામાં 455 ગામોમાં અને 6 નગરપાલિકા જંગની અંદર ઇનોગ્રેટર્સની સૂચન થયા છે. એની અંદર સુપરવાઇઝર્સની પણ નિમણૂક થઈ છે. આ જે પ્રક્રિયા શરૂ થશે એમાં 32 પેરામીટરની અંદર દરેક ઘરે જઈને અમારા ફિલ્ડ ઇનોગ્રેટર્સ વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ કરશે.
3: રાજ્યમાં જીએસટીની આવકમાં મે માસ દરમિયાન ધરખમ વધારો નોંધાયો છે. આવકમાં 16% વધારા સાથે કુલ 7,262 કરોડ રૂપિયાની માત્ર આવક થઈ છે. આ આવક સરેરાશ રાષ્ટ્રીય દરમાં 3.2% ગ્રોથ કરતા વધુ છે. વીજમાં 2,770 કરોડ, વિદ્યુત શુલ્કમાં 998 કરોડ અને વ્યવસાય વેરામાં 22 કરોડની આવક થઈ છે. આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં મોટો પલટો આવવાની આગાહી અસર વિવિધ જિલ્લાઓમાં ગઈકાલે જોવા મળી હતી. અમદાવાદમાં ગત રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ઘણા સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. પંચમહાલ જિલ્લામાં ગોધરા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો, જેને કારણે વીજળી ડૂલ થતા અંધારપાટ છવાયો હતો. મહેસાણા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. કડાણા તાલુકાના માલવણ ધોરોડા રોડ પર વૃક્ષ ધરાશાયી થતા બાઇક સવાર બે યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. લુણાવાડા જિલ્લા સેવા સદન કચેરીનો એક માર્ગ વૃક્ષ પડવાને કારણે બંધ કરાયો હતો. છોટાઉદેપુર અને જેતપુર તાલુકામાં વાતાવરણમાં પલટો નોંધાયો. ભારે પવનને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, ચોટીલા, લીંબડી સહિતના વિસ્તારોમાં ભારે પવનની ગાજવીજ સાથે વરસાદ નોંધાયો. વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારે પવન સાથે વરસાદ તૂટી પડતા વાતાવરણ ઠંડુ બન્યું હતું. જો કે જિલ્લાની આંબાવાડીઓમાં હજુ પણ કેરીનો થોડો પાક બાકી હોય ખેડૂતોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 5 દિવસ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ હોવાની સંભાવના હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે જણાવી હતી. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગામી 2-3 દિવસમાં કેરળ અને તમિલનાડુના કેટલાક ભાગોમાં આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. ફોલો કરશો. દેશભરમાં જેડબલી એડવાન્સ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે ત્યારે આ પરીક્ષાના ટોચ પર રહેલા વિદ્યાર્થીઓએ પોતાના સફળતાના મંત્ર જણાવતા કહ્યું કે તંતણ મહેનત જ સફળતાની ચાવી છે. વાંચકમાં સુસંગતા, મોક ટેસ્ટ, શિસ્તને કારણે તેમને આ સફળતા મળી છે. સુરતની ટોપર્સ ઉન્નતિ જૈને ભારતભરમાં 525મો રેન્ક મેળવ્યો હતો. તેમણે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે પરિણામથી તે ખુશ છે.
5: जब स्टार्ट किया था लाइक 11th में मैंने मेहंदी प्रिपरेशन स्टार्ट की तब तो पता ही नहीं था. तो इधर से सारी चीजें धीरे धीरे आलिंग के थ्रू पता चली और फिर हमने जो पढ़ाया उसको वापस अच्छे से देखना पढ़ना और उसको वर्क करना वाज वेरी इम्पोर्टेंट. मॉक टेस्ट बहुत इम्पोर्टेंट होता है क्योंकि आपको फिर उससे पता चलता है कि किस तरह का एग्जैक्ट आप फीलिंग आप एग्जाम में एक्सपीरियंस करोगे. वो आपके माइंड को स्ट्रांग करने में बहुत हेल्प करता है और अपने आपको असेसमेंट भी मिलता है कि मैं कहाँ गलत जा रही हूँ, क्या गलत कर रही हूँ.
3: જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ડાંગ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં ચેકડેમો, ઘોઘલી ઘાટના વિયરો તેમજ પાણી પુરવઠા વિભાગમાં ચાલી રહેલા કામો, બાંધકામો અંગે સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રીએ સૌપ્રથમ વઘઈ તાલુકાના ખાતર ગામે ખાતર 3 ચેકડેમની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. પંચમહાલ જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે આગામી 5 જૂનથી 21 જૂન વિશ્વ યોગ દિવસ સુધી વિવિધ લોકકલ્યાણ કાર્યક્રમો યોજાશે. જિલ્લા કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં યોજાયેલ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી. જે અંતર્ગત સ્વચ્છતા અભિયાન, પ્રગતિ પથયાત્રા, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, સરકારની સિદ્ધિઓની પ્રદર્શની, જનકલ્યાણ શિબિર સહિતના ઉજવણીના કાર્યક્રમ યોજાશે. રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં વાર્ષિક આયોજન જાહેર થયું છે. રાજ્યની કોલેજો 15 જૂનથી શરૂ થશે જ્યારે પ્રથમ વર્ષના નવા સત્રનો 1 જુલાઈથી આરંભ થશે. મેડિકલ, ઇજનેરી, ફાર્મસી અને પ્રોફેશનલ કોર્સ સિવાયના અન્ય અભ્યાસક્રમોના શૈક્ષણિક કાર્યનો આરંભ આ કેલેન્ડર મુજબ થશે. 2 ડિસેમ્બર સુધી ચાલનાર આ સત્રમાં 8 ઓક્ટોબરથી 2 ડિસેમ્બર સુધી પરીક્ષા આટો લેવાની રહેશે જ્યારે 5 થી 25 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. દ્વારકાધીશ મંદિરમાં પવિત્ર પુરૂષોત્તમ માસ નિમિત્તે યાત્રિકોની ભારે ભીડને ધ્યાને રાખીને આજથી 15 જૂન સુધી મંગળ આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. મંદિર સમિતિના વહીવટદાર હિમાંશુ ચૌહાણે જણાવ્યું હતું કે હવેથી સવારે 5:30 વાગે મંગળ આરતી થશે.
6: મોટી સંખ્યામાં ભક્તોની સંખ્યા જે

રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં 15 જૂનથી નવા શૈક્ષણિક સત્ર પ્રારંભ થશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી ભુજ પ્રસ્તુત કરે છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. પ્રથમ ભક્તિગીત પ્રસ્તુત છે રાસ બિહારી દેસાઈ અને વિભા દેસાઈના સ્વરમાં.

0: Ahoj. Testo ce prasandic. Ce m-a încevat? Ebola virus sami. Paru Ayurved. Sankala anirajvat. Dr. Nishant Shukla.
1: વિશ્વ આરોગ્ય સંસ્થા WHOએ તાજેતરમાં જાહેર કર્યું છે કે ઇબોલા વાયરસનો વર્તમાન પ્રકોપ કોંગો અને યુગાન્ડામાં સૌથી ગંભીર છે. આ દેશોમાં સેંકડો કેસ નોંધાયા છે અને અનેક મૃત્યુ થયા છે. WHOએ તેને જાગતિક આરોગ્ય આપત્તિ જાહેર કરી છે. આ પરિસ્થિતિમાં દરેક વ્યક્તિએ પોતાનું રક્ષણ કરવું અત્યંત જરૂરી છે. ત્યારે ઇબોલા વાયરસ સામે આયુર્વેદના નિવારક, ઉપચારાત્મક અને સહાયક સંભાળના સર્વાંગી માળખા વિશે માહિતી આપી રહ્યા છે ડોક્ટર નિશાંત શુક્લા.
2: હાલના સંજોગોમાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડા ના આફ્રિકન દેશોમાં ઇબોલા વાયરસને કારણે 200 જેટલા રોગીઓની ડેથના સમાચાર આવ્યા છે અને 1000 જેટલા લોકોને રોગગ્રસ્ત માનવામાં આવ્યા છે. ઇબોલા વાયરસ એક ગંભીર સમસ્યા છે. ઇબોલા વાયરસ નો મુખ્ય સ્ત્રોત ફ્રૂટ બેડ્સ એટલે કે ફળમાં ખાવા વાળા ચામાચીડિયા છે. જયારે આ ચામાચીડિયા મારફત માનવીઓમાં ચેપ લાગે છે ત્યારે માનવી અને લોહીના અંગો દ્વારા આ ચેપ આગળ ફેલાતો હોય છે. આ રોગ બેઝિકલી ઝૂમોટિક ટાઈપ નો છે પણ હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સમિશન પણ આ રોગમાં સંભવ હોય છે. તેથી માનવી મારફત આ ફેલાવો લોહી પસીનો ભૂખ ઉલટી મૂત્ર કે બીજા પ્રવાહી મારફત ફેલાતો હોય છે. મચ્છર મારફત પણ આ ફેલાવાની શક્યતા રહેલી હોય છે. સંક્રમિત વસ્તુઓના ઉપયોગથી અને અસુરક્ષિત અંતિમ સંસ્કારના કારણે પણ આ વાયરસ ફેલાતો હોય છે. આ વાયરસ હવાથી ફેલાતો હોતો નથી પણ સતત સંપર્કમાં રહેતા એકબીજાની વસ્તુઓ વાપરવાને કારણે આ રોગ ફેલાતો હોય છે. જળ શોષણ સંહિતામાં બતાવેલા કારણો ને જો આપણે જોઈએ પ્રસંગાત એટલે એકબીજા સાથે મળવું, ગાત્ર સંસ્પર્શાત, હસ્તધનો અથવા તો કિસિંગ વગેરે અથવા તો ભેટના વગેરેની પ્રક્રિયાથી નિશ્વાસને કારણે સહભોજન ભેગા મળીને ખાવાને કારણે સહશૈયા શનાચાવી એટલે સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન જે રોગો ફેલાતા હોય છે. આ રોગને રોકવા માટે WHO દ્વારા સલાહ આપવામાં આવેલી છે કે ચેપગ્રસ્ત રોગી વ્યક્તિ કે એના પ્રવાહી સાથે સંપર્કમાં આવવાનું ટાળવું, પર્સનલ પ્રોટેક્ટિવ ગિયર્સનો ઉપયોગ કરવો જેમ કે માસ્ક, ગ્લોવ્સ તેમજ કોઈ પણ કામ કરતી વખતે અને કામ કરી લીધા પછી હાથને વ્યવસ્થિત રીતે ધોવા, અંતિમ સંસ્કારમાં સુરક્ષિતતા જાળવવી, જે લોકોને સંપર્કમાં આવ્યા હોય તેવા લોકોએ ઓછામાં ઓછા 21 દિવસ સુધી પોતાના આરોગ્ય પર નજર રાખવી, 21 દિવસ સુધી પ્રિવેન્ટિવ મેડિસિનનો ઉપયોગ કરવો, માસ્કનો ઉપયોગ કરવો, નાકના તેલના ટીપા નાખવા, આંખની નાકને વારંવાર અડકવાનું ઓછું કરવું, છીંક આવે ત્યારે નાકને રૂમાલથી અથવા તો કપડાથી ઢાંકવું, ઓડકા રાખતી વખતે પણ મોઢાને કવર કરીને રાખવું. આ રોગનો ઇન્ક્યુબેશન પીરિયડ 2 થી 21 દિવસ સુધીનો માનવામાં આવે છે. રોગીને શરૂઆતમાં તાવ આવે છે જે સામાન્ય રીતે 101-102 ડિગ્રી સુધી ઊંચો જઈ શકે છે. થાક લાગે છે, માથાનો દુખાવો થાય છે, ગળાનો દુખાવો થાય છે, ક્યારેક છાતીનો દુખાવો, ગળાની કબજિયાત કે જાડો પાતળો આવે એવા તકલીફ થઈ શકે છે. રોગીને ઉલટી થાય છે, પેટમાં દુખાવો થાય છે અને બ્લીડિંગ થવાને કારણે ચામડીના ચકામાં પડે છે. રેટરેટ ઘટી શકે છે જેમ કે જાડામાં લોહી આવવું, પેશાબમાં લોહી આવવું, આંખની અંદર લોહી આવવું એવા લક્ષણો દેખાય છે. ત્યારે મલ્ટી ઓર્ગન ફેલિયર થવા માંડે તો આ અવસ્થાને ગંભીર અવસ્થા માનવામાં આવે છે. વૈદ્યના મતે આ રોગ પિત્તને રક્તદોષ અને ઓજસની ક્ષતિને કારણે થાય છે. આહારની અંદર દાડમ, કાકડી જેવો હળવો ખોરાક, ચોખાણ મગની દાળનું પાણી, ચોખાની રસામાં અથવા તો ગાંધીના ચોખા જેવો ખોરાક લેવો. મેડિસિન્સની અંદર વાત કરીએ તો પ્રવંટ મેડિસિનની અંદર ગળો એટલે કે ગુરુજી, રસાયણ, ચૂર્ણ, આંબળા, તુલસી, તુલસીનો ઉકાળો અથવા તો તુલસીનો રસ, હળદર અને સૂંઠ જેવી વસ્તુઓ લઈ શકીએ છીએ. આયુર્વેદ ફિઝિશિયન અથવા તો આયુર્વેદ હોસ્પિટલના સલાહ પ્રમાણે લેવી જોઈએ.
0: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રાસંગિક માહિતી આપે ઇબોલા વાયરસ સામે આયુર્વેદ વિશે વાત સાંભળી સંકલન અને રજૂઆત ડોક્ટર નિશાંત શુક્લા અને હવે સવારનું બુલેટ.

ares, dar unii rodina, băci cățărica te ne-a tăcat ca lama, te mucte mașe. ગુજરાત માધ્યમિકના ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ 11 જૂન થી 20 જૂન 2026 દરમિયાન લેવાનાર ધોરણ 10 અને ધોરણ

من ویدیارکی والی و امشارا اونی هلپ لائن میں لیب لیوا جانا بنا اگو شے ٹول فری ہلپ لائن میں نمبر شے 1-800-233-5500 اونی ہلپ لائن میں سمے سوارے اگیارتی سنجے چھا وادیا نو رہ شے સૌરાષ્ટ્રને કચ્છમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામેશ્વર યાદવે કહ્યું, આગામી દિવસોમાં ચોમાસા પૂર્વેની ગતિવિધિઓ ઝડપી બનવાની શક્યતાને જોતા માછીમારોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: અમેરિકાએ મધ્યસ્થી કરી. ઉત્તરાખંડનું વેલી ઓફ ફ્લાવર્સ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું. અને ભારત અંડર 18 એશિયા કપમાં આજે અંતિમ પુલ મેચમાં ચાઇનીઝ તાઇપે સામે ટકરાશે. સમાચાર વિગતવાર. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના મોટાભાગના ઘટકોને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. તેમણે કહ્યું કે અમેરિકન ટીમ દ્વિપક્ષીય વેપાર કરાર બીટીએના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવા માટે વાટાઘાટો કરવા માટે નવી દિલ્હીમાં છે. આ વાટાઘાટો આજથી 4 જૂન દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે. ભારતના વાણિજ્યિક વિભાગના અધિક સચિવ દર્પણ જૈન છે, જ્યારે અમેરિકન ટીમનું નેતૃત્વ બ્રેન્ડન લિંચ કરી રહ્યા છે. 3 ફેબ્રુઆરીના રોજ બંને પક્ષોએ બીટીએના પ્રથમ તબક્કા માટે માળખાની જાહેરાત કરી છે. ભારત અને અમેરિકાએ 7 ફેબ્રુઆરીના રોજ એક સંયુક્ત નિવેદન બહાર પાડીને બીટીએના પ્રથમ તબક્કાના માળખાને અંતિમ સ્વરૂપ આપ્યું હતું, જેને વચગાળાનો વેપાર કરાર પણ કહેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના 5 નવનિયુક્ત ન્યાયાધીશો આજે શપથ લેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત ન્યાયાધીશોને શપથ લેવડાવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કર્યા પછી સુપ્રીમ કોર્ટમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરી છે. સાંભળીએ એક અહેવાલ.
1: વિધિ મંત્રાલય દ્વારા જારી અધિસૂચના કે અનુસાર પંજાબ અને હરિયાણા ઉચ્ચ ન્યાયાલય કે મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ શ્રી નાગુ, બોમ્બે ઉચ્ચ ન્યાયાલય કે મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ શ્રી ચંદ્રશેખર, મધ્યપ્રદેશ ઉચ્ચ ન્યાયાલય કે મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ સંજીવ સચદેવા, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ઉચ્ચ ન્યાયાલય કે મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ અરુણ પાંડે કો પદોન્નત કિયા ગયા હૈ. વરિષ્ઠ અધિવક્તા વેંકટા સુબ્રમણ્યમ મોહના કો ભી સર્વોચ્ચ ન્યાયાલય મેં ન્યાયાધીશ નિયુક્ત કિયા ગયા હૈ. કેન્દ્ર સરકાર ને પિછલે મહિને એક અધ્યાદેશ જારી કર કાનૂન મેં સંશોધન કિયા થા, જિસકે અંતર્ગત મુખ્ય ન્યાયાધીશ કે અલાવા સર્વોચ્ચ ન્યાયાલય મેં ન્યાયાધીશો કી સ્વીકૃત સંખ્યા 35 સે બઢકર 37 કર દી ગઈ થી. અંકિત કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે પ્રાચી વાજપેયી.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન અંગ હેંગે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય મુદ્દાઓના પર વિગતવાર વાતચીત કરી હતી. આ ચર્ચામાં વેપાર, સંરક્ષણ, સરહદ વ્યવસ્થાપન, સંસ્કૃતિ સહિત અન્ય ક્ષેત્રોનો સમાવેશ થયો હતો. ગઈકાલે વાતચીત બાદ મીડિયાને માહિતી આપતા વિદેશ સચિવ વિક્રમ મિશ્રાએ જણાવ્યું હતું કે બંને પક્ષોએ તેમના સુરક્ષા હેતુની પ્રતિકૂળ પ્રવૃત્તિ માટે પ્રદેશના દુરુપયોગને રોકવા મહત્વ પર ભાર મૂક્યો હતો.
2: Both sides underscored the दोनों पक्षों ने अपने सुरक्षा हितों के प्रतिकूल गतिविधियों के लिए क्षेत्र के दुरुपयोग को रोकने के महत्व पर बल दिया. कुल मिलाकर राष्ट्रपति की इस यात्रा में दोनों पक्षों की दीर्घकालिक साझेदारी को और गहरा करने तथा क्षेत्र में पारस्परिक लाभ, विकास और समृद्धि के लिए मिलकर काम करने की साझा प्रतिबद्धता की एक बार फिर पुष्टि की है. ग्रोथ एंड प्रोस्पेरिटी इन.
0: ઉત્તર પ્રદેશ સરકારે હમીરપુર જિલ્લામાં બેતવા નદી પર નિર્માણાધીન પુલના ધસી પડવાની તપાસ માટે 2 અલગ અલગ ઉચ્ચસ્તરીય તપાસ સમિતિઓની રચના કરી છે. જિલ્લા વહીવટીતંત્ર અને ઉત્તર પ્રદેશ બ્રિજ કોર્પોરેશન હેઠળની સમિતિઓએ 6 લોકોના મોતની ઘટનાની વ્યાપક તપાસ શરૂ કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટે હમીરપુર અભિષેક ગોયલે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રચાયેલી 3 સભ્યોની તપાસ સમિતિ, જેનું નેતૃત્વ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કરે છે, તે ઘટના સાથે સંબંધિત તમામ વહીવટીય તકનીકી અને પ્રક્રિયાગત પાસાઓની વિગતવાર તપાસ કરી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ પંજાબના રામનગર ખાતે સ્થિત જ્ઞાનસાગર એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની 14 સપ્તાહવાર મિલકતો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ કામચલાઉ રીતે જપ્ત કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને મારા એક્સ હેન્ડલ AIRnews_ABAD ને ફોલો કરશો. જમ્મુ અને કાશ્મીરમાં રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓને શોધવા માટે સુરક્ષા દળો દ્વારા શેરુવાલી નામની વિશાળ સંયુક્ત શોધ કામગીરીના ગઈકાલે 10મા દિવસે પણ ચાલુ રહી. સંવેદનશીલ સરહદી પટ્ટામાં દેખરેખ અને આતંકવાદ વિરોધી પગલાં ચાલુ રાખીને સેના દ્વારા અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે સંકલનમાં આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચાલુ કામગીરી વચ્ચે એક વરિષ્ઠ સેના કમાન્ડરે ગઈકાલે નિયંત્રણ રેખા એલઓસીના વિસ્તારોની મુલાકાત લીધી હતી, જેથી પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિ અને ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી શકાય. કોર્પ્સ કમાન્ડરે આગળના આર્મી રાષ્ટ્રોને સરહદનું રક્ષણ કરવા માટે ભારતીય સેનાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરતા તેમણે એલઓસી પર અસરકારક

0: માટે સતત તકેદારી અને ઓપરેશનલ શ્રેષ્ઠતાની જરૂરિયાત પર ભાર મૂક્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઇઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે વાતચીત કર્યા પછી અને મધ્યસ્થી દ્વારા લેબનોન આતંકવાદી જૂથ સાથે વાતચીત કર્યા પછી ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ યુદ્ધ બંધ કરવા સંમત થયા છે. ટ્રમ્પે નેતન્યાહુ સાથેની વાતચીત પછી સોશિયલ મીડિયા પોસ્ટમાં આની જાહેરાત કરી હતી. નેતન્યાહુ સાથેની વાતચીત પછી ટ્રમ્પે કહ્યું કે બેરૂતમાં કોઈ સૈન્ય જશે નહીં અને જે પણ સૈનિકો તેમના માર્ગે છે તેમને પહેલાથી જ પાછા મોકલી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે હિઝબુલ્લાહ સંમત થયા છે કે તમામ ગોળીબાર બંધ થશે, કે ઇઝરાયેલ તેમના પર હુમલો કરશે નહીં અને તેઓ ઇઝરાયેલ પર હુમલો કરશે નહીં. ઈરાને કહ્યું છે કે લેબનોનમાં હિઝબુલ્લાહ સામે ઇઝરાયેલી હુમલાઓ તહેરાનના અમેરિકા સાથેના યુદ્ધ વિરામને જોખમમાં મૂકી શકે છે. વિદેશ પ્રધાન અબ્બાસ અરાગચીએ જણાવ્યું હતું કે અમેરિકા સાથેનો કરાર સ્પષ્ટપણે લેબનોન સહિત તમામ મોરચે યુદ્ધ વિરામનો હતો અને એક મોરચે તેનું ઉલ્લંઘન એ તમામ મોરચે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન છે. અગાઉ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ દ્વારા રોકેટ અને ડ્રોન હુમલાના જવાબમાં બેરૂતના દહીદના આતંકવાદી ઠેકાણા ઉપર હુમલો કરવામાં આવ્યા હતા. ત્યારબાદની સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાન સાથે વાતચીત ઝડપી ગતિથી ચાલુ છે અને કહ્યું હતું કે તેમણે નેતન્યાહુ અને હિઝબુલ્લાહના પ્રતિનિધિ સાથે પણ વાત કરી છે. યુવા બાબત અને રમતગમત મંત્રાલય 2026 એશિયન ગેમ્સ પહેલા ટાર્ગેટ ઓલિમ્પિક સ્પોર્ટિંગ સ્કીમ TOPS ડેવલપમેન્ટ ગ્રુપમાં 22 રોવર્સનો સમાવેશ કર્યો છે. કુલ 22 રોવર્સ હવે 6 બોટમાં ટોપ્સ ડેવલપમેન્ટ ગ્રુપનો ભાગ છે. આ રોવર્સ અનેક બોટ કેટેગરીમાં ભારતીય રોવર્સની સ્થિતિને મજબૂત બનાવવાનો આ બીજો પ્રયાસ છે. આ રોવર્સ હવે એશિયન ગેમ્સ અને વર્લ્ડ કપ સર્કિટ સહિત રોઈંગ ધરાવતી મુખ્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયારીઓ કરશે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ વેલી ઓફ ફ્લાવર્સ પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકવામાં આવ્યું છે. વન વિભાગે મુલાકાતીઓને ખીણની સમૃદ્ધ જૈવ વિવિધતા અને દુર્લભ વનસ્પતિ પ્રજાતિઓના સંરક્ષણમાં સહયોગ કરવા અપીલ કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર વેલી ઓફ ફ્લાવર્સ હાલમાં 300થી વધુ પ્રજાતિઓના ફૂલો અને દુર્લભ વનસ્પતિઓનું ઘર છે. ફોરેસ્ટ રેન્જ ઓફિસર ચેતનાકાંત પાલે જણાવ્યું હતું કે ખીણ 31 ઓક્ટોબર સુધી મુલાકાતીઓ માટે ખુલ્લી રહેશે.
1: जून से 31 अक्टूबर तक ओपन रहती है. पहले बार इसकी डिस्कवरी फ्रैंकिस स्मिथ ने की थी 1931 में जब वो कॉमेट के एक्सपीडिशन से लौट रहे थे. उसके बाद वो वैली दोबारा आई 1937 में और 1938 में उन्होंने एक बुक पब्लिश की जिसका नाम था वैली ऑफ फ्लावर्स. 2005 में यूनेस्को द्वारा वैली ऑफ फ्लावर्स को वर्ल्ड हेरिटेज साइट डिक्लेयर किया गया.
0: હોકીમાં ભારતે ગઈકાલે જાપાનના તાકામીગહારામાં મેન્સ અંડર 18 એશિયા કપના ત્રીજા પુલ એ મેચમાં કોરિયા પર 4-1 શાનદાર વિજય મેળવ્યો. કેપ્ટન કીર્તન કુશવાહા ત્રીજી અને 36મી મિનિટમાં 2 ગોલ કરીને ટીમનું નેતૃત્વ કર્યું. 5મી મિનિટમાં વરિંદરસિંહે બીજો ગોલ કર્યો, જ્યારે શાહરૂખ અલીએ 54મી મિનિટમાં શક્તિશાળી સ્ટ્રાઇક કરીને કોરિયાનો એકમાત્ર ગોલ 21મી મિનિટમાં કેપ્ટન લિન જોંગે કર્યો. ભારતે મજબૂત શરૂઆત કરી. શરૂઆતની 5 મિનિટમાં જ 2 ગોલની લીડ મેળવી. પેનલ્ટી કોર્નર પછી કુશવાહાએ રીબાઉન્ડથી ગોલ કરીને શરૂઆત કરી હતી. આ જીત સાથે ભારતે પુલ એ માં કોરિયા અને જાપાન સાથે 6 પોઈન્ટની બરાબરી કરી લીધી છે. દરેક પુલમાંથી ટોચની 2 ટીમો સેમીફાઇનલમાં પહોંચશે. ભારત આજે અંતિમ પુલ મેચમાં ચાઇનીઝ તાઇપે સામે ટકરાશે. આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે અમારા સહયોગી મિત્તલ પટેલ.
2: આજે મોટાભાગના અખબારોએ અલગ અલગ સમાચારોની હેડલાઇન બનાવી છે. ગુજરાત સમાચાર લખે છે ઈરાને અમેરિકા સાથેની વાર્તા કરી, હોર્મુઝ ફરી બંધ. દૈનિક લખે છે જી એડવાન્સ 9 વર્ષમાં સૌથી વધારે 32% વિદ્યાર્થી સફળ, આઈઆઈટીની દરેક સીટ માટે 3 ઉમેદવાર. અને સ્થાનિક સમાચારોમાં રાજ્યના વાતાવરણમાં પલટાના અને ઉર્જા વિભાગના અધિકારીના ઘરે દરોડાના સમાચારો વાંચવા મળી રહ્યા છે.
0: ભારત અને અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના માળખા અંગે આજે બેઠક કરશે. સુપ્રીમ કોર્ટના 5 નવનિયુક્ત ન્યાયાધીશો આજે શપથ લેશે. ઉત્તરપ્રદેશ સરકારે બેટવા નદી પર નિર્માણાધીન પુલના ધસી પડવાની તપાસ માટે 2 ઉચ્ચસ્તરીય તપાસ સમિતિઓની રચના કરી. ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ યુદ્ધવિરામ માટે સંમત, અમેરિકાએ મધ્યસ્થી કરી. ઉત્તરાખંડનું વેલી ઓફ ફ્લાવર્સ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું. અને ભારત અંડર 18 એશિયા કપમાં આજે અંતિમ પુલ મેચમાં ચાઇનીઝ તાઇપે સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: શ્રોતા મિત્ર, આપણે આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે પછી પ્રસારિત થવાના કાર્યક્રમો વિશે જાણીએ. અત્યારે 8:30 સમાચાર

headlines. આયોજિત કાર્યક્રમ ઉમંગ પ્રાયોજક એનસીઆરટી 9:30 સમાચાર હેડલાઇન્સ.

ફાળવી દીધી. રાજ્યમાં ખાલી થનારી રાજ્યસભાની 4 બેઠકની દ્વિવાર્ષિક ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ. 8 જૂન સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. રાજ્યમાં સરકારી સેવાઓ મેળવવા હવે એક જ યુનિવર્સલ એફિડેવિટ માન્ય ગણાશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યા સહાયક અને શિક્ષકોની કુલ 3,966 ખાલી જગ્યાઓ ભરવા માટેની જાહેરાત કરાઈ. ઉમેદવારો આગામી 10 જૂન સુધી ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી શકશે. રાજ્યસભામાં ગઈકાલથી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ. આગામી 30 જૂન સુધી ગણતરીદારો ઘરે આવીને 33 પ્રશ્ન પૂછશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાનાર ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પૂરક પરીક્ષા માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો. ડીએલઆઈઆરની કચેરીનું વિકેન્દ્રીકરણ કરી જિલ્લાના તમામ તાલુકા મથકો ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડની કચેરીઓ શરૂ કરવાનો નિર્ણય કરાયો. કચ્છની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા ભુજ ખાતે 1 માસની નિઃશુલ્ક તાલીમનું આયોજન. હોંગકોંગમાં યોજાયેલી એશિયન એથ્લેટિક ચેમ્પિયનશીપમાં ભારતે 19 ચંદ્રક જીત્યા. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. ગત 2 માસમાં જિલ્લામાં 51 દિવસ મહત્તમ ઉષ્ણતામાનનો પારો 40 ડિગ્રીથી ઉપર રહ્યો. કંડલા હવાઈ મથક ખાતે નોંધાયેલું 45.6 ડિગ્રી ઉષ્ણતામાન આ ઉનાળાની સિઝનમાં ગુજરાતમાં રહ્યું સર્વોચ્ચ. હવે પછીના મુખ્ય સમાચાર 9:30 વાગ્યે.

0: थी तो उनजे जो को लोक गायक जो सफर हो की करे हो तो उनके पंजरा असा के माने तो
1: चौकस मैं गुजराती जो हकड़ा आना भारतीय लोक गायक अने पार्श्व गायक पड़वा अने अनेजा अनेजी प्रतिभा के मोड़े थी ओरखे में आवे कोई रेडियो अने गुजराती फिल्मों में गाये जो पण चालू करे अने 1990 में तो अने के पद्मश्री जी पण निवाजे हो दिवारे बेन पंड પંજી રીતે ગાઈ કરી શક્યા હોય અને એમને પણ હકડી વડી વાત એ જોવા છે કે કોઈ પણ દેખાવજો શિક્ષણ વગર કે મેળવવાનું દિવારીબેન ઘણી બધી સંખ્યાની લોકગીતો ગરબા ભજન અને ગુજરાતી ફિલ્મો જો ગીતો પણ ગાયા અને હકડી એડે રેકોર્ડિંગ બહાર પાડી એમને જેમને નામ અને જો કારો થયો કે મંજા મંજીરા નામ જો એ 2000 હકડો ની રેકોર્ડિંગ થઈ ગઈ અને એ આલ્બમ નીતિ હકડો એડે લોકગીત આવ્યા આવ્યા અને કે ઓળખીને ખૂબ જ સારી એવી અને કે પ્રતિભા મેળવ્યા લોકગીત સૌરાષ્ટ્ર ને ખારવા સમજો એ વડીમાં વડો સારો એવું પ્રખ્યાત ગીત હો એને તો કેટલાય નોંધ કે એવું ગીતો કે મારી ટોટલી બેઠો મોર સોનો વાતા કરી રે મૈસરી ઢોલિયા વગેરે વગેરે રામના બાણ વાગ્યા હરના બાણ વાગ્યા હયોને કાઠિયા વાળી અને કોકિલ કંઠી હું તો કાગરિયા લખી લખી થાકી મારા વર્ષે અને વર્ષે ખરા મેં ગુજરાતી ફિલ્મ હલો ગામડે હલો અને તમનેથી હમી એમભાઈ ગઢવી લખાભાઈ ગઢવી ઇસ્માહીલ વૈલેરા વેલજીભાઈ ગજર કરશન સાગઠિયા પ્રફુલ દવે ભીખુબેન ગઢવી ઉષા મંગેશકર દમયંતીબેન પરડાઈ મુરલી મેઘાણી અને આનંદ કુમાર ઘણા સંગીતકારો સાથે એ ગાયો પણ અને એની સાથે કામ કરી ચુક્યા
0: વાહ એ તો ખરેખર

0: સ્થાને તો અંગે પણ જરાક તપાસ કરો ને
1: કે કસુગરી 166 માં ગુજરાતી લોકધારા થીમો ગઢવી અને જે હેરી સરસ પ્રતિભા મળીને 5 રૂપિયા જો ખર્ચો કરી ખાસ ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટ ને પહેલું

0: ઉતરા અને સમાજ સેવક રતુભાઈ અવાણી અને કે દિલ્હી પીડિત અને એમને અને કે લોક સંગીત મહોત્સવને પહેલું ઇનામ જીત્યા અને ત્યાંથી ખુબ સારી યાત્રાથી શરૂઆત થઈ. સંગીતકાર કલ્યાણજી અને સ્ટેજ પ્રોગ્રામ કરે ટાઈમ સોના મોનિકે અને ગુજરાતી ફિલ્મને પ્લે બેક સંગીત એટલે કે ગાયકો તરીકે આમંત્રણ પણ બનાવ્યું. જેસલ તોરણ 1971 ની અને જે પહેલી ફિલ્મ હોય અને એમને પણ ગીત જબલ પાપ તારો પ્રકાશ જોડે છે. એ ગીત તો ખુબ જ લોકપ્રિય મને કે ખુબ જ પસંદ આવ્યું અને એ પંડિત પ્રદર્શનમાં ભારત અને વિદેશ પ્રવાસ કર્યો અને પ્રાણલાલ વ્યાસ સાથે ઘણા બધા સ્ટેજ પ્રોગ્રામ પણ કર્યો. ગોંડલ નજીક જે ગામની ગોમટાની પ્રાથમિક સેવાને પણ કામ કર્યું.
1: વાહ, ખરેખર એની જે જીવન છે અને એની જે અવાજ છે જે કે માતા સરસ્વતી સાક્ષાત અને જે ગળાને વઠા હોય અને હા વાત બોલ અને સંગીત જાહે આજ ભારત ડ્રોપ કરીને પણ શ્રેષ્ઠ ગાયિકા ચોક્કસ થઈ શકે છે. તો એ મને કે હું તો જાતા કે 1990 જે આજુબાજુ જે ગાડીને પણ અને જે ખાસ વાત પ્રકારના પુરસ્કાર મળ્યા તો એકાદ ના પુરસ્કાર વિશે પણ જરા ગાલ કરજો ને.
0: ચોક્કસ કૃપાબેન. 1990 ની ભારત સરકાર તરફથી ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી અને કે અનાયત કરીને આવ્યો અને ગુજરાત સરકાર તરફથી ગુજરાત ગૌરવ પુરસ્કાર અનાયત પણ કરીને

0: ανασφαλή πόζου. Πες το τσιάζει μου και σαν ατσάρ. Μπορεί το μου αμερικά δεν μου ξέβρε πόρτερα να πατάνε τα πατάνε μου αρκάνε. Όγκαι, αζε μπακιά κόσε. Σαρβούς αδελετμά πάλετ μόλ μου ότι με έδισο, αζε σε πατλέσε. Ραγε με χάλι τεμερή ραγε σε πάνε τσάρ μπακιάτ με δύο βαρσί κρίσον κρίνου. Τζέλετ με μου πασίδε. Αν και τζούν σωτή ουλετβάρη πατρή βαρίσα κασέ. Ραγε με σαρκάρι σεβαρό μέρα μπάχαβε έκαζ universal affidavit με ανεγράσε. Uttarakhand mein Valley of Flowers pravasiya mate khulu mukalu Israel ani Hezbollah yuddh viram mate sanmat America e madasti kari aaj thi operation Moon Hunt antargat rajyabhar mein Moon account surgical strike thashe rajya mein mai mas par mein 100 taka na vadhara sathe 7262 crore rupiya ne GST ni avak thai nayab mukhyamantri Harsh Sanghvi ne adhyakshata ma UPSC civil services pariksha 2025 ma safalta melavnar rajya mein 35 युवा उम्मीदवारों ने सम्मान समारोह योजायो राज्य में सरकारी यूनिवर्सिटियों में 15 जून से नवा शैक्षणिक सत्र में आरंभ द्वारकाधीश मंदिर में पवित्र पुरुषोत्तम मास निमित्त आज से 15 जून सुधी सवेरे 5:30 बजे मंगला आरती थे दौरान 10 शनिवार बोर्ड ने पूरक परीक्षा में लेने विद्यार्थियों ने मार्गदर्शन माटे टोल फ्री हेल्पलाइन नंबर 1800-233-5500 जाहिर માછીમારી ની સીઝન પૂરી થતા માછીમારોએ પોતાની બોટો ને બંદર પર લંગરવાની શરૂઆત કરી જિલ્લા DLRI ની કચેરી નું વિકેન્દ્રીકરણ કરી જિલ્લાના તમામ તાલુકા મથક ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ ની કચેરીઓ શરૂ કરવા નિર્ણય કરાયો 5 દિવસ ની વરસાદ ની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા હવામાન વિભાગે રાજસ્થાન ગુજરાત પશ્ચિમ મધ્યપ્રદેશ ઓડિશા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં વાવાઝોડાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું ગત 2 માસમાં જિલ્લાના 51 દિવસ મહત્તમ ઉષ્ણતામાનનો પારો 40 ડિગ્રીથી ઉપર રહ્યો કંડલા હવાઈ મથક ખાતે નોંધાયેલું 45.6 ડિગ્રી ઉષ્ણતામાન આ ઉનાળાની સીઝનમાં રાજ્યમાં સર્વોચ્ચ રહ્યું હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 5:10 અપાશે
1: ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા દરમિયાન બહાર નીકળવાનું ટાળવું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડા પહેરવા ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો પાણી પીવું લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ઓઆરએસ પુષ્કળ પ્રમાણમાં પીવું લૂ લાગવાના લક્ષણો માથું દુખવું પગની પેઢીઓમાં દુખાવો થવો શરીરનું તાપમાન વધી જવું ખૂબ તરસ લાગવી ઉલટી થવી ઉબકા આવવા ચક્કર આવવા

0: آقاشوانیم باش که نربتی سن بگرچو سن دوانیم بچیم که نکرچه وانیم سنیم این همه سن بگیم آسندیش
1: مرما سرکشا سوچنانو آلم دارو امی نیرمی که بچو
2: فیدویم એટલે કે યુવતી બચવા બપોરે બે થી ચાર વાગ્યા સુધી બહાર નીકળવા નહીં અને માથું સુધી સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા બાળકો સગર્ભ સ્ત્રીઓ અને વહેલી તડકામાં વિશેષ કાળજી લેવી પુષ્કળ પાણી લીંબુ પાણી અને છાશ જેવા પહેલા પહેરવા

0: Bobby?
1: તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ એલર્ટમાં છો.
0: ડિજિટલ

દૂર લાગવાથી બચવા માટેના ખાસ પગલા. દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો. પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ઓઆરએસ પુષ્કળ પ્રમાણમાં પીવું. દૂર લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ

છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેર બજારમાં ઘટાડાનું વલણ. સેન્સેક્સ 125 અને નિફ્ટીમાં 60 અંક સુધીનો ઘટાડો. ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના માળખા અંગે આજે બેઠક કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ તેલંગાણાના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી. ગૃહમંત્રાલયે ઇમિગ્રેશન અને વિદેશી સુધારા નિયમો 2026ને સૂચિત કર્યા. ઇમિગ્રેશન અને વિદેશી નિયમો 2025 હેઠળ નોંધણી સમયરેખા અને અપીલ પદ્ધતિમાં મુખ્ય ફેરફાર રજૂ કરાયા. ઉત્તરપ્રદેશની આતંકવાદ વિરોધી ટુકડીએ પાકિસ્તાન સ્થિત ગેંગસ્ટર શહજાદ ભટ્ટી સાથે સાંઠગાંઠના આરોપસર આઝમગઢના એક યુવકની ધરપકડ કરી. ઇટલીમાં આજે વહેલી સવારે 6.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો. અમેરિકાએ મેક્સિકોથી દક્ષિણ કેલિફોર્નિયા સુધીની ભૂગર્ભ ટનલમાંથી 1 ટનથી વધુનો માદક પદાર્થ જપ્ત કર્યો. આજથી ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત રાજ્યભરમાં મ્યુલ એકાઉન્ટ સર્જિકલ સ્ટ્રાઇક થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સાબરકાંઠાના કિશોરગંજ ખાતે રાત્રિસભામાં ગ્રામજનો સાથે લોકસંવાદ કર્યો. અમદાવાદની સાબરમતી નદીમાં આજથી 5 જૂન સુધી મહાસફાઈ અભિયાન. નવસારી જિલ્લામાં હોટલો અને જીઆઈડીસી વિસ્તારોમાં જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે દરોડા પાડી 14 બાળ કામદારોને મુક્ત કરાવ્યા. સીબીએસઈએ વિદ્યાર્થીઓ માટે ગુણની ચકાસણી અને પુનઃ મૂલ્યાંકન માટે પોર્ટલ સક્રિય કર્યું. ધોરણ 10 અને 12 બોર્ડની પૂરક પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800-233-5500 જાહેર. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 150 તાલુકામાં વરસાદ. આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી. અને ભારત અંડર 18 હોકી એશિયા કપની અંતિમ પુલ મેચમાં આજે ચાઇનીઝ તાઇપે સામે ટકરાશે. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: 46.24 મીટર્સ અર્થાત 847 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત કરીએ છીએ શ્રોતા મિત્રો સાથેના સંવાદ અને એમના પસંદગીના ગીતોથી સવર એવો ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
1: હેલો હેલો
2: હેલો આકાશવાણી
1: આપકી પસંદ આપકા અંદાજ.
3: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના યેલો યેલો યે બાતે ડિરેક્ટ કરના
1: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
0: સૌ શ્રોતા મિત્રોને તમારી રેડિયો મિત્ર હેમાંગીને નમસ્કાર. કેવું નહીં, આ કાળઝાળ ગરમીમાં એક ઠંડા પવનની લહેરકી મળી જાય ને તો જાણે કૂવો ખોદતા સોનું મળ્યા જેટલો આનંદ થાય. અને એમાં પણ જો વરસાદ પડે તો મજા જ પડી જાય. પણ શ્રોતા મિત્રો, ચોમાસું બેસવાને હજુ થોડા દિવસો બાકી છે, એટલે ત્યાં સુધી આ ગરમીમાં પોતાની કાળજી રાખવાનું ના ભૂલતા, નહીતર બીમાર થશો અને વરસાદને માણી પણ નહીં શકો. અને હા, ચોમાસા પરથી યાદ આવ્યું કે હવે પર્યાવરણ દિવસ આવી રહ્યો છે, તો આપણે બનતા પ્રયાસો કરીને માત્ર એક દિવસ પૂરતું જ નહીં પરંતુ વધુમાં વધુ દિવસ પર્યાવરણની કાળજી રાખીએ, જેથી આબોહવા પણ સચવાય અને આપણા ખેડૂત મિત્રોની ખેતી પણ. કારણ કે પર્યાવરણ સારું તો આબોહવા, અને આબોહવા સારી તો આપણે સૌ સારા. એટલે પ્રદૂષણ ના ફેલાવીએ, પર્યાવરણ બચાવીએ અને તમારા મનપસંદ એવા ફોન ઇન કાર્યક્રમ હેલો હેલોની શરૂઆત કરીએ. હેલો હેલો
4: હેલો વેદ ભારતી,
0: કોણ વાત કરી રહ્યા છો તમે?
4: મહેશભાઈ પંજાબી.
0: મહેશભાઈ પંજાબી, ક્યાંથી વાત કરો છો?
4: હા, અમદાવાદ. આજે નડિયાદથી કરો છો?
0: નડિયાદથી કરો છો? શું કામ કરો છો તમે?
4: હું મ્યુઝિક ટીચર છું, સંગીત શિક્ષક છું.
0: સંગીત ટીચર છો, તો તમે સંગીતોના માસ્ટર કહેવાવ નહીં?
4: ચાલે એવું કે.
0: તો તમે જયારે આકાશવાણી પર સંગીતો સાંભળો છો ત્યારે તમને કેવી મજા પડે છે?
4: અરે બહુ મજા પડે છે.
0: બરાબર.
4: સવારે દુઃખદ સમાચાર સાંભળ્યા. સુમન કલ્યાણપુરજી નું અવસાન થયું. સુમન કલ્યાણપુર ગાયિકા. એક ગીત છે કંકણ મેં ભગવાન પિક્ચર નું, અપને પિયા કી મેં બની રે જોગનિયા. રાજસ્થાની ટ્યુન જેવું એ ગીત છે, એ મારું ફેવરેટ ગીત છે.
0: જે તમે આજે સાંભળવા ઈચ્છો છો?
4: હા,
0: તમારું પસંદગીનું ગીત તમને સંભળાવીએ.

0: હેલો હેલો વિવેક ભારતી
1: હેલો હેલો વિવેક ભારતી પરથી હું વાત કરું છું.
0: હેલો,
1: કોણ વાત કરો છો?
0: હું સગીનભાઈ વાત કરું છું, જમાલપુર ટીપાવર માંથી.
1: બરાબર, શું કામ કરો છો તમે?
0: હું રિક્ષા ચલાવું છું ભાઈ, બધા કાર્યક્રમ હું નિયમિત સાંભળું છું.
1: બરાબર,
0: ને બધા કાર્યક્રમ તમારા બહુ સરસ આવે છે, વર્ષોથી હું સાંભળું છું. લગભગ 40 વર્ષ કે મને વિવિધ ભારતી સાંભળતા નહીં, ને હવે 90 વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યું છે વિવિધ ભારતી. ને ઘણી બધી શુભકામનાઓ છે કે અમને તરક્કી કરતો રહે, કે અમને સારોમાં સારો મનોરંજન આપતો રહે, ને જ્ઞાનનું આપતો રહે વિવિધ ભારતી, એવી શુભેચ્છાઓ છે એમની.
1: તમારો ખૂબ ખૂબ આભાર આટલા બધા આશીર્વાદ આપવા માટે.
0: તમારો એક સાથીદાર છે આ વિવિધ ભારતી.
1: શું વાત છે, એટલે એવું કહી શકાય કે જયારે જયારે પણ તમે સફર કરો છો, જયારે જયારે તમે રિક્ષા ચલાવો છો?
0: હા હા, સાચી વાત છે. અમારે રેડિયો ચાલુ જ હોય છે રિક્ષામાં, હું સાંભળતો જ રહું છું. હેલો વિવિધ ભારતી છે, હેલો સહેલી છે, સખી સહેલી છે, ભૂલે વિસરે ગીત સવારે 7:30 વાગે આવે છે, પછી અત્યારે પાછો મનચાઈ ગીત પ્રોગ્રામ ચાલુ કર્યું. એ પેલા એ કાંતા ગુપ્તા આવતા હતા, પછી અહેમદ વસી, લડ્ડુલાલ મેણા, ત્યાંથી અમે લોકો સાંભળી છે. અમારો આખો ઘર સાંભળે છે વિવિધ ભારતી.
1: શું વાત છે,
0: આટલી બધી રેડિયોની ચેનલો આવી છે, પણ વિવિધ ભારતીમાં જે મનોરંજન મળે છે ને એ બીજી કોઈ ચેનલમાં નથી મળતું. અમારે બીજે વિવિધ ભારતીના અલાવા કોઈ રેડિયો વાગતો જ નથી. ને અત્યારે તો ત્યારે મોબાઈલનો જમાનો છે કે લોકો મોબાઈલની એપ પર બધા ગીતો સાંભળે છે, પણ અમને આ નથી ગમતું. અમે નિયમિત રીતે રેડિયો સાંભળીએ જ છીએ.
1: તમારું ખૂબ ખૂબ આભાર.
0: એમથી ફોન લગાડ્યું છે, આજે જઈને મારો નંબર લાગ્યો છે. એવી ચાલુ ગાડીમાં તો અત્યારે જો ગાડી સાઈડમાં પાર્ક કરીને વાત કરું છું તમારી જોડે.
1: એ બહુ સરસ મજાની વાત છે. તમે આના પરથી એક મેસેજ પણ લોકો સુધી પહોંચાડ્યો છે કે જયારે પણ તમે ફોન પર વાત કરો છો ત્યારે ખાસ કરીને તમે સાઈડમાં ઉભા રહીને વાત કરો, એના કે ગાડી ચલાવતા. એ બહુ સરસ મેસેજ તમે લોકોને આપ્યો છે.
0: જે નિયમો છે ટ્રાફિકના કે જે પણ નિયમો હોય એનું પાલન કરવું આપણા માટે બહુ જરૂરી છે, એ ફરજ છે આપણી. એક નાગરિકતાની ફરજ કહેવાય છે.
1: ચોક્કસ ચોક્કસ, અને એ વસ્તુમાં કેવું કઈ ઓછું નથી કે તમારા રિક્ષાનું પહેલું પેસેન્જર અમારું વિવિધ ભારતીય છે અને તમારા ઘરનું સભ્ય પણ. કયું ગીત તમે સાંભળવાનું પસંદ કરશો આજે?
0: અમે બધા ગીતો સાંભળીએ છીએ અને અમારે ત્યાં વિવિધ ભારતી ચાલુ જ હોય છે. હું રિક્ષા પર સાંભળું છું, એ લોકો ઘરે સાંભળે છે.
1: શું વાત છે.
0: મારી પસંદનું એક ગીત સાંભળવાનું છે, નજર લગે ના સાથીઓ.
1: તમારો ખૂબ ખૂબ આભાર સાંભળાવ્યો તમને પસંદગીનું ગીત.

0: હેલો,
1: હેલો, વિવિધ ભારતી.
0: હા, વિવિધ ભારતી માંથી વાત કરું છું.
1: હું ડોક્ટર છું, મજામાં.
0: તમે કેમ છો? હું મજામાં છું. શું નામ છે તમારું?
1: મારું નામ જાગૃતિ છે.
0: ક્યાંથી વાત કરો છો તમે?
1: અમદાવાદ.
0: અમદાવાદથી. શું કામ કરો છો હાલ તમે? કેટલા સમયથી રેડિયો સાંભળો છો?
1: લગભગ ખાસા વર્ષથી.
0: બરાબર. તમે જયારે રસોઈ કરતા હશો ત્યારે પણ રેડિયો સાંભળતા જ હશો?
1: હા, રેડિયો અત્યારે ચાલુ. મારી બેબી જીવતી છે, એ પણ રેડિયામાં બધા જૂના અને નવા બધા સોંગ આવે ને, તેને પણ બહુ જ સાંભળવાની ઈચ્છા થાય.
0: બરાબર. કેટલા વર્ષની છે તમારી દીકરી?
1: મારી બેબી છે 22 વર્ષ.
0: 22 વર્ષની. શું વાત છે! આ વસ્તુ બહુ જાણીને આનંદ થાય કે આજનું જે યુવા વર્ગ છે એને પણ રેડિયો એટલો જ ગમે છે જેટલું તમને.
1: મારો રેડિયો તો શું, મારે ચાલુ જ હોય. મારી મમ્મી છે ને અત્યારે યુએસએ છે. મારી મમ્મીને મારે મારી મમ્મીને યાદમાં પૂછી મેળવી કે મારા સંતની મારી મમ્મીને સાંભળવાની ઈચ્છા હતી.
0: બરાબર.
1: મારું આ ગીત મુજે જ કેમે કે તું સારો સારો તારો નંબર લખું મટકો 10%.
0: તો તમારા મમ્મીને તમે કોઈ વાત કહેવા માંગો છો આ ગીત સાથે?
1: બહુ જ યાદ કરું છું ને, લગભગ વર્ષથી આવી જ નથી. મારી બેબીના મેરેજ હતા પણ તો એ આવી ના શકી. કેટલો મોટો પ્રસંગ હોવા છતાં પણ નથી આવી મારી.
0: તો તમારા મમ્મીને તમે કેટલો પ્રેમ કરો છો?
1: મારી મમ્મીને તો ભાઈ મારે કઈ પણ વસ્તુ હોય તો મારી મમ્મી.
0: જાગૃતિબેન, તમારા મમ્મી આ વસ્તુ સાંભળીને બહુ જ ખુશ થશે કે એમની દીકરી એમને આટલો બધો પ્રેમ કરે છે, એને આટલું બધું મિસ કરે છે. તો એ જલ્દીથી તમારી પાસે આવશે. અને જાગૃતિબેન, તમારા મમ્મીની જે તમે ઈચ્છા પૂરી કરવા માંગો છો એ પસંદગીનું ગીત તમને સાંભળવા

0: હેલો હેલો, નમસ્કાર.
1: નમસ્તે,
0: કોણ વાત કરો છો તમે?
1: હું દીપક બોલું છું, ગાંધીનગર થી.
0: બોલો બોલો, તમે કામ શું કરો છો?
1: હું એક ન્યૂઝ એપ્લિકેશનમાં કન્ટેન્ટ રાઇટર છું.
0: બરાબર.
1: છેલ્લા અમુક સમયથી હું સાંભળતો હોઉં છું આકાશવાણી કરું.
0: બરાબર. તો મને એ કહો કે અત્યારે જયારે ગાંધીનગર, અમદાવાદ દરેક જગ્યાએ ગરમીનો પ્રભાવ વધારે છે, તો ગરમી વિશે તમે શું કહેવા ઈચ્છો છો?
1: ગરમીનો ઉકળાટ તો અતિશય છે. હવે બસ વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદ આવે તો થોડીક ઠંડક થાય.
0: તો આજે તમારા પસંદગીનું કયું ગીત તમે સાંભળવા ઈચ્છો છો?
1: ગીતનું નામ છે ચલતે ચલતે યુહી કોઈ.
0: ઠીક છે, તો સંભળાવીએ તમારા પસંદગીનું આ ગીત.

0: નમસ્કાર.
1: નમસ્કાર, કોણ વાત કરો છો?
0: હું ધીરજ રબારી વાત કરું છું.
1: ક્યાંથી વાત કરો છો?
0: અમદાવાદ. મારું ગામ છે ટેરપાતા.
1: બરાબર.
0: હું અમદાવાદ

0: વિવિધ ભારતી તેમજ અમદાવાદ વડોદરાનો નિયમિત શ્રોતા છું અને આકાશવાણીની 90 વર્ષની જે પ્રસારણ યાત્રા છે એમાં આકાશવાણી વિવિધ ભારતી અમદાવાદનું યોગદાન બહુ જ રહેલું છે. એમાં જૂના એનાઉન્સરીઓ, અત્યારના એનાઉન્સરીઓ, ટેકનિકલ ટીમ તેમજ વિવિધ ભારતી પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.
1: તમારો ખૂબ ખૂબ આભાર.
0: આદરણીય ચેતનભાઈ જાની જી ગઈકાલે નિવૃત્ત થયા 31 તારીખે, એમને શ્રોતાઓથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સમયાંતરે શ્રોતાઓને એમની સેવાઓ આપશે એવી આશા રાખીએ.
1: તમારો સંદેશ હું એમને ચોક્કસથી પહોંચાડીશ. મને પહેલા એ કહો કે તમે કામ શું કરો છો?
0: હું એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું અને સમયાંતરે આકાશવાણી સાંભળું છું. એમાં ખાસ કરીને આપણા અમદાવાદ વિવિધ ભારતી તેમજ પ્રાઇમરી ચેનલના કાર્યક્રમ સાંભળું છું.
1: બરાબર. તો આજે તમે કયું ગીત સાંભળવા ઈચ્છો છો?
0: જે 1 જૂન જન્મ થયા હોય એમને જન્મદિવસની શુભેચ્છા આપતું કોઈ પણ ગીત હોય તો રજૂ કરશું.
1: ચોક્કસથી. તો તમને સંભળાવીએ તમારા પસંદગીનું આ ગીત.
2: हम भी अगर बच्चे होते, हम भी अगर बच्चे होते, नाम हमारा होता गबलू बबलू, खाने को मिलते लड्डू और

0: हेलो हेलो वेद गाते कार्यक्रम.
1: हेलो हेलो नमस्कार.
0: नमस्कार.
1: શું નામ છે તમારું?
0: હા હું અમદાવાદ કર્મભૂમિ ફાર્મ હાઉસ થી કનુભાઈ વાત કરી રહ્યો છું. મેડમ
1: કનુભાઈ કેમ છો તમે?
0: બસ મજામાં છે. અમદાવાદમાં કેવી ગરમી છે મેડમ?
1: અમદાવાદમાં તો કાળઝાળ ગરમી કહેવાય, બફારો પણ કહેવાય, અને ક્યાંક ક્યાંક લોકો વરસાદની પણ રાહ જોવે છે. તમને કેવી લાગે છે ગરમી?
0: મને અહીંયા ફાર્મ હાઉસમાં તો અમારા વાડી જેવું છે, એટલે જાડો છે, એટલે ગરમી થોડી છે ને ઓછી લાગે છે. એટલે અહીંયા ને ગરમી થોડી ઓછી લાગે છે. બધું પાણી બાણી બધું વગેરે પીવરાઈએ ને બધા ઝાડવાઓને, એટલે થોડી ગરમી નથી લાગતી, બહુ નથી લાગતી.
1: બરાબર. તો ફાર્મ હાઉસમાં તમે ખેતી કરો છો કે શું કરો છો?
0: હું પોતે બ્લાઇન્ડ છું, મને દેખાતું નથી, પણ એમ કે અહીંયા ફાર્મ હાઉસ વાડી છે ને ત્યાં આગળ ને મારા ભાઈની અમે સાથે રહીએ છીએ બધા.
1: બરાબર. તો તમે કેટલા વર્ષોથી રેડિયો સાંભળો છો?
0: લાંબા સમયથી રેડિયોનો શોખીન છું હું, કારણ કે મારા તાણોની ચાલતી હું રેડિયો સાંભળું છું મેડમ.
1: બરાબર.
0: ખાસ કરીને તમે આ પ્રોગ્રામ ચાલુ કર્યો ને મને વધારે આનંદ આવ્યો.
1: શું વાત છે, તમને આનંદ આવ્યો એટલે અમને તમારા કરતા બે ગણો વધારે આનંદ આવ્યો.
0: હા મેડમ, મારે ગીત સાંભળવું હતું.
1: કયું ગીત સાંભળવું તમને?
0: મારે ગીત સાંભળવું હતું, લાડલા પિક્ચર નું ગીત સાંભળવું છે, અને ગીતના શબ્દ છે તેરી ઉંગલી પકડ કે ચલા માં કે આચલ મેં ફલા.
1: તો તમારું આ પસંદગીનું ગીત તમને સંભળાવીએ.

0: આ ગીત સાથે જ આજનો ફોન ઇન કાર્યક્રમ અહીંયા સમાપ્ત થાય છે. આશા રાખીએ છીએ કે આજનો આ કાર્યક્રમ સૌને ગમ્યો હશે. અને જો તમે પણ હેલો હેલો કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોવ તો દર સોમવારે સવારે 10 થી 11 વાગે અમને ફોન કરવાનું ભૂલતા નહીં. ફોન કરવા માટે અમારો નંબર નોંધી લેશો 079-27-5-42-6-72. અમારો બીજો નંબર છે 079-27-5-41-9-42. આ નંબર પર અમને ફોન કરો, અમારી સાથે સંવાદ કરો અને સાંભળો તમારા મનપસંદ ગીતો. તો શ્રોતા મિત્રો, હવે તમારી રેડિયો મિત્ર હેમાંગીને રજા આપશો. ફરી મળીશું આવતા સપ્તાહે. નમસ્કાર.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો.
1: આપકી બાતે આપકી આવાજ.
3: હેલો આકાશવાણી.
1: આપકી પસંદ આપકા અંદાજ.
4: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના. યેલો યેલો યે બાતે ડિરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.

શહબાઝ લઈ ગયેલી ઝિયા જલંધરીની રચના આપી સાંભળી, અને હવે સાંભળશો ભૂપિન્દરસિંહ અને મિતાલીસિંહને શબ્દો સઈદ રાહીના.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગીત ગઝલ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે આજે સર્વોચ્ચ અદાલતના 5 નવા ન્યાયાધીશોને હોદ્દાના શપથ લેવડાવ્યા. આ સાથે ન્યાયાધીશોની સંખ્યા 34થી વધીને 38 થઈ. ભારત અને અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના માળખા અંગે આજે બેઠક કરશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં દક્ષિણ આફ્રિકાના નાયબ રાષ્ટ્રપ્રમુખ પોલ માશાટાઇલ સાથે વેપાર, રોકાણ, એમએસએમઈ, ડિજીટલ અને માળખાગત સુવિધાઓમાં તકો અંગે ચર્ચા કરી. ગૃહમંત્રાલયે ઇમિગ્રેશન અને વિદેશી સુધારા નિયમો 2026 સૂચિત કર્યા. ઇમિગ્રેશન અને વિદેશી નિયમો 2025 હેઠળ નોંધણી સમયરેખા અને અપીલ પદ્ધતિમાં મુખ્ય ફેરફારો રજૂ કરાયા. આરોગ્ય મંત્રાલયે ઇબોલા અંગે એડવાઇઝરી જાહેર કરી. છેલ્લા 21 દિવસમાં ઇબોલા પ્રભાવિત દેશમાંથી મુસાફરી કરી હોય અને તાવ, માથાનો અને સ્નાયુઓમાં દુખાવો, ઉલટી અથવા અસ્પષ્ટ રક્તસ્રાવ જેવા લક્ષણો દેખાય તો તરત જ પોતાને આઇસોલેટ કરીને હેલ્પલાઇન નંબર 1075 પર સંપર્ક કરવા જણાવ્યું. ભારત 4 અને 5 જૂને વારાણસીમાં બીજી બ્રિક્સ કલ્ચર વર્કિંગ ગ્રુપ બેઠકની યજમાની કરશે. દક્ષિણ કોરિયાના સંરક્ષણ શસ્ત્ર ઉત્પાદક હનવા એરોસ્પેસના ડેજેઓન પ્લાન્ટમાં વિસ્ફોટ થતાં 5 મોત અને 2 ઇજાગ્રસ્ત. આજથી ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત રાજ્યભરમાં મ્યુલ એકાઉન્ટ સર્જિકલ સ્ટ્રાઇક થશે. અમદાવાદમાં સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનનો ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આરંભ. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલની કાંસ્ય પ્રતિમાનું લોકાર્પણ કરાયું. આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી. સુરેન્દ્રનગર જિલ્લાના તમામ 10 તાલુકાઓના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં થયા હોવાના અહેવાલ. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું. આશી દેસાઈ અને હેમા દેસાઈએ ગાયેલી નયન દેસાઈની રચનાથી.

દિવસની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણકર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં માહિતી યાદો બુધવારે અને શનિવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં. શબ્દોમાં માહિતી યાદો. શબ્દો છે હરીન્દ્ર દવેના, કલાકાર હેમા દેસાઈ.

અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

0: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
1: ફરીથી
0: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો,
2: 10 લાખ આપી દો, બચી જશો.
1: સર, આટલા ક્યાંથી?
2: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
0: 2 લાખ મોકલો, બાકીના પછી.
1: સર, 2 લાખ?
3: શું થયું પપ્પા?
1: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે. કાપી નાખ્યો.
3: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
1: ફ્રોડ?
3: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
1: તો પૈસા ગુમાવશો.
4: આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
5: નમસ્તે બહેનો. નમસ્તે ધારાબેન.
6: નમસ્તે બહેનો. નમસ્તે જીજ્ઞાબેન.
5: ધારાબેન, હવે આવી રહ્યો છે વિશ્વ પર્યાવરણ દિવસ. બહેનો, સોનલ જણસારીએ કહ્યું છે કે પ્રકૃતિ તું જગત આધાર છે, તું સમસ્ત જીવોનો સાર છે. તારા થકી જ જન્મે છે ને જીવે છે નદી, જંગલ, જીવ, આકાશ, પર્વત.
7: હે પ્રકૃતિ, તું જ સંસારની માતા છે. તારા ખોળે જ જીવન અવતરે છે, તારામાં જ જીવન વિલીન થાય છે. તારાથી જ સૂર્ય, ચંદ્ર અને તારા છે.
8: હે પ્રકૃતિ, તું જ ઈશ્વરીય શક્તિ છે. તને પૂજે કલ્પોથી ઋષિ, તપસ્વી, માનવી. તારા ખોળે મળે નીરવ શાંતિ ને અપાર પ્રેમ. છે સમસ્ત બ્રહ્માંડ તુજમાં સમાહિત.
7: હે પ્રકૃતિ, તું સૌમ્ય છે અને રૌદ્ર છે. સર્જન

0: અને પ્રલય તારા થકી જ. શૂન્યથી સર્જન કરનારી તું અદભુત છે. ખીલે પુષ્પ, પર્ણ, પશુ, પક્ષી, માનવી.
1: હે પ્રકૃતિ, તું જગતને માતૃત્વ શીખવે, પાલન પોષણ કરતી સમસ્ત જીવનું. પશુ પક્ષી માનવીના માતૃત્વમાં તું છલકાય. હે માં પ્રકૃતિ, દરેક જીવ થકી આભારી હું.
2: હે પ્રકૃતિ, તું જગત આધાર છે, તું જ સમસ્ત જીવનો સાર છે.
1: તો બહેનો, જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ આવી રહ્યો છે, ત્યારે આપણે જે પર્યાવરણમાં વસીએ છીએ, જે પ્રકૃતિને ખોળે આપણે જીવીએ છીએ, એના સંરક્ષણ, સંવર્ધન અને સાચવણીને કેમ ભૂલી શકાય?
0: બહેનો, આપણે ઘણી વાર કહીએ છીએ કે કુદરત રૂઠી છે, પણ સત્ય તો એ છે કે આપણે કુદરતથી વિમુખ થયા છીએ. પણ બહેનો, આજે આપણે એટલું એવું ચોક્કસથી નક્કી કરીએ કે આપણે પૃથ્વીને જીવવા લાયક રાખવા માટે આપણે પર્યાવરણનું જતન કરીશું. પ્લાસ્ટિકનો ત્યાગ અને વૃક્ષોનું વાવેતર એ જ આપણી સાચી પ્રગતિ છે. જો આજે આપણે ધરતીને સાચવીશું તો જ ધરતી માતા આપણને સાચવશે.

0: જો આપણે આજે એક નાનકડો છોડ રોપીશું ને તો એ મોટું થઈને આપણી આવતી પેઢીને ઠંડક આપશે અને આપણને સાચવશે. પ્રકૃતિ હજી પણ ઉદાર જ છે, બસ એ આપણી જાગૃતિની જ રાહ જુએ છે.
1: બેનો, આપણે કહીએ છીએ કે પૃથ્વી આપણી માતા છે, પણ શું આપણે ખરેખર સંતાન તરીકેની ફરજ બજાવીએ છીએ? આજે સિમેન્ટના જંગલો વધતા જાય છે અને કુદરતી જંગલો ઘટતા જાય છે. ઉનાળામાં જયારે પારો 45 ડિગ્રીને પાર કરી જાય ને ત્યારે આપણે એસી ચાલુ કરીને ઠંડક શોધીએ છીએ, પણ એ નથી વિચારતા કે જો ઘરની બહાર એક લીમડો

0: કુદરતી એસી જેવી ઠંડક મફતમાં આપત.
1: હા હો જીજ્ઞાબેન, તમે લીમડાની નીચે એની ઠંડી હવા અનુભવો અને બંધ ઓરડામાં એસી ચાલુ કરો, બંનેમાં ચોક્કસ આજે પણ આપણને ફરક દેખાશે અને દેખાશે જ. અને બહેનો, હજી પણ આપણને મોડું નથી થયું. આપણે મોટા ફેરફાર નથી કરવાના, આપણે આપણી નાની નાની આદતોને જ બદલવાની વાત છે. એમાં સૌથી પહેલી વાત આવે છે જે હરહંમેશ આપણે કરતા જ આવ્યા છીએ, પ્લાસ્ટિકનો ત્યાગ. બજારમાં જતી વખતે આપણે બને ત્યાં સુધી કાપડની થેલીનો જ ઉપયોગ કરીએ.
0: હા બહેનો, આપણે શાકભાજી, કરિયાણું જે પણ લેવા જતા હોઈએ તો આપણને શાકભાજી વાળા ઝભલા આપે છે કે કરિયાણા વાળા ઝભલા આપે છે, તો આપણે પ્લાસ્ટિકના ઝભલાનો સદંતર ત્યાગ કરીએ અને ઘરેથી શણની છે કે કપડાની થેલી છે એ સાથે લઈને જ જઈએ, તો આપણે થોડુંક પણ પર્યાવરણને બચાવવા માટે યોગદાન આપ્યું ગણાશે.
1: અને બહેનો, અત્યારે હવે હું જે વાત કરવા જઈ રહી છું ને એ આપણા જ હાથની વાત છે. ઘર મેન્ટેન આપણી ભારતીય સંસ્કૃતિમાં કોણ કરે?
0: ગૃહિણી.
1: હા, અને ઘર મેન્ટેન કરવા માટે સૌથી વધુ ઉપયોગ થતો હોય એવો પદાર્થ સવારથી રાત સુધી કયો?
0: એક જ અને એક જ, તે છે પાણી.
1: ઉઠતાની સાથે જ પાણી વગર આપણો દિવસ શરૂ નથી થતો અને પાણી વગર આપણી રાત પણ પડતી નથી. તો આવી અમૂલ્ય સંપત્તિ જે આપણને કુદરત તરફથી મળી છે ને એને આપણે ચોક્કસ સાચવવી જોઈએ. એનો પૂરતો અને કરકસર ભર્યો ઉપયોગ તમારે કરવો જ પડશે. જ્યાં જરૂર હોય ત્યાં ભલે તમે વાપરો, પણ જ્યાં જરૂર નથી એવી જગ્યાએ જયારે આપણે વાસણ માંજતા હોઈએ ત્યારે નળ ચાલુ જ હોય, જયારે આપણે બ્રશ કરતા હોઈએ ત્યારે નળ ચાલુ જ હોય, અને ઘણી વખત તો આપણે સવારના પૂરમાં એવી ઉતાવળ હોય કે એક બાજુ ગેસ ચાલુ હોય, વોશિંગ મશીન ચાલુ હોય, ડોલ આપણે બાથરૂમમાં ભરાવવા મૂકી હોય, એની વચ્ચે ક્યાંક ને ક્યાંક આપણે જો એક કામ ભૂલી જઈએ ને તો પર્યાવરણને ઘણું મોટું નુકસાન પહોંચાડી શકીએ છીએ.
0: અને બહેનો, જીવનના જે પણ યાદગાર પ્રસંગો હોય ને, ચાહે આપણી એનિવર્સરી હોય, બર્થડે હોય કે ક્યારેક કોઈને પ્રસંગે ગિફ્ટ આપવાની હોય, તો આપણે વૃક્ષની ગિફ્ટ આપીએ, એટલે વૃક્ષારોપણ કરીએ.
1: અને આના જેવી અનમોલ ગિફ્ટ તો કોઈ નહીં હોય જીજ્ઞાબેન.
0: હા હો, કેમ કે આપણી લગ્નની વર્ષગાંઠ હોય ત્યારે આપણે નાનો એક છોડ વાવ્યો હોય અને આપણે દરરોજ તેનું જતન કરીએ ને તો આપણી એ લગ્નની વર્ષગાંઠ એકદમ યાદગાર બની જાય.
1: અને એમાં જે પણ તમે સમય આપો છો ને એ સમય ખરેખર તમે ખર્ચતા નથી, પણ એ સમયનું તમે રોકાણ કરો છો કે ભવિષ્યમાં એ અનેક ગણા વ્યાજ સાથે તમને પાછું મળવાનું છે.
0: એકદમ સાચી વાત. તો તારાબેન, આજે આપણે એવો જ સરસ મજાનો વાર્તાલાપ લઈને આવ્યા છીએ, ચાલો તરુવરને ભજીએ.
1: અને આ વાર્તાલાપ આપી રહ્યા છે ભાવિની પંડ્યા.
2: મિત્રો, વૃક્ષો વાવો, વરસાદ લાવો, આ સૂત્ર સૌએ સાંભળેલું છે. બસ થોડા જ દિવસોમાં મેઘરાજાની સવારી આવી પહોંચશે તો ઝટપટ ઘણા બધા વૃક્ષો વાવી દઈએ, જેથી મેઘરાજા રીઝે અને અપાર કૃપા આપણા પર વરસાવે. કારણ જા જા વાવો.

પ્રસાદ. આપણો દેશ એટલે ભાવભર્યો ભક્તિભર્યો દેશ, આપણી સંસ્કૃતિ બ્રહ્માંડને પૂજનારી. અહીં ઉપલબ્ધ તમામ સજીવ નિર્જીવ બાબતોમાંથી સારાપણું શોધી તેને ભજવાની સંસ્કૃતિ, તો અગણિત ઉપકારો કરનારા વૃક્ષો જીવ માત્ર માટે અતિ ઉપયોગી છે, તેમને ભજવાનું ભૂલી જ ન શકાય. જાતે તાપ વેઠીને છાયણું આપનારા વૃક્ષોના ઉપકારની કોઈ સીમા નથી. જેમ શંકર ભગવાને હળાહળ વિષપાન કર્યું, તેમ વૃક્ષોને ભયાનક પ્રદૂષણરૂપી ઝેર હરી લઈ ને શંકર ભગવાનની જેમ જ નીલકંઠ કહેવાય, ખરું ને? વૃક્ષોના ફળ, ફૂલ, બીજ, પાન, છાલ, મૂળ, દરેક ભાગ સમગ્ર જીવસૃષ્ટિ માટે અતિ ઉપયોગી છે. વૃક્ષોના તમામ સદગુણોના લીધે વિશ્વની તમામ સભ્યતાઓ વૃક્ષોને ભજતી આવી છે, પૂજતી આવી છે. આપણા શાસ્ત્રો અનુસાર મંગળ કાર્ય પ્રારંભે વૃક્ષનું પૂજન કરવામાં આવે છે. દરેક પર્ણમાં ઈશ્વરનો વાસ માનવામાં આવે છે. વૃક્ષોને મંગળ કરનારા, પાપ હરનારા કહેવાયા છે. વૃક્ષોના સાનિધ્યમાં નકારાત્મક વિચારો, દુઃસ્વપ્નો દૂર થાય છે. દેવતાઓ પણ નંદનવન, પુષ્પકવન જેવા વનોમાં કુદરતના ખોળે જ રહ્યા છે, તો ઋષિમુનિઓએ વનોમાં રહી કુદરત સાથે એકાકાર થઈ માનવ જીવનની અનેક મુશ્કેલીઓના સમાધાન આપ્યા છે. કશ્યપ ઋષિના પત્ની અને પ્રજાપતિના પુત્રી એટલે ઈલા, ઈલાના સંતાન એટલે વૃક્ષ. કહેવાય છે કે એક વૃક્ષમાં 10 પુત્રો સમાન સામર્થ્ય હોય છે. પીપળો એ અતિ પવિત્ર વૃક્ષ છે. પીપળાનું વાવેતર કરવાથી હજારો વર્ષ સુધી તપલોકમાં વાસ મળે છે અને તે મનુષ્ય પૂજવાને લાયક બને છે તેમ શાસ્ત્રોમાં કહેવાયું છે. ભગવાન શ્રી કૃષ્ણની વૃંદાવનની બાળલીલાઓ આપણું મન હરી લે છે. શ્રી કૃષ્ણ વૃક્ષોના સાનિધ્યમાં જ ઉછર્યા છે અને વૃક્ષોની મુક્ત કંઠે પ્રશંસા કરે છે. વૃક્ષો વાવવાથી તીર્થ, ઉપવાસ, વ્રત જેટલું પુણ્ય મળે છે અને કાપવા એ પાપ માનવામાં આવે છે. વૃક્ષો પર જ આપણું જીવન આધારિત હોવાથી વૃક્ષોનું રક્ષણ, જતન, સંવર્ધન કરવું એ આપણું કર્તવ્ય છે. વૃક્ષોનું આયુષ્ય અતિ દીર્ઘ હોય છે. કેલિફોર્નિયામાં 3000 વર્ષથી વધુ આયુષ્ય ધરાવતા વૃક્ષો છે. વરના ઝાડનું આયુષ્ય પણ ખૂબ જ લાંબુ હોવાથી ભારતીય સ્ત્રીઓ પતિના દીર્ઘાયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત કરી વરના ઝાડની પૂજા અર્ચના કરે છે. શાસ્ત્રોમાં પીપળાના પૂજનનું મહત્વ દર્શાવાયું છે, તો ક્ષત્રિયો દશેરાના દિવસે શમી વૃક્ષનું પૂજન કરી સુરવીરતા પ્રાપ્ત કરે છે. પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ થતા વ્રત રાખનારા સૌ લોકો વન દેવતાની પૂજા કરી વનરાજીના સાનિધ્યમાં ભોજન કરે છે, જેને આપણે વનેડો કહીએ છીએ. કોઈ પણ પ્રસાદનો થાળ તુલસીના પાન વિના અધૂરો ગણાય છે. તુલસીની પવિત્રતા અને કીટાણુનાશક શક્તિ એ તેને અતિ ઉચ્ચ સ્થાન અપાવ્યું છે. વિચારો તો જરા, દરેક વૃક્ષના, છોડના, વનસ્પતિના કેટકેટલા ગુણ આપણને કેટલી બધી રીતે ઉપયોગી. હરિયાળીના ફોટા જોવાથી પણ જો તન મનને ઠંડક મળતી હોય તો તેના સાનિધ્યમાં જે આહલાદક અહેસાસ થાય છે તે અવર્ણનીય છે. જાપાની લોકો કુદરતના સાનિધ્યમાં ચાલવાની કસરત કરે છે, જેને તેઓ જંગલ વોક કહે છે, જે તેમના દીર્ઘાયુષ્યનું રહસ્ય છે. જંગલોમાં રહેનારી પ્રજામાં સામંજસ્ય વધુ, ગુનાખોરીનું પ્રમાણ ઓછું જોવા મળે છે. તે લોકોને શ્વસનતંત્ર સંબંધિત કે હૃદયને લગતી બીમારીઓનું પ્રમાણ ખૂબ જ ઓછું, નહીવત જોવા મળે છે. યુનિવર્સિટી ઓફ એક્સટરના સંશોધકોના મતે વૃક્ષો આપણને સ્વસ્થ અને ખુશ રહેવામાં મદદ કરે છે. એ રીતે એન્ટી ડિપ્રેશનનું કાર્ય કરે છે. સ્વાસ્થ્યની ચાવી છે મન અને ઇન્દ્રિયોની પ્રસન્નતા. વૃક્ષોના સાનિધ્યમાં કુદરતના ખોળે રહેવાથી પ્રસન્નતા મળે છે, જે સ્વસ્થ જીવન જીવવા માટે મદદરૂપ છે. ઋષિમુનિઓની જેમ જ તાઓઇઝમમાં પણ વૃક્ષ નીચે ધ્યાન કરવાની પરંપરા છે. વૃક્ષો નકારાત્મકતાને શોષી લઈ હકારાત્મકતા તરફ લઈ જાય છે. એ રીતે નેચરલ હીલરનું કાર્ય કરે છે. જેઓફ્રી ડોનેવન નામના વૈજ્ઞાનિકે ઝાડ કાપવાથી મનુષ્યના મૃત્યુનું પ્રમાણ પર શું અસર થાય છે તેનો અભ્યાસ કર્યો, તો તુલના બાદ તારણ મળ્યું કે આડેધડ ઝાડ કપાઈ ગયા હોય તેવા વિસ્તારમાં રહેતા લોકોમાં
હૃદય રોગ, શ્વસન તંત્ર સંબંધી સમસ્યાઓને લીધે મૃત્યુદર કુદરતી મૃત્યુદર કરતા ઘણો જ ઊંચો જોવા મળ્યો. ગાઢ જંગલ વિસ્તારમાં રહેતા લોકો સ્વસ્થ સુખી જીવન જીવતા જોવા મળ્યા. અથર્વ વેદમાં તરુવરને સાત ભાગમાં વહેંચ્યા છે. વૃક્ષ, તૃણ, ઔષધિ, ગુલ્મ, લતા, અવતાન અને વનસ્પતિ ઉપરોક્ત સાતેય વિભાગો દરેકે દરેક રીતે આપણને ઉપયોગી છે. વૃક્ષોના પ્રકારો, ઉપયોગો, વાસ્તુશાસ્ત્ર, આર્થિક, ભાવનાત્મક, આરોગ્ય વિષયક જેવા વિવિધ પાસાઓ પર વિશદ છણાવટ મહાભારત, વિષ્ણુ પુરાણ, મત્સ્ય પુરાણ, શુક્રનીતિ, બૃહદ સંહિતા, પારાશર, ચરક, સુશ્રુત, ઉદ્વન વગેરે દ્વારા કરવામાં આવી છે. શાસ્ત્રો અનુસાર, વિજ્ઞાન અનુસાર વૃક્ષ એ જળ નથી પરંતુ ચેતન છે. તે પણ આપણી જેમ ગરમી, ઠંડી, હર્ષ, શોક જેવી અનુભૂતિ કરે છે. મહાભારતના શાંતિ પર્વના 184માં અધ્યાયમાં મહર્ષિ ભારદ્વાજ પૂછે છે કે વૃક્ષ જોઈ સાંભળી શકતા નથી, ગંધરસનો અનુભવ નથી કરી શકતા, તો તેમાં જીવન છે એમ કેમ કહેવાય? ત્યારે જવાબમાં મહર્ષિ ભૃગુ કહે છે કે વૃક્ષમાં ફળ ફૂલ આવે છે, ઉષ્માના લીધે

ફળ ફૂલ ખીલીને મુરઝાઈ જાય છે, જેથી તેમાં સ્પર્શ જ્ઞાન છે એમ કહેવાય. કપાઈ ગયા પછી નવા અંકુર ફૂટે છે, અર્થાત તેમાં જીવન છે. આયુર્વેદમાં વૃક્ષની પૂરી જીવન પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા

0: 50 વર્ષમાં 17.5 લાખ રૂપિયાનો ઓક્સિજન ઉત્પન્ન કરે છે. રૂપિયા 41 લાખનું પાણી રીસાયકલિંગ કરે છે. 300 ઝાડ એક વ્યક્તિએ જીવનભર કરેલું પ્રદૂષણ ખતમ કરે છે. 35 લાખ રૂપિયાના વાયુ પ્રદૂષણ પર નિયંત્રણ કરે છે. 18 લાખ રૂપિયા જેટલો જમીન કપાતનો ખર્ચ ઘટાડે છે. 3% જેટલું તાપમાન નીચું રાખે છે. માનવ પ્રકૃતિના ખોળે અવતરેલું બાળક હોવાથી જળ, વાયુ, વનરાજી, વૃક્ષો જીવનમાં વણાયેલા હોય એ સ્વાભાવિક છે. પછી તે તહેવારો હોય કે પ્રસંગો હોય, ગીતો, લોકવાર્તાઓ કે કહેવતો હોય, વૃક્ષો વણાયેલા છે. મીઠા ઝાડના મૂળ ન ખવાય, આમલી પીપળી બતાવવી, આંકડે મધ ભાડી જવું, ઉજ્જળ ગામમાં એરંડો પ્રદાન, બાપ તેવા બેટા અને વર તેવા ટેટા, બાવળ વાવો તો કાંટા ઉગે, આંબા વાવો તો કેરી ઉગે, આવી અનેક કહેવતો આપણા જીવનમાં વૃક્ષો કેટલી ગાઢ રીતે સંકળાયેલા છે તે બતાવે છે. આપણે સૌ જાણીએ છીએ કે આયુર્વેદ સંપૂર્ણપણે વનસ્પતિ વૃક્ષો આધારિત પેદાશો દ્વારા થતી ચિકિત્સા પદ્ધતિ છે, જેમાં દરેક વનસ્પતિના મૂળથી માંડી અને ફળ, ફૂલ, બીજ, છાલ, પાંદડા, ડાળી તમામ ભાગ વિવિધ રોગોની સારવારમાં અસરકારક પરિણામ આપે છે. આપણે સૌ ટીવી પર આચાર્ય શ્રી બાલકૃષ્ણને વિવિધ છોડના લક્ષણો, ઉપયોગો સમજાવતા જોઈએ જ છીએ, ખરું ને? આમ વૃક્ષો એ ફળ, ફૂલ, લાકડું, વાંસ, બળતણ દરેક સ્વરૂપે આપણને ખૂબ જ ઉપયોગી બને છે. વૃક્ષ વિના જીવન અપૂર્ણ છે અને અસંભવ છે. પ્રદૂષણ નિયંત્રણ માટે, જમીન હરિયાળી બનાવવા માટે, ગુણવત્તાવાળી બનાવવા, પર્યાવરણ સંતુલા જાળવવા, પૃથ્વી પરનું તાપમાન જાળવવા, વરસાદ લાવવા, પ્રાણવાયુનું પ્રમાણ વધારવા એક અને માત્ર એક જ ઉપાય છે, વૃક્ષો વાવવા, ઉછેરવા અને રક્ષવા. એટલે જ કહેવાય છે ને કે વૃક્ષો વાવો, સ્વસ્થ જીવન અપનાવો. તો આવો, છોડમાં રણછોડના દર્શન કરી ચાલો તરુવરને ભજીએ અને સમગ્ર જીવસૃષ્ટિને સુખમય જીવન જીવવાની દિશામાં કદમ માંડીએ.
1: ચાલો તરુવરને ભજીએ. આ માહિતીસભર વાર્તાલાપ આપે હમણાં જ ભાવિની પંડ્યા પાસેથી સાંભળ્યો. અને બહેનો, આ વાર્તાલાપ સાંભળીને આપણે આજે એટલું ચોક્કસથી નક્કી કરીએ કે આપણા ઘરે જે પણ પ્રસંગ હોય ને, એ પ્રસંગને યાદગાર બનાવવા માટે એક છોડ અવશ્ય વાવીએ. અને આપણે જે પ્રકૃતિના તત્વોની વચ્ચે રહીએ છીએ, એ તત્વો સાથે હંમેશા અનુકૂળ બનીને રહીએ અને એને પણ આપણા અનુકૂળ બનીને રહેવા માટેનો મોકો પણ આપીએ. અને બહેનો, જો આ રીતે આપણે પ્રકૃતિને પૂજા કરીશું ને, તો પ્રકૃતિના આશીર્વાદ આપણા પર ચોક્કસથી વરસતા રહેશે.

0: જુઓ બહેનો, આપણે પૃથ્વીના માલિક નથી પણ તેના ટ્રસ્ટી છીએ. આ હવા, આ નદીઓ અને આ હરિયાળી આપણને પૂર્વજો તરફથી વારસામાં મળી છે અને એ જ બધો વારસો આપણે આવનારી પેઢીને સલામત રીતે સોંપવાનો છે.
1: અને જયારે આપણે એક નાનો છોડ રોપીએ છીએ ને, ત્યારે આપણે માત્ર એક વૃક્ષ નથી વાવતા પણ આવતીકાલનો શ્વાસ વાવીએ છીએ.
0: હા બહેનો, ફક્ત વાતો કરવાથી પરિવર્તન નહીં આવે. વાવશો જો એક છોડ તો જ છાયડો મળતો હોય છે.
1: કુદરત સાથેનો નાતો હવે જરા વધુ ઘેરો કરીએ. ચાલને દોસ્ત, આ પૃથ્વીને થોડી વધુ લીલીછમ કરીએ.
0: તો બહેનો, આ કાર્યક્રમના અંતમાં આપણે આજે એક નાનો એવો સંકલ્પ ચોક્કસથી લઈએ. એક વ્યક્તિ એક વૃક્ષ. જો આપણે આટલું કરી શકીશું ને તો પણ ધરતી માતાના ઋણમાંથી થોડા અંશે પણ મુક્ત થઈ શકીશું.
1: તો ઋણાનું બંધનમાંથી મુક્ત થવાના સંકલ્પ સાથે આજનો સહિયર કાર્યક્રમ અહીં જ સમાપ્ત થયો.
0: ફરી મળીશું આવતા મંગળવારે આપના માનીતા કાર્યક્રમ સહિયરમાં
1: બરાબર 12:30 વાગે.
0: તો ત્યાં સુધી આવજો બહેનો, આવજો ધારાબેન.
1: આવજો બહેનો, આવજો જીવનાબેન.

બહેનો માટેનો કાર્યક્રમ સૈયર હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો.

0: वर्ष जी हाँ दोस्तों आज नौ वर्षे पण अडिखम उभी छे आपणी आकाशवाणी। समय बदलायो, संजोगो बदलाया, परिवर्तननी नवी लहेरो उठी, पण आकाशवाणी हमेशा भारतीय संस्कृति अने परंपराने मान आप्यो, तेनुं जतन कर्यो। वेदोनी ऋचाओ जेटली स्पष्ट छे तेवी ज रीते आकाशवाणीनी वाणीनो प्रभाव पण एटलो ज स्पष्ट छे। खळ खळ वहेता झरणानो नाद જેમ મનમોહક હોય છે તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે। શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે। આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી નવ વર્ષે પણ અડીખમ છે। સૌ સાથે મળીને આકાશવાણીના નવ વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ।
1: વિવાદી સૈન્ય કંઠમાં હવે સાંભળશો અનિલ જોશીની રચના।

સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આજના કલાકાર હતા વિભા દેસાઈ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિષ્યવૃત્તિ યોજનાઓને યુવાનોના સ્વપ્નને પાંખ આપનારું માધ્યમ ગણાવી. ન્યાયમૂર્તિ સૂર્યકાંતે સર્વોચ્ચ અદાલતના 5 નવનિયુક્ત ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા. ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના મોટાભાગના ઘટકોને અંતિમ સ્વરૂપ આપ્યું. દ્વિપક્ષીય વ્યવસાયિક સંબંધને વધુ સુદૃઢ બનાવવા વિદેશમંત્રીની દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ પોલ માશાટાઇલ સાથે બેઠક. અને નોર્વે ચેસ 2026ના 7મા રાઉન્ડમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદા અને વિશ્વ વિજેતા ડી કુકેશનો વિજય. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે શિક્ષણ એ સશક્તિકરણનું એક શક્તિશાળી માધ્યમ છે જે વ્યક્તિઓને આત્મનિર્ભર, જાગૃત અને સક્ષમ બનાવે છે. આજે નવી દિલ્હીમાં શિષ્યવૃત્તિ યોજનાના આદિવાસી લાભાર્થીઓને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે સાચો વિકાસ ત્યારે જ પ્રાપ્ત થઈ શકે જ્યારે સમાજના તમામ વર્ગો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે પ્રગતિ કરે. તેમણે ભાર મૂક્યો કે સરકારી શિષ્યવૃત્તિ યોજનાઓએ ઉચ્ચ શિક્ષણ અને નવી તકો સુધી પહોંચને સક્ષમ બનાવીને આદિવાસીઓના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. તેમણે ભારતીય પ્રતિભાને ઓળખવા અને તેને આગળ વધારવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
1: भारत सरकार जनजातीय समुदाय के युवाओं को आगे बढ़ाने के लिए अनेक योजनाओं के माध्यम से निरंतर प्रयास कर रहे हैं. छात्रवृत्ति योजना केवल आर्थिक सहायता नहीं है, ये युवाओं के सपनों को पंख देने का माध्यम है. ये उन युवाओं के जीवन में नई संभावनाओं का द्वार खोलती है जिनमें प्रतिभा तो होती ही है परंतु संसाधनों का अभाव उन्हें आगे बढ़ते रोकता. लेकिन मुझे ये जानकर प्रसन्नता हुई कि आप जैसे अनेक युवाओं ने विभिन्न क्षेत्रों में उच्च शिक्षा प्राप्त की है.
0: ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે આજે સર્વોચ્ચ અદાલતના 5 નવા ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા. ન્યાયાધીશ શીલ નાગુ, શ્રી ચંદ્રશેખર, સંજીવ સચદેવા, અરુણ પલ્લી અને વરિષ્ઠ વકીલ વી મોહનાએ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશોની સંખ્યા સુધારો વટહુકમ 2026 જાહેર કર્યાના અઠવાડિયા બાદ આ શપથ સમારોહ યોજાયો હતો, જેમાં સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની મંજૂર સંખ્યા 34થી વધારીને 38 કરવામાં આવી છે, જેમાં ભારતના મુખ્ય ન્યાયાધીશનો પણ સમાવેશ થાય છે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના મોટાભાગના ઘટકોને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. તેમણે કહ્યું કે અમેરિકન ટીમ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવા માટે વાટાઘાટો કરવા નવી દિલ્હીમાં છે. આ વાટાઘાટો 8 થી 4 જૂન દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે. ભારતના વાણિજ્ય વિભાગમાં અધિક સચિવ દર્પણ જૈન છે, જ્યારે અમેરિકન ટીમનું નેતૃત્વ બ્રેન્ડન લિંચ કરી રહ્યા છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે નવી દિલ્હીમાં દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ પોલ માશાટાઇલ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે બેઠક દરમિયાન તેમણે વેપાર, રોકાણ, એમએસએમઈ, ડિજીટલ અને માળખાગત સુવિધાઓમાં તકો અંગે ચર્ચા કરી હતી. બંને દેશો આંતરરાષ્ટ્રીય મંચ પરથી નજીકથી કામ કરવા સંમત થયા હોવાનું પણ ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈએ સ્કેન કરેલ ઉત્તરવહીઓમાં સમસ્યાઓની ચકાસણી અને જવાબોના પુનઃમૂલ્યાંકન માટેનું પોર્ટલ આજથી શરૂ કર્યું. આ પોર્ટલ 6 જૂન સુધી ખુલ્લું રહેશે. એક નિવેદનમાં સીબીએસઈએ જણાવ્યું કે આ સુવિધા ફક્ત તે વિદ્યાર્થીઓ જ મેળવી શકશે જેમણે તેમની મૂલ્યાંકન કરેલ ઉત્તરવહીઓની સ્કેન કરેલ નકલ મેળવી છે. બોર્ડે જણાવ્યું હતું કે સુરક્ષાના કારણોસર આધાર ચકાસણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે બાળકો પાસે આધાર નથી તેમના માતા પિતા, સંબંધીઓ અથવા વાલીઓની આધાર વિગતોનો ઉપયોગ કરી શકાશે. સીબીએસઈના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓએ પૂરી પાડવામાં આવેલી સ્કેન કરેલ નકલોમાં જોવા મળેલ ખામીઓની ચકાસણી માટે પ્રતિ ઉત્તરવહી 100 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે પુનઃમૂલ્યાંકન માટે પ્રતિ પ્રશ્ન 25 રૂપિયા ચૂકવવા પડશે. ફી ફક્ત યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ જેવા ઓનલાઈન મોડ દ્વારા ચૂકવી શકાય છે. સીબીએસઈએ વિદ્યાર્થીઓને ગુણની ચકાસણી અને પુનઃમૂલ્યાંકન માટે કેવી રીતે અરજી કરવી તે અંગે પગલા દર પગલાની સૂચનાઓ માટે ટ્યુટોરિયલ વિડીયો કાળજીપૂર્વક જોવાની સલાહ આપી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ અંડરસ્કોર ABAD ને ફોલો કરશો. ગૃહ મંત્રાલયે ઇમિગ્રેશન અને વિદેશીઓ સુધારા નિયમો 2026ને સૂચિત કર્યા છે, જેમાં ઇમિગ્રેશન અને વિદેશીઓ નિયમો 2025 હેઠળ નોંધણી સમયરેખા અને અપીલ પદ્ધતિમાં મુખ્ય ફેરફાર રજૂ કરવામાં આવ્યા છે. આ સુધારો ભારતમાં આગમનના 180 દિવસની સમાપ્તિ પહેલા કોઈપણ સમયે નોંધણી પૂર્ણ કરવાની રહે છે. અગાઉ 180 દિવસની અવધિ સમાપ્ત થયા બાદ 14 દિવસની અંદર નોંધણી પૂર્ણ કરવાની રહેતી હતી, જો કે આ સમયગાળા પછી મોડી નોંધણી હવે ફક્ત કટોકટીની પરિસ્થિતિઓમાં જ મંજૂરી આપવામાં આવશે. ભારતે આફ્રિકામાં જાહેર આરોગ્ય તૈયારીઓને સહાય આપવા અને ઇબોલા પ્રતિભાવ પ્રયાસોને મજબૂત બનાવવા માટે બીજીવાર તબીબી સહાય મોકલી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે આ સહાયમાં રક્ષણાત્મક ગિયર, ડાયગ્નોસ્ટિક અને મોનિટરિંગ સાધનો, દવાઓ અને પોષણયુક્ત પુરવણીઓનો સમાવેશ થાય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 43 ટનની આ શિપમેન્ટ આફ્રિકન યુનિયનના સભ્ય દેશોમાં જાહેર આરોગ્ય તૈયારીઓને વધુ સક્ષમ બનાવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગણાના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે તેલંગણાએ વર્ષોથી નવીનતા અને વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું કે તેલંગણાએ તેના લોકોની સર્જનાત્મકતા, નવીનતા, સખત મહેનત અને સ્થિતિસ્થાપકતા દ્વારા રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેલંગણાના લોકો તેમની સર્જનાત્મકતા અને વ્યવસાયિક કુશળતા માટે પ્રખ્યાત છે. રાજ્ય એક મહાન ઇતિહાસ અને ભવ્ય સંસ્કૃતિ ધરાવે છે, જે હિંમત, નિશ્ચય અને સંઘર્ષની ભાવનાના પ્રતીક તરીકે ઉભું છે. નોર્વે ચેસ 2026ના સાતમા રાઉન્ડમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદા અને વિશ્વ વિજેતા ડી ગુકેશનો વિજય થયો. પ્રજ્ઞાનંદા રમેશ બાબુએ ક્લાસિકલ મેચમાં અલીરેઝા ફિરોઝાને, જ્યારે ડી ગુકેશે આર્માગેડન મેચમાં વેસ્લી શોને હરાવીને જીત મેળવી. મહિલા વર્ગમાં કોનેરુ હમ્પી અને દિવ્યા દેશમુખ વચ્ચેની રોમાંચક રહેલી ક્લાસિકલ મેચ અંતે ડ્રોમાં પરિણમી હતી. ત્યારબાદ આર્માગેડન મેચ જીતી દિવ્યાએ વધારાના પોઈન્ટ મેળવ્યા અને પોતાની સ્થિતિ મજબૂત બનાવી હતી. હવામાન વિભાગે આજે કર્ણાટક, કેરળ, માહે, લક્ષદ્વીપ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડું થવાની શક્યતા છે. આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો, ગુજરાત, ઓડિશા, રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં 50-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તો અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા અને ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આવતીકાલ સુધી ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. દક્ષિણ કોરિયાના સંરક્ષણ શસ્ત્ર ઉત્પાદક હનવા એરોસ્પેસના જેડેઓન પ્લાન્ટમાં આજે વિસ્ફોટ થતાં 5 લોકોના મોત અને 2 અન્ય ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ઉત્પાદકે આંશિક રીતે ઉત્પાદન સ્થગિત કરી દીધું છે. પોલીસે અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. ઇટલીના દક્ષિણ કેલાબ્રિયા પ્રદેશના દરિયાકાંઠે આજે વહેલી સવારે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપનું કેન્દ્રબિંદુ સમુદ્રમાં લગભગ 250 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. કેલાબ્રિયા, સિસિલી, કેમ્પાનિયા અને પુગલિયા સહિત દક્ષિણ ઇટાલીના ઘણા પ્રદેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જો કે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિક્ષણવૃત્તિ યોજનાઓને યુવાનોના સ્વપ્નને પાંખ આપનારું માધ્યમ ગણાવી. ન્યાયમૂર્તિ સૂર્યકાંતે સર્વોચ્ચ અદાલતના 5 નવનિયુક્ત ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા. ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના મોટાભાગના ઘટકોને અંતિમ સ્વરૂપ આપ્યું. દ્વિપક્ષીય વ્યવસાયિક સંબંધને વધુ સુદૃઢ બનાવવા વિદેશમંત્રીની દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ પોલ માશાટાઇલ સાથે બેઠક અને નોર્વે ચેસ 2026ના સાતમા રાઉન્ડમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદા અને વિશ્વ વિજેતા ડી ગુકેશનો વિજય. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં પોલીસ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ ગઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે આ બેઠકમાં 9 જિલ્લાના પોલીસ વડા ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન શ્રી સંઘવીએ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી. રાજ્યના કેટલાક જિલ્લામાં ગત 24 કલાકમાં વરસાદ પડ્યો, તેના કારણે કેટલીક જગ્યાએ નુકસાન થયાના પણ અહેવાલ છે. જો કે આજે વરસાદનું જોર ઘટતા બપોરે 12 વાગ્યા સુધીમાં માત્ર 6 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી 5 તારીખ સુધી રાજ્યના વિવિધ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ 3 પ્રણાલી સક્રિય હોવાથી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી છે. આ ઉપરાંત આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું, તેમજ લોકોને સાવચેત રહેવાની સલાહ પણ અપાઈ છે. બનાસકાંઠા જિલ્લા સહિત વાવ થરાદ પંથકમાં ગઈકાલે રાત્રે વીજળીના કડાકા સાથે થયેલા વરસાદથી બાજરીના પાકને નુકસાન થયું છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નુકસાનીનો અંદાજ મેળવવાની પ્રાથમિક વિગત એકત્રિત કરવાની કામગીરી હાથ ધરાઈ. આ અંગે દિયોદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસીના સેક્રેટરી પરાગ પટેલે વધુ માહિતી આપી.
1: ગત રાત્રિએ 12:30 વાગ્યા આસપાસ ભયંકર તોફાની વરસાદ અને વાવાઝોડા આવવાના કારણે માર્કેટ યાર્ડની અંદર શેરમાં પડેલો માલ જે વેપારીઓનો થોડો ઘણો જે બગડ્યો છે, તેમજ વધુ પ્રકારનો જો આમ જોવા જઈએ તો ગામડાની અંદર ખેડૂતોની બાજરી જેવા પાકો જે હાલ એની વાઢવાના અને લણવાનું જે ચાલુ છે એ બાબતમાં ખેડૂત પણ ને ભાઈઓને ખૂબ પ્રકારનું નુકસાન થયું છે.
0: સુરેન્દ્રનગરમાં પણ તમામ 10 તાલુકામાં મોડી રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટા થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. ભાવનગરમાં રાત્રે 2 વાગે ભારે પવન સાથે વરસાદ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી, તો અરવલ્લીમાં મોડી રાત્રે વાવાઝોડું ફૂંકાતા કેટલાક વિસ્તારમાં વૃક્ષ અને હોર્ડિંગ્સ પડી ગયા હતા. જ્યારે મોડાસા તાલુકાના અણદાપુર ગામમાં કેટલાક મકાનના પતરા પણ ઉડી ગયા છે. ડાંગમાં પણ મોડી રાત્રે સરેરાશ 15 મિલીમીટર વરસાદ થતાં વાવાઝોડામાં પિંપરી વ્યારા માર્ગ પર આવેલા સીસીટીવી કેમેરાનું ટાવર તૂટી પડ્યું. ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી, તો બોટાદમાં આજે વહેલી સવારે વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થતાં મેઘરાજાનું આગમન થયું છે. જ્યારે તાપીમાં વ્યારાના ચીખલી નાકા બજાર વિસ્તાર સહિત આસપાસના વિસ્તારમાં ગઈકાલે વરસાદી માહોલ જોવા મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અમદાવાદમાં આજથી સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનનો પ્રારંભ કરાયો. મહાનગરપાલિકા અને સાબરમતી રિવરફ્રન્ટ વિકાસ નિગમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ અભિયાનમાં ઉર્જામંત્રી ઋષિકેશ પટેલ પણ જોડાયા. આ અભિયાન અમદાવાદને વધુ સ્વચ્છ, સુંદર, હરિયાળું અને સુવ્યવસ્થિત શહેર બનાવવામાં જન આંદોલન સાબિત થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો.
2: સ્વચ્છતા સ્વભાવ બને, લોગો કે દિલ મે ઓર મન મે રહે કે મેરે આસપાસ કા પર્યાવરણ સ્વચ્છ હો, જહાં પર ભી સાર્વજનિક સ્થળ હૈ કો સાફ રખને કી જો અપીલ આદરણીય મોદી સાહેબ ને કી હૈ ઉસકી વજહ સે હર જગહ પે સ્વચ્છતા કે બાદ કા કૂડા ઉઠાને કે લિયે ઉસકા નિકાલ કરને કે લિયે સરકાર વ્યવસ્થા એ કર સકતી હૈ, લેકિન સ્વભાવ બનાના તો લોગો કે હી પડેગા.
0: અરવલ્લીથી અમદાવાદના રાણીપ સુધીની નવી બસ સેવાનો પ્રારંભ કરાયો. આદિવાસી વિકાસ રાજ્યમંત્રી પીસી બરંડાએ લીલી ઝંડી આપી આ બસને પ્રસ્થાન કરાવ્યું હતું. દરમિયાન તેમણે બસ મથક ખાતે મુસાફરો સાથે સંવાદ પણ સાધ્યો હતો.
3: રાજ્ય સરકારના મંત્રી પીસી બરંડાના હસ્તે ભિલોડા ડેપો ખાતેથી ભિલોડા રાણીપ અમદાવાદની નવીન બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મંત્રીએ લીલી ઝંડી આપીને બસને પ્રસ્થાન કરાવ્યું હતું, તેમજ બસ સ્ટેશન ખાતે મુસાફરો સાથે સંવાદ કરીને તેમની સમસ્યાઓ અને સૂચનાઓ અંગે માહિતી મેળવી હતી. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોને શહેરો સાથે વધુ સારી રીતે જોડવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. નવીન બસ સેવા શરૂ થતા ભિલોડા વિસ્તારના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને વેપારીઓને અમદાવાદ જવા આવવા માટે મોટી રાહત મળશે. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
0: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સાબરકાંઠાના વડાલી તાલુકામાં કેશરગંજમાં 2 દિવસનો ગ્રામ કલ્યાણ કાર્યક્રમ યોજ્યો. દરમિયાન તેમણે ખેડૂતો, પશુપાલકો, મહિલાઓ, બાળકો તથા વડીલો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું, મહિલાઓના આરોગ્ય અને સશક્તિકરણ અંગે ચર્ચાઓ કરી, તેમજ બાળકો સાથે વાર્તાઓ કરીને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા. અંદાજે 3 કલાક સુધી એસટી બસમાં સામાન્ય મુસાફરની જેમ સફર કરીને રાજ્યપાલશ્રી ગાંધીનગરથી કેશરગંજ પહોંચ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો સુરત જિલ્લાનો સમાચાર પત્ર, લેખિકા લોપા દરબાર. હવામાન વિભાગની આગાહી મુજબ ગત 24 કલાકમાં રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ થયો. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં સુરતના કામરેજ અને ઓલપાડ સહિત 6 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. દરમિયાન સુરતમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી જતા ઠંડકનો અહેસાસ થયો છે. ભારત અને શ્રીલંકા વચ્ચેના દરિયામાં વધી રહેલા પ્રદૂષણને લઈને લોકોમાં જાગૃતતા આવે તે માટે ભારતથી શ્રીલંકા સુધી જવા આવવાના કુલ 60 કિલોમીટરના દરિયાઈ માર્ગ પર કાયાકિંગ સ્પર્ધા યોજાઈ હતી. અત્યંત કઠિન દરિયાઈ પ્રવાસને સુરતના 45 વર્ષીય સાહસિક જીતેન્દ્ર પટેલે સફળતાપૂર્વક પૂર્ણ કરીને ગુજરાત સહિત સુરતનું નામ રોશન કર્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરની આ એડવેન્ચર ટ્રીપમાં ભાગ લેનારા દેશભરના કુલ 19 સાહસિકોમાંથી ગુજરાતના એકમાત્ર પ્રતિનિધિ તરીકે સુરતના જીતેન્દ્ર પટેલ સામેલ થયા હતા. આ એડવેન્ચર ટ્રીપ અંતર્ગત સાહસિકોએ કાયાકિંગ બોટ દ્વારા ભારતથી શ્રીલંકા તરફ 30 કિલોમીટર જવાનું અને ત્યાંથી પરત 30 કિલોમીટર આવવાનું એમ કુલ મળીને 60 કિલોમીટરનું અંતર કાપવાનું હતું. દરિયાના ઉછળતા મોજા વચ્ચે સતત 8 કલાક સુધી કાયાકિંગ બોટ ચલાવીને જીતેન્દ્ર પટેલે ભગીરથ લક્ષ્ય હાંસલ કર્યું હતું. તેમણે જણાવ્યું કે છેલ્લા 30 વર્ષથી સ્વિમિંગ સાથે જોડાયેલા હોવા છતાં ખુલ્લા દરિયામાં હવાની વિરુદ્ધ દિશામાં કાયાક બોટ ચલાવવી તે સૌથી કઠિન અનુભવ હતો. સગરામપુરા સ્થિત 150 વર્ષ જૂના ઐતિહાસિક શ્રી રણછોડરાયજી મંદિર મિની ડાકોર ખાતે અધિક જેઠ સુદ પૂનમના પાવન પર્વે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ભગવાન રણછોડરાયજીના ચરણોમાં અર્પણ કરવામાં આવેલ 56 ભોગની પ્રસાદી અને પ્રભુના દિવ્ય અલૌકિક શણગારે ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ વિશેષ દિવસ નિમિત્તે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં હરિભક્તોની ભારે ભીડ ઉમટી હતી. આશરે 5,000થી વધુ શ્રદ્ધાળુઓએ કતારમાં ઉભા રહીને પ્રભુના મનોહર સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરના પૂજારીઓ દ્વારા કરાયેલા વિશેષ શણગાર અને વૈદિક મંત્રોચ્યારથી વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બન્યું હતું. હજારો ભક્તોએ પ્રસાદનો લાભ લઈને પોતાના જીવનને કૃતાર્થ કર્યું હતું. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામના વતની કલ્પેશ પટેલે પિતાના અવસાન પછી વર્ષ 2019થી પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી. તેમની કેળાની ખેતી જોવા માટે સમગ્ર દેશમાંથી ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો સરસ ગામ આવે છે. તેઓ 50થી વધુ પ્રકારના કેળાની ખેતી કરતા હોવાથી દેશના ખેડૂતો માટે તેઓ આદર્શ બન્યા છે. કલ્પેશ પટેલ સુરત ખાતે આવેલા કારખાનામાં રસાયણ સંચાલક તરીકે નોકરી કરે છે. તેમના પિતા રમણભાઈ પટેલનું કેન્સરના કારણે અવસાન થયા બાદ કલ્પેશ પટેલના જીવનમાં એક વળાંક આવ્યો. પિતાનું કેન્સરમાં મૃત્યુ થતાં તેમણે જીવનમાં નિર્ણય કર્યો કે હવે પછી ક્યારેય ખેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ નહીં કરે. ઝેરી જંતુનાશકોને તિલાંજલિ આપી કલ્પેશ પટેલે પ્રાકૃતિક ખેતી અપનાવી છે. દર વર્ષે મે મહિનાના છેલ્લા બુધવારને વિશ્વભરમાં વર્લ્ડ ઓટર ડે, વિશ્વ જળબિલાડી દિવસ તરીકે મનાવાય છે. આ વર્ષે જ્યારે આખો દેશ જળબિલાડીના સંરક્ષણની ચર્ચા કરી રહ્યો છે ત્યારે સુરત શહેર માટે ગુજરાત ગૌરવ લેવા જેવા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2006માં તાપી નદીમાં આવેલ વિનાશક પૂર દરમિયાન બચાવાયેલી માત્ર 3 જળબિલાડીઓથી શરૂ થયેલી સફર આજે એક ઐતિહાસિક મુકામે પહોંચી છે. મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક આજે દેશનું સૌથી સફળ ઓટર બ્રીડિંગ હબ બન્યું છે. પૂરમાંથી માંડમાંડ બચેલી 3 જળબિલાડીઓની સંખ્યા આજે વધીને 63 પર પહોંચી છે. દેશના 500થી વધુ પ્રાણી સંગ્રહાલયો વચ્ચે સુરત એકમાત્ર એવું કેન્દ્ર છે જ્યાં જળબિલાડીઓનું આટલું સફળ અને સતત બ્રીડિંગ થઈ રહ્યું છે. આપ સાંભળી રહ્યા હતા સુરત જિલ્લાનો સમાચાર પત્ર, લેખિકા લોપા દરબાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું જયશ્રી શિવરામે ગાયેલી અવિનાશ વ્યાસની રચનાથી.

અશિત દેસાઈ અને સાથીઓએ ગાયેલી અવિનાશ વ્યાસની રચના આપે સાંભળી અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો, પરંતુ અમારા ડીટીએચના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

0: political relations, Mr. Naveen shared insights into the BJP's journey, ideology, organizational structure, and its people-centric approach to political engagement. Deputy President of South Africa, Ramaphosa Pholis Mashatile, called on Vice President C.P. Ramakrishnan in New Delhi. He was accompanied by a high-level delegation comprising senior ministers and officials of the Government of South Africa. The two leaders held productive discussions on strengthening the India-South Africa bilateral relations with a focus on trade, investment, defense cooperation, skills development and enhancing people-to-people ties. The centre has notified amendments to the immigration and foreigners rules mandating that foreigners arriving in India for up to 180 days must register themselves before the expiry of their visa if they seek to extend their stay in the country. Previously, registrations had to be completed within 14 days after the end of the 180-day period. However, late registration beyond this period will now be permitted only under emergent circumstances. For the first time, an online appeal system has been added in the rules. The Supreme Court today took a serious note of encroachments within the protected areas of the Agastya-Malai ecological landscape in Tamil Nadu and Kerala. The Apex Court directed that the time-bound eviction plan be prepared and implemented on a priority basis. The top court also directed that disciplinary and legal action be initiated against all identified 118 serving and retired government servants who were found to be encroachers. Unified Payments Interface, UPI, has achieved 23.2 billion transaction counts in the last month. In a social media post, the Department of Financial Services thanked the citizens for embracing digital payments. UPI has emerged as the world's largest real-time payments platform, anchoring the country's digital economy. Health and Family Welfare Minister J.P. Nadda has said the country's healthcare approach has evolved from a predominantly curative model to a comprehensive framework consisting of preventive, rehabilitative, palliative and geriatric care. He was addressing the second convocation ceremony of AIIMS Bhatinda in Punjab today. The India Meteorological Department or IMD has forecast that the southwest monsoon is likely to set in over Kerala around Thursday. The conditions are favorable for further advance of the southwest monsoon into some more parts of the Lakshadweep Islands, Kerala, Tamil Nadu, and the remaining parts of southeast Bay of Bengal from around 4th of June. Benchmark domestic equity indices rebounded today and closed around 0.5% higher. The BSE Sensex rose 383 points to close at 74,650. The NSE Nifty gained 101 points to settle at 23,484. And in women's cricket, the third and final T20 international of the series between India and hosts England will be played at Taunton tonight. The match will begin at 11 p.m. IST. And that is the end of this news bulletin.
1: आकाशवाणी भुज प्रस्तुत छे आजना मुख्य समाचार. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિષ્યવૃત્તિ યોજનાઓને યુવાનોના સ્વપ્નને પાંખ આપનારું માધ્યમ ગણાવી. ન્યાયમૂર્તિ સૂર્યકાંતે સર્વોચ્ચ અદાલતના 5 નવનિયુક્ત ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા. ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના મોટા ભાગના ઘટકોને અંતિમ સ્વરૂપ આપ્યું. દ્વિપક્ષીય વ્યાવસાયિક સંબંધને વધુ સુદૃઢ બનાવવા વિદેશમંત્રીની દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ પોલ માસાટાઇલ સાથે બેઠક. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગણાના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે સીબીએસઈએ સ્કેન કરેલ ઉત્તરવહીઓમાં સમસ્યાઓની ચકાસણી અને જવાબોના પુનઃમૂલ્યાંકન માટેનું પોર્ટલ આજથી શરૂ કર્યું. આ પોર્ટલ 6 જૂન સુધી ખુલ્લું રહેશે. ગૃહ મંત્રાલયે ઇમિગ્રેશન અને વિદેશીઓ સુધારા નિયમો 2026ને સૂચિત કર્યા, જેમાં ઇમિગ્રેશન અને વિદેશીઓ નિયમો 2025 હેઠળ નોંધણી સમયરેખા અને અપીલ પદ્ધતિમાં મુખ્ય ફેરફારો રજૂ કરવામાં આવ્યા. ભારતે આફ્રિકામાં જાહેર આરોગ્ય તૈયારીઓને સહાય આપવા અને ઇબોલા પ્રતિભાવ પ્રયાસોને મજબૂત બનાવવા માટે આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનને બીજીવાર તબીબી સહાય મોકલી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં પોલીસ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ. રાજ્યના કેટલાક જિલ્લામાં ગત 24 કલાકમાં

વરસાદ પડ્યો, કેટલીક જગ્યાએ નુકસાન થયાના અહેવાલ. ભુજ તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકોની 17 જેટલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઈ. અદાણી હોસ્પિટલ મુંદ્રા અને જીકે જનરલ હોસ્પિટલ ભુજના સહયોગથી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં બાળ રોગ, દાંત, હાડકા, સ્ત્રી રોગ, જનરલ ફિઝિશિયન જેવા ક્ષેત્રના નિષ્ણાત તબીબો દ્વારા 11 જેટલા ગામોના 1,350થી વધુ લોકો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડાઈ. ભુજ ખાતે કામધેનુ યુનિવર્સિટી સંચાલિત સરકારી વેટરનરી કોલેજમાં ચાલુ શૈક્ષણિક સત્રથી પ્રવેશ અપાશે. ચાલુ વર્ષે 80 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 તારીખ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરાઈ. આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 7:05 અપાશે.

મહિનાઓના બાફ પછી જૂન મહિનામાં સાથે જ વરસ્યો વરસાદ. વરસ્યો મુશળધાર, હોય જાણે બધા ભીંજાવા તૈયાર. સાંભળીએ હવે ચમેલી ફિલ્મનું ગીત સુનિધિ ચૌહાણના સ્વરમાં. સંગીત છે સંદેશ શાંદિલ્યાનું, બોલ ઇરશાદ કામિલના.

સાંભળીએ હવે વિકી ડોનર ફિલ્મનું ગીત. સ્વર છે આયુષ્માન ખુરાનાનો, સંગીત અભિષેક અને અક્ષયનું, બોલ છે સ્વાનંદ કિરકિરેના.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા દિલ તો પાગલ હૈ ફિલ્મનું ગીત. લતા મંગેશકર, ઉદિત નારાયણનો સ્વર હતો, સંગીત હતું ઉત્તમસિંહનું, બોલ હતા આનંદ બક્ષીના. આ સાથે જ ગુલમહોર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. અત્યારે સ્ટુડિયોની ક્લોકમાં 5:45 થઈ રહી છે. પ્રસ્તુત છે લોક સંગીતનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળીએ ચીમનભાઈ વણકરના સ્વરમાં ગીત.
1: પાંજો સ્વાગત આહે જિન મેં અસા આના કરે ખણી આયા આયું આખે અઠવાડિયે જા મહત્વ જા સમાચાર આજ કે અંક સાથે અમૈયા અશરફ મઠવાણી પ્રમુખેરાઈ પરેશ મારુ. નમસ્કાર શ્રોતા મિત્રો, પરેશ ભાગ કચ્છ જા કરો વાવાણી આજ કે અંક મેં કરો ખાસ આયે પહેલે ઇન વિશે શ્રોતાએ કે ગાલ કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છને ભારત પાકિસ્તાન સરહદ પે G7 અને G13 બોર્ડર આઉટપોસ્ટનું લોકાર્પણ કર્યું. અમિત શાહ કહ્યું કે આગામી બહુ વર્ષે દેશ ચીન સરહદ સંપૂર્ણ રીતે લીક પ્રૂફ સુરક્ષા ગ્રીડથી સજ્જ થઈ રહી. કચ્છજી DLIR કચેરી જો વિકેન્દ્રીકરણ કરે જો સરકાર દ્વારા નિર્ણાયક ગણાનું અને તમામ તાલુકા મથક પે ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડજી કચેરી થીંદી શરૂ. રાજ્યજી સાથે કચ્છને પણ વસ્તી ગણતરી જે પહેલે તબક્કે જો થયો પ્રારંભ. 4,000 જેટલા ગણતરીદાર હિમ કામગીરીને થયા સામેલ. કચ્છજી ઉમરી આર્ટસ કોમર્સ અને સાયન્સ કોલેજે મેદા લો કોલેજે મે 4 વર્ષે જે સ્નાતક કોર્સના કરે મેલી મંજૂરી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 29 મે શુક્રવાર જો કચ્છજી મુલાકાત ગણો. એ મુલાકાત દરમિયાન ભારત પાકિસ્તાન સરહદ પે G7 અને G13 બોર્ડર આઉટપોસ્ટ જો લોકાર્પણ કર્યો અને દેશની સુરક્ષા વ્યવસ્થાને વડે પરિવર્તન જી જાહેરાત કર્યો. અમિત શાહ કહ્યો કે BSF જે સ્થાપના જે 60મી વરે સરહદજી સુરક્ષા જી વિભાવના કે બદલીને ટેરિટોરિયલ સુરક્ષા જો નવો કોન્સેપ્ટ લોન્ચ કરીને અચિંદો અને નવી વ્યવસ્થા હેઠળ સરહદજી સુરક્ષા જી જવાબદારી ખાલી સૈન્ય પૂરતી સીમિત નહીં રહે પણ તેને સ્થાનિક જનતા પોલીસ અને સિવિલ પ્રશાસન કે સક્રિય રીતે જોડીને અચિવા.
2: BSF का 60वां साल है. 60वें साल में हमने BSF की

રીતે ડિજિટલ ફોર્મેટમાં થઈ રહ્યા છે. અગાઉ 17 મે થી 31 મે દરમિયાન ગણતરી કાર્ય તરીને આવ્યો, જેમાં કચ્છમાં ખાલી 9000 માળું તેની ઓનલાઈન વિગતો ભર્યા. કચ્છ જો વહીવટી તંત્ર હિમ કામગીરી લા કરે, જરૂરી તાલીમ સહિતની મેળ તૈયારી કરી ગણાય પહેલો તબક્કો.

બિઝનેસ અને રિસર્ચ સાથે સ્નાતક કક્ષાએ તે 4 વર્ષ જો નવો વિકલ્પ મળતો અને અનુપત્યા માસ્ટર્સ ડિગ્રી ખાલી એક વારે મેં મળી શકતી. વિદ્યાર્થી ઈચ્છે તો જૂની પદ્ધતિ પ્રમાણે પણ અભ્યાસ ચાલુ રાખી શકતા. કચ્છજી ઉમરી આર્ટ્સ કોમર્સ અને સાયન્સ કોલેજ મેં જ્યાં 9 કોલેજે 4 વારે જે કોર્સ લગાવે મંજૂરી મળી ગઈ આય અને 4 કોલેજની મંજૂરી જે પ્રક્રિયા હેવર ચાલુ મેં આય. ધોરણ 12 જો રિઝલ્ટ આચે પછી કચ્છી કોલેજે મેં જીકાસ પોર્ટલ મારફતે પ્રવેશ પ્રક્રિયા ચાલુ આય. હેવર સુધી હેન પોર્ટલ પે 8,301 વિદ્યાર્થી નોંધણી કરાયા હોય જેને સૌથી વધુ આર્ટ્સ મેં 3,143 કોમર્સ મેં 3,066 વિદ્યાર્થી નોંધાણા આય.

0: તરીકે નવન ઝરૂજી વરણી કરીને આવી. નખત્રાણા પ્રાંત અધિકારી કચેરી ખાતે નાયબ કલેક્ટર ઉજ્જવલ ઉત્સવ, મામલતદાર આર કે પટેલ અને ટીડીઓ હાર્દિક કેડવીજી ઉપસ્થિતિને સ્વાગતજી બેઠક યોજાણી. અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલ જે આહાર વિભાગ દ્વારા ભુજ સ્થિત બીએસએફ 68 બટાલિયન કેમ્પસને પૌષ્ટિક આહાર અને મિલેટ્સ જો ઉપયોગ અન વિષય તે વાર્તાલાપ યોજાણું. કુરબાની ઈદ એટલે કે ઈદ ઉલ અઝહાજી સરહદી કચ્છ જિલ્લે મેં કોમી એખલાસ જે વાતાવરણ મેં ઉજવણી કરીને આવી. ગાંધીધામજી રોટરી સર્કલ થી પૂર્વ કચ્છ ટ્રાફિક પોલીસ અને દાતા સંસ્થા દ્વારા 251 જેટલા ટુ વ્હીલર ચાલકે કે મફત હેલ્મેટ લઈ સુરક્ષા કવચ પૂરો પાડીને આવ્યો. અંજાર નગરપાલિકા પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ અંતર્ગત જથ્થાબંધ વેપારીએ જે ઠેકાણે તે દરોડા પાડી 1200 કિલો પ્લાસ્ટિક નો જથ્થો જપ્ત કે. આરટીઈ પ્રવેશ પ્રક્રિયા હેઠળ જિલ્લે મેં પહેલે રાઉન્ડ પોએ ખાલી રોંદલ 411 બેઠકેલા બ્યો રાઉન્ડ જાહેર થઈ દે વધુ 189 વિદ્યાર્થીએ કે પ્રવેશ બન્યા ને અચતો. તમાકુ નિષેધ દિવસ અંતર્ગત મડેની અને બારંજે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વ્યસન મુક્તિ અભિયાન કે લગતા કાર્યક્રમ યોજાણા. કચ્છજી ગૌરવવંતે સાહિત્યકાર દુલેરાય કારાણીજી કર્મભૂમિ ગુંદિયાળી પ્રાથમિક શાળામાં કારાણીજી ફરીએ ને કારાણીજી કવિતાઓ કચ્છી ડાયરો યોજાણો. નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ કચ્છ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ દ્વારા પ્રજ્ઞાચક્ષુ ભા ભેણેલા ડીજી લોકર એપ્લિકેશન, એસટી પાસ, રેલવે પાસ સહિત નવી પ્રજ્ઞાચક્ષુ સંબંધિત કામગીરીના 31મી મે જો રાપર ખાતે સેમિનાર યોજાણો.
1: અને હેન સાથે કચ્છ જા વાવરજો આજનો અંક અહીંયા પૂરો થયો. હરિમેલ દાસી આવતે અંકને નવી માહિતી સાથે.

શ્રોતા મિત્રો, આ સાથે જ લોકસંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીએ સિંધીમાં સમાચાર.

बैचलर ऑफ वेटरनरी साइंस एंड एनिमल हस्बेंड्री नो 5.5 वर्ष नो प्रोफेशनल कोर्स शुरू करायो छे, जेमां 4.5 वर्ष नो सघन शैक्षणिक अभ्यास अने 1 वर्ष नी फरजियात इंटर्नशीप नो समावेश थाय छे। आ अभ्यास विद्यार्थियों ने पशु चिकित्सक तरीके नी व्यावसायिक लायकात प्रदान करे छे। प्रवेश मेळवा माटे धोरण 12 विज्ञान प्रवाहमां भौतिक शास्त्र, रसायन शास्त्र अने जीव विज्ञान बी ग्रुप साथे अभ्यास करेलो होवो जरूरी छे। नीट परीक्षाना गुणना आधारे मेरिट मुजब प्रवेश प्रक्रिया हाथ धरवामां આવશે। ઉલ્લેખનીય છે કે ભારતીય પશુ ચિકિત્સા પરિષદ નવી દિલ્હી દ્વારા આ કોલેજને માન્યતા પ્રાપ્ત થઈ ચૂકી છે। આ ગુજરાત સરકાર સંચાલિત કોલેજ હોવાથી ફી સરકાર દ્વારા નક્કી કરાયેલા ધોરણો મુજબ છે, જેથી સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારોના વિદ્યાર્થીઓ પણ ઓછી ફીમાં ઉચ્ચ ગુણવત્તાનું વ્યવસાયિક શિક્ષણ મેળવી શકે છે। પશુ ચિકિત્સકોની માંગ સતત વધી રહી છે, ત્યારે ભુજ ખાતે સરકારી વેટરનરી કોલેજ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેવો આશાવાદ આચાર્ય દ્વારા વ્યક્ત કરાયો છે। રાજ્ય સરકાર દ્વારા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ વર્ગ 1ના અધિકારીઓની બદલી અને બઢતીના કરાયેલા આદેશ અંતર્ગત કચ્છના નિવાસી અધિક કલેક્ટર સહિત 3 જેટલા અધિકારીઓની કચ્છની બહાર બદલી કરાઈ છે, જ્યારે તેમની જગ્યાએ નવા 4 અધિકારીઓને કચ્છમાં પોસ્ટિંગ અપાયું છે। ભુજના નિવાસી અધિક કલેક્ટર દીપી ચૌહાણની ગાંધીનગર ખાતે એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ તરીકે બદલી કરાઈ છે, જ્યારે તેમના સ્થાને ગાંધીનગરના પ્રાંત અધિકારી પી એ કોટડીયાને બઢતી સાથે કચ્છના નવા નિવાસી અધિક કલેક્ટર તરીકે નિમણૂક અપાઈ છે। આ ઉપરાંત ભુજમાં નવી ઉભી કરાયેલી અધિક કલેક્ટરની પોસ્ટ પર સુરતના ડેપ્યુટી ડીડીઓ પીએલ વિઠાણીને પ્રમોશન આપીને મુકાયા છે। કચ્છ સિવિલ ડિફેન્સના ડેપ્યુટી કંટ્રોલર ડોક્ટર બીએસ પ્રજાપતિની અધિક કલેક્ટર નર્મદા તરીકે બદલી કરાઈ છે। તેમના સ્થાને જૂનાગઢ સ્થિત રાજ્ય ગ્રામીણ વિકાસ સંસ્થાન અને પંચાયતી રાજના નાયબ નિયામક પીએલ બાવડાને પ્રમોશન આપીને કચ્છમાં સિવિલ ડિફેન્સના નવા ડેપ્યુટી કંટ્રોલર તરીકે નિમણૂક અપાઈ છે। દરમિયાન ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ મ્યુનિસિપલ કમિશનર એમવી દેસાઈને બઢતી સાથે દેવભૂમિ દ્વારકાના નિવાસી અધિક કલેક્ટર તરીકે મુકાયા છે। ભુજ તાલુકાના છેવાડે બન્ની વિસ્તારમાં આવેલા મોટા સરાડા ગામમાં ચોમાસા પૂર્વે મેટલ રોડ બનાવવાની તાતી જરૂરિયાત ઉભી થઈ હોવાની રજૂઆત કરાઈ છે। સરાડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચે જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે ગામ નીચાણવાળા વિસ્તારમાં હોવાથી ચોમાસામાં 3-4 ફૂટ પાણી ભરાઈ જાય છે, જેના કારણે 2000 જેટલી માનવ વસ્તી ધરાવતા આ ગામનો સંપર્ક તૂટી જાય છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આ ઉપરાંત ઇમરજન્સીના સમયે 108 એમ્બ્યુલન્સ પણ ગામમાં આવી શકતી નથી, જેના લીધે બીમાર દર્દીઓ અને ગર્ભવતી મહિલાઓને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે, તેમ પણ રજૂઆતમાં ઉમેરવામાં આવ્યું છે। નખત્રાણા શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા અને અકસ્માતો નિવારવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે અને ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો સામે મેગા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી। નવાનગર આશાપુરા મંદિરથી કોટલા જડોદર અને વિરાણી રોડ સહિતના વિસ્તારોમાં હાથ ધરાયેલી સઘન ચેકિંગ દરમિયાન પોલીસે નાના મોટા 24 જેટલા વાહનોને ડિટેન કરી કડક કાર્યવાહી કરી હતી। આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।

નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આપની દોસ્ત અને હોસ્ટ અમી કારિયા, અને મારી સાથે છે કેવિન સોની. આપ સાંભળી રહ્યા છો આપનો સૌથી માનીતો કાર્યક્રમ યુવાણી. આજે આપણે રેડિયોના માધ્યમથી એક એવા મેદાનમાં ઉતરવાના છીએ જ્યાં દોડવા માટે પગની નહીં પણ મગજના ન્યુરોઝની જરૂર પડે છે. હા મિત્રો, આજે આપણે સ્પેશિયલ શો એક એવી રમત વિશે છે જે શાંતિથી રમાય છે પણ તેની અંદર ઉથલ પાથલ પણ મોટા યુદ્ધ જેવી હોય છે. આજે આપણે વાત કરીશું ચેસ એટલે કે શતરંજની, એક એવું બોર્ડ જેના 64 ખાના આખી દુનિયાના બુદ્ધિશાળી લોકોને પોતાના પ્રેમમાં પાડી ચૂક્યા છે. મિત્રો, જયારે પણ ચેસની વાત આવે છે ત્યારે ઘણા લોકોને લાગે છે કે આ કોઈ વિદેશી

0: છે જે પશ્ચિમી દેશોમાંથી આપણા દેશમાં આવી છે. ચેસ કોઈ વિદેશી રમત નથી, પણ આપણા ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિનું એક અમૂલ્ય રત્ન છે. આશરે 6 સદીમાં એટલે કે આજથી લગભગ 1500 વર્ષ પહેલા ભારતમાં ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન આ રમતનો જન્મ થયો હતો અને ત્યારે તેને ચતુરંગ તરીકે ઓળખવામાં આવતી હતી. ચતુરંગ શબ્દનો સંસ્કૃતમાં બહુ સુંદર અર્થ થાય છે લશ્કરના ચાર અંગો. એ જમાનાના યુદ્ધોમાં સેના ચાર ભાગમાં વહેંચાયેલી રહેતી. પાયદળ એટલે કે જે આજે ચેસમાં સૈનિક તરીકે ઓળખાય છે. અશ્વદળ એટલે કે આપણા ઘોડા. ગજદળ એટલે કે વિશાળ હાથી. અને રથદળ એટલે કે ઊંટ. આ ચારે અંગો મળીને રાજા અને મંત્રી નું રક્ષણ કરતા અને સામેની સેના પર આક્રમણ કરતા. વિચાર કરો, જે રમત આજે સુપર કમ્પ્યુટર્સ રમે છે તેનું પ્લાનિંગ આપણા પૂર્વજોએ સદીઓ પહેલા કરી દીધું હતું. ભારતમાંથી આ રમત ધીમે ધીમે સ્કિલ રોડ અને વેપારીઓ દ્વારા પર્શિયા એટલે કે આજના ઈરાન દેશમાં પહોંચી. ઈરાનમાં આ રમતનું નામ ચતુરંગ માંથી બદલાઈને શતરંજ થઈ ગયું. પર્શિયન રાજાઓ આ રમત પાછળ એટલા પાગલ હતા કે તેઓ પોતાના રાજકુમારોને યુદ્ધની વ્યૂહરચના શીખવવા માટે શતરંજ ફરજિયાત રમાડતા. જ્યારે પર્શિયા પર અરબોનું શાસન આવ્યું ત્યારે આરબો દ્વારા આ રમત સ્પેન અને ઇટાલી થઈને આખા યુરોપમાં ફેલાઈ ગઈ. આમ ભારતનો આ કાળો ધોળો જાદુ આખી દુનિયાના મગજ પર સવાર થઈ ગયો. શ્રોતા મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે ચેસમાં જયારે રમત પૂરી થાય ત્યારે આપણે જે શબ્દ બોલીએ છીએ ચેક મેટ, એ ક્યાંથી આવ્યો? આ શબ્દ પણ પર્શિયન ભાષાના લોકપ્રિય વાક્ય શાહમાત માંથી ઉતરી આવ્યો છે. શાહ એટલે રાજા અને માત એટલે લાચાર અથવા હારી ગયેલો. એટલે કે શાહમાત નો સીધો અર્થ થાય છે રાજા હવે લાચાર છે, તેની પાસે બચવાનો કોઈ રસ્તો નથી. કાળક્રમે આ શબ્દ બદલાઈને અંગ્રેજીમાં ચેકમેટ બની ગયો, પણ તેનો આત્મા આજે પણ એ જ પર્શિયન સંસ્કૃતિનો છે. ચેસ બોર્ડ ભલે નાનું દેખાતું હોય, પણ ગણિત શાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો કહે છે કે આ બોર્ડ પણ અણધારી અને અગણિત શક્યતાઓ છુપાયેલી છે. એક બહુ પ્રખ્યાત થિયરી છે જેને શેનોન નંબર કહેવાય છે. આ થિયરી મુજબ ચેસની રમત જેટલી અલગ અલગ રીતે રમાઈ શકે તેની કુલ સંખ્યા આખા બ્રહ્માંડમાં રહેલા પરમાણુઓની સંખ્યા કરતા પણ વધારે છે. એટલે કે ચેસની દરેક નવી રમત ઇતિહાસમાં એક નવો અધ્યાય હોય છે. હવે થોડી વાત કરીએ 15મી સદીની, જયારે આ રમતમાં બહુ મોટા બદલાવો આવ્યા. શરૂઆતમાં ચેસમાં મંત્રીનું મોહરું બહુ નબળું હતું. તે માત્ર એક જ ખાનું ક્રોસમાં ચાલી શકતું હતું. પણ યુરોપમાં જયારે આ રમત પહોંચી ત્યારે ત્યાંની શક્તિશાળી રાણીઓથી પ્રેરિત થઈને નિયમો બદલાયા અને ક્વીનને આખા બોર્ડનું સૌથી શક્તિશાળી મોહરું બનાવી દેવામાં આવ્યું, જે ગમે તે દિશામાં ગમે તેટલા ખાના ચાલી શકે છે. આ એક ફેરફારે ચેસને બહુ ઝડપી અને આક્રમક રમત બનાવી દીધી. ભારતની ધરતી પરથી શરૂ થયેલી આ સફર આજે 2026માં ક્યાં પહોંચી છે એ પણ જો બહુ રસપ્રદ છે. આપણે વિશ્વને વિશ્વનાથ આનંદ જેવા મહાન ગ્રાન્ડ માસ્ટર આપ્યા છે, જેમણે વિશ્વ સ્તરે ભારતનો ધ્વજ લહેરાવ્યો. પણ આજે 2026માં ભારતીય ચેસનો એક અનોખો નવો યુગ શરૂ થઈ ચુક્યો છે. આપણા દેશના ટીનેજર્સ અને યુવાનો આજે દુનિયાના મોટા મોટા ધુરંધરોને પરસેવો છોડાવી રહ્યા છે. આજના કાર્યક્રમમાં આપણે તમામ યુવાન સ્ટારોની વાર્તાઓ પણ જણાવીશું, જેમણે 2026માં ભારતને ચેસનું વૈશ્વિક કેન્દ્ર બનાવી દીધું છે. ચેસ માત્ર એક રમત નથી, તે તમારા વ્યક્તિત્વનો અરીસો છે. તમે મેદાન પર જે રીતે ચાલો છો તે જ રીતે તમે જીવનમાં પણ નિર્ણય લો છો. જે લોકો બહુ આક્રમક હોય છે તેઓ ચેસમાં સીધો અટેક કરે છે, અને જેઓ ધૈર્યવાન હોય છે તેઓ ધીમે ધીમે પોતાની પકડ મજબૂત કરે છે. મનોવૈજ્ઞાનિકો કહે છે કે નિયમિત ચેસ રમવાથી માણસની યાદશક્તિ, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ અને કોન્સન્ટ્રેશન લેવલ અનેક ગણું વધી જાય છે. એટલે જ આજના યુવાનો માટે ચેસ એ માનસિક જીમ સમાન છે. કેવિન, તને શું લાગે છે? આપણા શ્રોતાઓ આ બુદ્ધિના જંગમાં આપણી સાથે જોડાવા તૈયાર છે ને?
1: અરે વાહ અમી, તે તો પહેલા જ સેગમેન્ટમાં ચેસ બોર્ડ પર એવી ચાલ ચાલી છે કે આખું ઓડિયન્સ ચેકમેટ થઈ ગયું. ચતુરંગ નો એ ઇતિહાસ અને બ્રહ્માંડ ના તારાઓ કરતા પણ વધુ શક્યતાઓ વાળી વાતો સાંભળીને ખરેખર અવાક થઈ જવાય. મને તો એ જાણીને બહુ જ ગર્વ થાય છે કે આખી દુનિયા જે ગેમ પાછળ કલાકો બગાડે છે તે મૂળ તો આપણા હિન્દુસ્તાનની શોધ છે. શ્રોતા મિત્રો, અમીએ હજુ પણ માત્ર રાજા અને રાણીનો પરિચય આપ્યો છે, આખો જંગ હજુ બાકી છે. બન્યા રહેજો આકાશવાણીના યુવાણી પ્રોગ્રામ પર, કારણ કે આગળ આવી રહ્યું છે મહેરાઓનું અનોખું વિજ્ઞાન.
0: શ્રોતા મિત્રો, પહેલા આપણે ઇતિહાસની સફર કરી, પણ હવે સમય છે ચેસને ગણિતને સમજવાનું. જે રમત દરમિયાન દરેક સેકન્ડે ગ્રાન્ડ માસ્ટરોના મગજમાં ચાલતું હોય છે. મિત્રો, ચેસ બોર્ડ પરના 32 મોહરા માત્ર લાકડા કે પ્લાસ્ટિકના ટુકડા નથી, પણ દરેક મોહરાનું પોતાનું એક ચોક્કસ આર્થિક અને લશ્કરી મૂલ્ય હોય છે. જો તમે આ ગણિત સમજી ગયા તો ચેસ રમવી તમારા માટે બહુ સરળ થઈ જાય છે. ચેસના ગણિત મુજબ સૌથી પાયાનું મોહરું એટલે કે સૈનિકનું મૂલ્ય 1 પોઈન્ટ ગણાય છે. સૈનિક ભલે નાનો દેખાય, પણ જો એ ધીમે ધીમે આગળ વધીને બોર્ડના છેલ્લે એટલે કે 8મા ખાના સુધી પહોંચી જાય તો તે રાણી અથવા ઊંટ કે ઘોડામાં પ્રમોટ થઈ શકે છે, જેને ચેસની ભાષામાં પોન પ્રમોશન કહેવાય છે. એટલે કે એક નાનો સૈનિક પણ સમય આવ્યે આખી ગેમનો કિંગ મેકર બની શકે છે. હવે વાત કરીએ ઘોડા અને ઊંટની. આ બંનેને માઇનર પીસ કહેવામાં આવે છે અને બંનેનું મૂલ્ય સરખું એટલે કે 3-3 પોઈન્ટ હોય છે. પણ કેવિન, આ બંનેની ચાલ બહુ અનોખી છે. ઘોડો એકમાત્ર એવું મોહરું છે જે બીજા ખેલાડીઓની ઉપરથી કૂદી શકે છે અને 2.5 ખાના ચાલે છે, જ્યારે ઊંટ માત્ર પોતાના કલરના ડાયગોનલ ખાનામાં જ દોડી શકે છે. બંધ પોઝિશનમાં ઘોડો બહુ પાવરફુલ બને છે, જ્યારે ઓપન પોઝિશનમાં ઊંટ લાંબી રેન્જથી હુમલો કરે છે. આનાથી ઉપર આવે છે હાથી, જેને મેજર પીસ કહેવાય છે અને તેનું મૂલ્ય 5 પોઈન્ટ હોય છે. હાથી સીધો અને આડો ચાલે છે અને ગેમમાં તે બહુ ઘાતક સાબિત થાય છે. અને છેલ્લે બોર્ડની અસલી સુપર પાવર એટલે કે રાણી. રાણીનું મૂલ્ય પૂરા 9 પોઈન્ટ હોય છે. તે હાથી અને ઊંટ બંનેની શક્તિઓ ધરાવે છે, એટલે કે સીધી, આડી અને ત્રાસી બધી જ જગ્યાએ ફરી શકે છે. હવે તમે મને પૂછશો કે અમી રાજાના કેટલા પોઈન્ટ? તો શ્રોતા મિત્રો, રાજાના કોઈ પોઈન્ટ નથી હોતા, કારણ કે રાજા અનંત મૂલ્ય ધરાવે છે. જો કોઈ રાજા ચેકમેટ થઈ ગયો તો તમારી પાસે ભલે બધી જ રાણીઓ અને હાથી બચ્યા હોય, તમે રમત હારી જાઓ છો. રાજા આખી સેનાનો આત્મા છે, જેનું રક્ષણ કરવું એ જ આખી રમતનો મુખ્ય ઉદ્દેશ છે. આ ગણિત સિવાય ચેસની શરૂઆત બહુ મહત્વની હોય છે, જેને ઓપનિંગ થિયરી કહેવામાં આવે છે. જગતના માન ખેલાડીઓ વર્ષો સુધી માત્ર ઓપનિંગની પ્રેક્ટિસ કરે છે. ચેસમાં વ્હાઇટ મોહરાવાળા ખેલાડીઓને હંમેશા પહેલી ચાલ રમવાનો મોકો મળે છે, જેને ફર્સ્ટ મૂવ એડવાન્ટેજ કહેવાય છે. સૌથી લોકપ્રિય ઓપનિંગ ચાલ છે E4 અથવા D4, જેનાથી બોર્ડના સેન્ટર પર કબજો જમાવી શકાય છે. હવે મારે તમને ચેસની સૌથી રોમાંચક સ્ટ્રેટેજી વિશે જણાવવું છે, જેને કહેવાય છે ગેમ્બિટ. ગેમ્બિટ એટલે જાણી જોઈને પોતાના કોઈ મોહરાનું બલિદાન આપવું, જેથી બલિદાનમાં તમને પોઝિશન એડવાન્ટેજ મળે અથવા વિરોધી ખેલાડી લાલચમાં આવીને કોઈ ભૂલ કરી બેસે. તમે કદાચ નેટફ્લિક્સ પર બહુ પ્રખ્યાત વેબ સિરીઝનું નામ સાંભળ્યું હશે, ધ ક્વીન્સ ગેમ્બિટ. આ કોઈ કાલ્પનિક નામ નથી, પણ ચેસની સદીઓ જૂની અને સૌથી લોકપ્રિય ઓપનિંગ ટ્રિક છે. વિચાર કરો, સામાન્ય જીવનમાં આપણે કોઈ વસ્તુ ગુમાવીએ તો દુઃખી થઈ જઈએ છીએ, પણ ચેસ આપણને શીખવે છે કે ક્યારેક લાંબા ગાળાના ફાયદા માટે અથવા જીત મેળવવા માટે ટૂંકા ગાળાનું નુકસાન વેઠવું પડે છે. એક ગ્રાન્ડ માસ્ટર જ્યારે પોતાની રાણીનું બલિદાન આપે છે ત્યારે સામેવાળું ખુશ થઈ જાય છે, પણ તેને ખબર નથી હોતી કે આગલી 3 ચાલમાં તેનો ખેલ ખતમ થવાનો છે. અને ચેસની ભાષામાં બ્યુટીફુલ સેક્રિફાઈસ કહેવામાં આવે છે. આ સિવાય ચેસમાં એક બહુ ખાસ ચાલ છે, જેને કેન્સલિંગ કહેવાય છે. આ આખી રમતમાં એકમાત્ર એવી ચાલ છે જેમાં તમે એક સાથે 2 મોહરા, રાજા અને હાથીને એક સાથે હલાવી શકો છો. આ ચાલથી રાજા સુરક્ષિત ખૂણામાં જતો રહે છે અને હાથી મેદાનની વચ્ચે આવીને લડવા માટે તૈયાર થઈ જાય છે. પ્રોફેશનલ ચેસમાં કેન્સલિંગ સમયસર કરવું બહુ જરૂરી માનવામાં આવે છે. તો મિત્રો, આ હતું ચેસ બોર્ડનું અનોખું ગણિત અને શરૂઆતની વ્યૂહરચના. જો તમે પણ ચેસ શીખવા માંગતા હો તો આ પોઈન્ટ સિસ્ટમ હંમેશા યાદ રાખજો. હવે પછી આપણે વાત કરીશું ચેસ ની દુનિયાના એવા દિગ્ગજો વિશે જેમણે આ રમતનો ઇતિહાસ બદલી નાખ્યો. કેવિન તને

0: વાહ અમી, તે તો મહેરાઓનું આખું પ્રાઇઝ લિસ્ટ જ આપી દીધું. રાણીના 9 પોઈન્ટ અને રાજાના અનંત. આ સાંભળીને તો સમજાયું કે ચેસ ખરેખર બહુ પ્લાનિંગ વાળી રમત છે. અને પેલી ગેમ્બિટ વાળી વાત, લાલચ આપીને શિકાર કરવાની એ ટેકનિક સાચે જ લાજવાબ છે. શું કે મિત્રો, અમીએ જે રીતે ગણિત સમજાયું છે, મને લાગે છે કે હવે આપણી યુવા પેઢી ગણિતના ક્લાસ છોડીને ચેસ બોર્ડ પર પોઈન્ટ ગણવા બેસી જશે. સાંભળતા રહો યુવાણી, કારણ કે આગળ આવી રહ્યું છે દુનિયાના ક્રેઝી ચેસ પ્લેયર્સ ના અકલ્પનીય કિસ્સાઓ.
1: શ્રોતા મિત્રો, અત્યાર સુધી આપણે હિસ્ટ્રી અને મેથેમેટિક્સ જોયું, પણ હવે વાત કરીએ માનસિક જંગની, જેણે ચેસ ને દુનિયાના નકશા પર રક્તવિહીન યુદ્ધ બનાવી દીધું હતું. વાત છે 1972 ની, જેને ચેસ ના ઇતિહાસમાં મેચ ઓફ ધ સેન્ચુરી કહેવામાં આવે છે. આ મેચ કોઈ સામાન્ય ટુર્નામેન્ટ ન હતી, પણ અમેરિકાના બોબી ફિશર અને સોવિયત યુનિયન એટલે કે રશિયાના બોરિસ પાસ્કી વચ્ચેનું વર્ચસ્વનું યુદ્ધ હતું. એ જમાનામાં અમેરિકા અને રશિયા વચ્ચે કોલ્ડ વોર એટલે કે શીત યુદ્ધ ચાલતું હતું. રશિયા છેલ્લા 24 વર્ષથી ચેસ ની દુનિયા પર એક હતું શાસન કરતું હતું. રશિયા માટે ચેસ એ તેમની બુદ્ધિશાળી સંસ્કૃતિનું પ્રતીક હતું. એવામાં અમેરિકાથી એક 29 વર્ષનો છોકરો આવ્યો, જેનું નામ હતું બોબી ફિશર. તે એકલો આખા રશિયન સામ્રાજ્ય સામે લડવા મેદાનમાં ઉતર્યો હતો. આ મેચ આઈસલેન્ડની રાજધાની રેક્યાવિકમાં રમાઈ હતી અને આખી દુનિયાના મીડિયાની નજર આ બોર્ડ પર ટકેલી હતી. કેવિન બોબી ફિશર જેટલું મોટો જીનિયસ હતો, તેટલું જ અજીબ અને ક્રેઝી માણસ પણ હતો. મેચ શરૂ થતા પહેલા તેણે એવી શરતો મૂકી કે આઈસલેન્ડની સરકાર પણ પરેશાન થઈ ગઈ. તેણે કહ્યું કે સ્ટેડિયમમાં કેમેરાનો અવાજ બહુ આવે છે, એટલે તે પ્રેક્ષકોની સામે નહીં રમે. તે પહેલી મેચ હારી ગયો અને બીજી મેચમાં તો તે રમવા જ ન આવ્યો. રશિયન ખેલાડી સ્પાસ્કી આરામથી 2-0 આગળ થઈ ગયો. આખી દુનિયાને લાગ્યું કે બોબી ફિશર પાગલ થઈ ગયો છે અને તે અમેરિકાનું નામ ડુબાડશે. પણ ખરો ડ્રામા તો હવે શરૂ થવાનો હતો. બોબી ફિશરની જીતના કારણે ત્રીજી મેચ સ્ટેડિયમની પાછળ એક નાના પિંગ પોંગ ટેબલ ટેનિસના રૂમમાં રમાડવી પડી, જ્યાં કોઈ કેમેરા કે પ્રેક્ષકો ન હતા. અને એ રૂમમાં ઉતરીને ફિશરે એવો જાદુ કર્યો કે બોરિસ પાસ્કીના હોશ ઉડી ગયા. ફિશરે એવી ચાલ ચાલી જે તેણે જિંદગીમાં પહેલા ક્યારેય નહોતી રમી. રશિયન કેમ્પમાં અફરા તફરી મચી ગઈ. રશિયનોને શંકા ગઈ કે બોબી ફિશર જે ખુરશી પર બેસે છે એ ખુરશીમાં અમેરિકન એજન્સી CIA એ કોઈ કેમિકલ કે વાયરસ છુપાવ્યો છે. તમે હસશો, પણ આ સાચી ઘટના છે. રશિયન ટીમે ઓફિશિયલ ફરિયાદ કરી એટલે આઈસલેન્ડની પોલીસે આખી રાત જાગીને ખુરશીનું એક્સરે સ્કેનિંગ કર્યું. ખુરશીની અંદરથી કઈ જ ન મળ્યું, માત્ર 2 મરેલી માખીઓ મળી. આ ડ્રામા વચ્ચે બોબી ફિશરે રશિયન ચેમ્પિયનને એવી માહિતી આપી કે અંતે બોરિસ પાસ્કી પોતે ઉભા થઈને ફિશર માટે તાળીઓ પાડવા લાગ્યા. ફિશર વર્લ્ડ ચેમ્પિયન બન્યા અને અમેરિકામાં રાતો રાત હીરો બની ગયા. આ મેચે સાબિત કર્યું કે ચેસ માત્ર બોર્ડ પર નથી રમાતી, મગજની અંદર પણ રમાય છે. આ ફિશર યુગ પછી ચેસ ની દુનિયાને બીજો એક સિંહ મળ્યો, જેનું નામ ગેરી કાસ્પરોવ. 22 વર્ષની ઉંમરે તેને ઇતિહાસ રચી દીધો, સૌથી નાની ઉંમરના વર્લ્ડ ચેમ્પિયન બનીને. કાસ્પરોવ પોતાની આક્રમક રમત અને વિરોધી ખેલાડીને આંખોમાં આંખો પોરવીને ડરાવવા માટે જાણીતા હતા. તેમનો દબદબો એટલો હતો કે તેઓ સતત 20 વર્ષ સુધી દુનિયાના નંબર 1 ખેલાડી રહ્યા. કાસ્પરોવના સમયમાં જ સોવિયત યુનિયનના 2 મહાન ખેલાડીઓ કાસ્પરોવ અને એનાટોલી કાર્પોવ વચ્ચે 5 વર્લ્ડ ચેમ્પિયનશિપ મેચો રમાઈ. આ બંને કટ્ટર હરીફો હતા. કાર્પોવ શાંત રમતા, જ્યારે કાસ્પરોવ વાવાઝોડાની જેમ આક્રમક રમત રમતા. તેમની વચ્ચે કુલ 144 મેચો રમાઈ, જે ચેસના ઇતિહાસની સૌથી મોટી રાઇવલરી માનવામાં આવે છે. રાજકારણ, વિચારધારા અને બુદ્ધિનો અલ્ટિમેટ કમ્બાઇન્ડ શો હતો. શ્રોતા મિત્રો, શું તમે જાણો છો કે કાસ્પરોવ એટલા પરફેક્ટ હતા કે લોકો તેમને માનવ કમ્પ્યુટર કહેતા? પણ 1996 અને 1997 માં કંઈક એવું થયું જેણે માનવ સભ્ય

0: પોતાનો ઇતિહાસ બદલી નાખ્યો. આઈબીએમ કંપનીએ એક સુપર કોમ્પ્યુટર બનાવ્યું જેનું નામ હતું ડીપ બ્લુ. આ કમ્પ્યુટર એક સેકન્ડમાં 20 કરોડ ચાલ વિચારી શકતું હતું. 1996 ની પહેલી સિરીઝમાં કાસ્પરોવે કમ્પ્યુટરને 4-2 થી હરાવી દીધું અને માણસની બુદ્ધિની જીત થઈ. પણ 1997 ની રીમેચમાં આઈબીએમ એ કમ્પ્યુટરને વધુ પાવરફુલ બનાવ્યું. મેચની એક ક્ષણે ડીપ બ્લુએ એવી ચાલ ચલી જે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ મુજબ શક્ય જ નહોતી. એમાં માનવીય બુદ્ધિનો સ્પર્શ હતો. કાસ્પરોવ કન્ફ્યુઝ થઈ ગયા, તેઓ માનસિક દબાણમાં આવી ગયા અને અંતે ઇતિહાસમાં પહેલીવાર એક મશીને દુનિયાના સૌથી બુદ્ધિશાળી માણસને હરાવી દીધો. કાસ્પરોવે આરોપ પણ લગાવ્યો કે આઈબીએમના વૈજ્ઞાનિકો પાછળથી કમ્પ્યુટરને મદદ કરી રહ્યા હતા, પણ આ મેચે મોડર્ન એઆઈનો પાયો નાખ્યો. તો મિત્રો, આ હતા ચેસના એ દિગ્ગજો જેમણે રમતને રોમાંચક નવલકથા જેવી બનાવી દીધી. બોબી ફિશરની જીત અને કાસ્પરોવનો મશીન સામેનો જંગ આજે પણ આપણને પ્રેરણા આપે છે કે માણસનું મગજ ગમે તેવા દબાણમાં પણ અદ્ભુત સર્જન કરી શકે છે. હવે આપણે વાત કરીશું આપણા ભારતના ગૌરવ વિશ્વનાથ આનંદ અને ચેસ બોર્ડ પર લાઇટનિંગ કિડ નામના વાવાઝોડા વિશે. કેવિન, બોબી ફિશરની ખુરશી વાળો કિસ્સો તને કેવો લાગ્યો?
1: ઓહો અમી, ખુરશીનું એક્સરે સ્કેનિંગ અને 2 મરેલી માખીઓ, આ તો કોઈ જેમ્સ બોન્ડની મૂવી જેવો કિસ્સો છે. મને તો નહોતી ખબર કે ચેસમાં આટલું મોટું ઇન્ટરનેશનલ પોલિટિક્સ રમાઈ ચૂક્યું છે. અને ગેરી કાસ્પરોવનું સુપર કોમ્પ્યુટર સામેનો એ જંગ સાંભળીને તો અહેસાસ થાય છે કે આપણું મગજ કેટલી કિંમતી વસ્તુ છે. શ્રોતા મિત્રો, અમી પાસે કિસ્સાઓનો ભંડાર છે. અત્યારે તો રાજા રાણીના ઇન્ટરનેશનલ ડ્રામા પૂરા થયા છે, હવે આવી રહ્યો છે હિન્દુસ્તાનનો ગૌરવ. સાંભળતા રહો.
0: અત્યાર સુધી આપણે અમેરિકા અને રશિયાના ખેલાડીઓની વાત કરી, પણ હવે સમય છે એ મહાન વ્યક્તિત્વ વિશે જાણવાનો જેમના વગર ભારતમાં ચેસનો ઇતિહાસ જ શરૂ નથી થતો. હા મિત્રો, હું વાત કરી રહી છું ભારતના પહેલા ગ્રાન્ડ માસ્ટર અને 5 વખત વિશ્વ ચેમ્પિયન બનેલા લિવિંગ લેજન્ડ વિશ્વનાથ આનંદની. ચેસની દુનિયામાં તેમને આદરપૂર્વક મદ્રાસ ટાઈગર અથવા તો લાઇટનિંગ કિડ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વનાથ આનંદનો જન્મ તમિલનાડુના ચેન્નઈમાં થયો હતો. તેમને ચેસ રમતા તેમની માતા સુશીલાએ શીખવ્યું હતું. આનંદ નાનપણથી જ એટલા તેજસ્વી હતા કે તેઓ બોર્ડ પર જોતાની સાથે જ ચાલ વિચારી લેતા. જ્યારે બીજા ખેલાડીઓ એક ચાલ વિચારવામાં 1/2 કલાક લેતા, ત્યારે આનંદ માત્ર થોડી જ સેકન્ડમાં પોતાની ચાલ રમીને ખુરશી પરથી ઉભા થઈ જતા અને હોલમાં આંટા મારવા લાગતા. તેમની આ અકલ્પનીય સ્પીડના કારણે જ દુનિયાએ તેમને લાઇટનિંગ કિડ નામ આપ્યું હતું. કેવિન, તને જાણીને નવાઈ લાગશે કે 1987 સુધી ભારત પાસે એક પણ ઓફિશિયલ ગ્રાન્ડ માસ્ટર ન હતો. ગ્રાન્ડ માસ્ટર એ ચેસની દુનિયાનું સર્વોચ્ચ ટાઇટલ છે, જે વર્લ્ડ ચેમ્પિયન પછી સૌથી મોટું ગણાય છે. 1988 વિશ્વનાથ આનંદે આ ટાઇટલ મેળવ્યું અને તેઓ ભારતના સૌ પ્રથમ ગ્રાન્ડ માસ્ટર બન્યા. એક એવી પણ હતી જેણે ભારતીય રમત ગમતના ઇતિહાસને હંમેશા માટે બદલી નાખ્યો. આનંદે સાબિત કર્યું કે ભારતીયો માત્ર ક્રિકેટ જ નહીં પણ બુદ્ધિના આ વૈશ્વિક જંગમાં પણ દુનિયાને હરાવી શકે છે. આનંદની ખરી સફર તો 2000 સાલમાં શરૂ થઈ, જયારે તેઓ પહેલીવાર એનાટોલી કાર્પોવ જેવા દિગ્ગજોને હરાવીને FIDE વર્લ્ડ ચેમ્પિયન બન્યા. તે પછી 2007, 2008, 2010 અને 2012માં તેમણે સતત આ ટાઇટલ જાળવી રાખ્યું. આનંદની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેઓ ચેસના 3 ફોર્મેટ ક્લાસિક, રેપિડ અને બ્લિટ્ઝ માં વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા. ચેસના ઇતિહાસમાં આવું કરનાર તેઓ બહુ જ જૂજ ખેલાડીઓમાંના એક છે. આનંદના જીવનનો એક બહુ ફેમસ કિસ્સો 2010ની વર્લ્ડ ચેમ્પિયનશિપનો છે. આ મેચ બલ્ગેરિયાના સોફિયા શહેરમાં રમવામાં આવી હતી અને તેમના વિરોધી હતા વેસેલિન ટોપાલોવ. આનંદ જયારે ભારતથી ફ્લાઇટ પકડીને જવાના હતા ત્યારે જ યુરોપમાં એક જ્વાળામુખી ફાટ્યો અને આખા યુરોપની એર સ્પેસ બંધ થઈ ગઈ, બધી જ ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ. હવે આનંદ માટે સોફિયા પહોંચવું અશક્ય લાગતું હતું, પણ આનંદે હાર ન માની. તેમણે મેચના આયોજકો પાસે થોડો સમય માંગ્યો, પણ વિરોધી ટીમે સમય આપવાની ચોખ્ખી ના પાડી દીધી. આવી માનસિક હેરાનગતિ વચ્ચે આનંદ તેમની પત્ની અરુણા અને તેમની ટીમે જર્મનીથી સોફિયા સુધીની 40 કલાકની ટેક્સી અને બસની મુસાફરી કરી. વિચારો, પૂરા બે દિવસ રોડ પર મુસાફરી કરીને થાકેલા આનંદ સોફિયા પહોંચ્યા અને કોઈ પણ ફરિયાદ વગર મેદાનમાં ઉતરી ગયા. અને પરિણામ, આનંદે ટોપાલોવને તેના જ દેશમાં હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતી લીધો.

0: ચાંદી ખેલ રત્ન સૌથી પહેલી વાર આપવામાં આવ્યો હતો. આ સિવાય તેમને પદ્મ વિભૂષણ થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. શ્રોતા મિત્રો, આનંદ ની સૌથી મોટી સિદ્ધિ એ નથી કે તેઓ 5 વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યા, પણ એ છે કે તેમણે ભારતમાં ચેસ કલ્ચર નો પાયો નાખ્યો. તેમની સફર જોઈને ભારતના લાખો છોકરા છોકરીઓ હાથમાં ચેસ ના મોહરા પકડ્યા. આજે આપણે 2024 માં જે ક્રાંતિ જોઈ રહ્યા છે, જ્યાં ભારતના નાના નાના બાળકો ગ્રાન્ડ માસ્ટર બની રહ્યા છે, ત્યાં મદ્રાસ ટાઈગર ના વારસા વિના શક્ય જ નહોતી. આનંદે ચેન્નઈ ને ભારતની ચેસ કેપિટલ બનાવી દીધી. આનંદે એક વાર ઇન્ટરવ્યુ માં કહ્યું હતું કે ચેસ તમને એ શીખવે છે કે તમે ગમે તેટલા પાવરફુલ હો, જો તમે અહંકાર કરશો તો એક નાનો સૈનિક પણ તમને ચેકમેટ કરી શકે છે. આ કેટલી મોટી જીવનની ફિલોસોફી છે. આનંદ આજે 2024 માં પણ ભારતના યુવા ખેલાડીઓને મેન્ટર કરી રહ્યા છે. પોતાની વેસ્ટ બ્રિજ આનંદ ચેસ એકેડમી દ્વારા તેઓ નવા સુપરસ્ટાર્સ તૈયાર કરી રહ્યા છે. શ્રોતા મિત્રો, 40 કલાકની મુસાફરી કરીને વર્લ્ડ કપ જીતવો એ કોઈ સામાન્ય માણસનું કામ નથી, એ માત્ર એક ટાઈગર જ કરી શકે છે. કેવિન, આનંદ સર ની આ ટેક્સી વાળી વાર્તા સાંભળીને તને કેવું લાગ્યું?
1: વાહ અમી, સાચે જ મારી આંખો સામે એ 40 કલાકની રોડ ની ટ્રીપ નું દ્રશ્ય આવી ગયું. વિચાર કરો શ્રોતા મિત્રો, આપણે 2 કલાક મુસાફરી કરીએ તો માથું દુખવા લાગે છે, અને આનંદ સર 40 કલાકની મુસાફરી પછી દુનિયાના બેસ્ટ પ્લેયર સામે જીતી ગયા, એટલે જ તેઓ લેજન્ડ છે. અમી, તે જે રીતે મદ્રાસ ટાઈગર નો પરિચય આપ્યો, મને ગર્વ થાય છે કે હું આ શો નો હિસ્સો છું.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ યુવાણી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: સાથે જ ગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે પ્રાદેશિક સમાચાર.
1: સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7-7 હજારના લાઈટ બોલાવવા માંડ્યા છે. લાઈટ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઈટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડો ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્ય ઘર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચેતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આગામી 5 તારીખે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના પ્રવાસે. વહીવટીતંત્રની તડામાર તૈયારી. વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલનું અવસાન. પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કર્યું. 14 કરોડ રૂપિયાથી વધુના કેફી પદાર્થ સાથે અમદાવાદથી 3 લોકોની ધરપકડ. સુરતમાં 2 બસના અકસ્માતમાં 8 લોકોના મોત, 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત. રાજ્યના વિવિધ વિસ્તારમાં આગામી 5 તારીખ સુધી વરસાદની આગાહી. અને ભાવનગરના ખેલાડી કુલદીપસિંહ રાણાએ અમદાવાદમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ટ્રાયથ્લોન સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 5 તારીખે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દીવ દમણના પ્રવાસે આવશે. તેમના આગમનની તડામાર તૈયારી ચાલી રહી છે.

0: 3000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થનારી અને પ્રસ્તાવિત 50થી વધુ વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાથે જ મોદી 97 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા નમો પ્રાદેશિક વિમાન મથક તેમજ 300 પથારી ધરાવતી નમો હોસ્પિટલનું લોકાર્પણ કરશે. શ્રી મોદી દમણના સ્વામી વિવેકાનંદ મેદાનમાં જાહેરસભા પણ સંબોધશે. આ પ્રસંગે તેઓ દમણ અને સિલવાસામાં નિર્માણ પામેલા પરિવહન નગર સહિત માર્ગ અને અન્ય વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. ઉપરાંત 359 કરોડ રૂપિયાના ખર્ચે નાની અને મોટી દમણને જોડતા પ્રતિકાત્મક બ્રિજ, ગ્લાસ ડેક તેમજ સ્વદેશ દર્શન યોજના અંતર્ગત વિવિધ પરિયોજનાનું ખાતમુહૂર્ત કરશે. સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલે પરિયોજનાની સમીક્ષા કરી અને તેમજ તેઓ પ્રધાનમંત્રીના કાર્યક્રમની તૈયારીઓ પર દેખરેખ રાખી રહ્યો હોવાનું દમણના અમારા પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર જણાવે છે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શ્રમદાન કરી સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો. મેયર સહિતના પદાધિકારીઓ, ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર સહિતના મહાનુભાવો પણ આ અભિયાનમાં જોડાઈ અંદાજે 68 ટન જેટલો કચરો દૂર કર્યો. મંત્રીશ્રીએ સૌ નાગરિકોને સફાઈ અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી.
1: જે લગભગ 4-5 હજાર જેટલા કાર્યકર્તાઓ જેમના મનની અંદર સ્વચ્છતા છે અને સાબરમતી નદીનો આ જે તટ છે એને સાફ કરવાનું બીડું લોકોએ જાતે હાથ ધર્યું છે. અમદાવાદ કોર્પોરેશન મહાનગર એમાં સહયોગી થઈ રહ્યું, પરંતુ આખા રાજ્યની અંદર પણ દરેક જગ્યાએ આ પ્રકારના કાર્યક્રમોથી સ્વચ્છતા સ્વભાવ બનાવવાનું એક આંદોલન બને એના માટે.
0: ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા અને સાબરમતી રિવરફ્રન્ટ વિકાસ નિગમના સંયુક્ત ઉપક્રમે આગામી 5 તારીખ સુધી આ અભિયાન યોજાશે. વડોદરાના મોજાપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલનું અવસાન થયું. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે ગત 3 દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ધારાસભ્ય યોગેશ પટેલે આજે બપોરે અંતિમ શ્વાસ લીધા. ભાજપના વરિષ્ઠ નેતા તરીકે તેમણે લાંબા સમય સુધી જાહેર જીવનમાં સેવાઓ આપી હતી. તેમના અવસાનથી ગુજરાત વિધાનસભા ફરી એકવાર ખંડિત થઈ છે. બીજી તરફ ભાજપ અને વડોદરાના રાજકીય વર્તુળમાં શોકની લાગણી છવાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સહિતના મહાનુભાવોએ સ્વર્ગીય યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ આપી. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં યોગેશ પટેલના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે તેમના નિધનથી તેમણે સાર્વજનિક જીવનમાં એક અનન્ય સાથી ગુમાવ્યા છે. શ્રી યોગેશભાઈ સાચા અર્થમાં લોકનેતા હતા. તેમણે હંમેશા પ્રજાના પ્રશ્નોની નિષ્ઠા, સંવેદના અને પ્રતિબદ્ધતાથી વાચા આપી હતી. પરમાત્મા સદગતના આત્માને ચીર શાંતિ આપે અને શોકાકુલ પરિવારજનોને આ અગાધ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી હાર્દિક પ્રાર્થના. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું, રાષ્ટ્ર સેવા અને જનસેવાના કાર્યોમાં તેઓ અવિરત કર્તવ્યરત રહ્યા હતા અને સ્વામિનારાયણના હૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવાર અને તેમના સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
2: વડોદરાના રાજકારણમાં મજબૂત અને પ્રભાવશાળી નેતા તરીકે ઓળખાતા ધારાસભ્ય યોગેશ પટેલે રાવપુરા અને માંજલપુર વિસ્તારના લોકોની લાંબા સમય સુધી સેવા કરી. વિદ્યાર્થી આંદોલનથી રાજકારણમાં પ્રવેશ કરનારા યોગેશ પટેલ વર્ષ 1990માં ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ રાવપુરા બેઠક પરથી 5 અને માંજલપુર બેઠક પરથી સતત 3 વખત, એમ કુલ 8 વાર તેઓ ગુજરાત વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા. આજે તેમના અવસાનથી ગુજરાત વિધાનસભા ફરી એકવાર ખંડિત થઈ છે. પ્રવેશ અડિયેચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: અમદાવાદની નરોડા પોલીસે 14 કરોડ રૂપિયાથી વધુના કેફી પદાર્થ સાથે મુંબઈના એક વ્યક્તિ સહિત 3 લોકોની ધરપકડ કરી. આરોપી કેફી પદાર્થને સામાન્ય ખાદ્ય પદાર્થના પેકેટમાં તેની હેરાફેરી કરતો હોવાનું જણાયું છે. હાલ આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું અમદાવાદ સેક્ટર 2ના જોઈન્ટ પોલીસ કમિશનર જયપાલ સિંહ રાઠોડે જણાવ્યું.
3: અમદાવાદ શહેર મેં ઝોન ડિવિઝન વિસ્તાર કે અંદર જો નરોડા પોલીસ સ્ટેશન હૈ ઉસકે ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર કો એક ઇન્ફોર્મેશન મિલી, એક વ્યક્તિ નાર્કોટિક્સ કા સબસ્ટન્સ લેકે આને વાલા હૈ. લોકલ પોલીસ દ્વારા જબ વ્યક્તિ કો રોક કે ડિટેન કરકે મેટામેથેનાઇન નામ કા જો નાર્કોટિક સબસ્ટન્સ હૈ જો ઇન્ડિયા મેં બેન્ડ હૈ ઉસકી 7,084 ગ્રામ જીતની ક્વાન્ટિટી બરામદ હુઈ હૈ, જિસકી કિંમત માર્કેટેડ 14,16,80,000 જીતની હૈ.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા XML AIR news_ABRD ને ફોલો કરશો.

0: બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતા 8 લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ લોપા ગરબાર જણાવે છે કે સુરતથી ધુલિયા તરફ જતી મહારાષ્ટ્રની એસટી બસની આગળ જતા ટ્રેક્ટર સાથે ટક્કર થતા બસ ડ્રાઈવર કુદીને સામે આવતી મહારાષ્ટ્રની એસટી બસ સાથે અથડાતા આ ગંભીર અકસ્માત સર્જાયો. દરમિયાન એક બસ પલટી જતા તેમાં આગ લાગી. આ દુર્ઘટનામાં 8 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે 15 જેટલા ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. આ અંગેની જાણ થતાં તાપી અને સુરત જિલ્લા પોલીસ વડા સહિત માંડોલી ટાઉન પોલીસ અને અગ્નિશમન દળની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીએ વધુ માહિતી આપી.
1: જે સારા નાગરિકો હતા એના દ્વારા મેસેજ મળેલા અને તરત ને તરત જ અમારી સુરતની અને વેરાની બંને પોલીસ ટીમ, ફાયર ટીમ અને રેસ્ક્યુની અલગ અલગ ટીમો પહોંચી ગયેલી. એટલે જે લોકો ઇન્જર હતા એમને હોસ્પિટલ પહોંચાડેલા છે. અને જે ખાસ કરીને જે બસમાં આગ લાગેલી હતી એ બહુ ગંભીર બાબત હતી, એટલે તાત્કાલિક એને ઓલવી અને રેસ્ક્યુ કરી અને લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા છે. એટલે અમારી અલગ અલગ ઇન્વેસ્ટિગેશનની 5-1 જેટલી ટીમો બનાવી હોસ્પિટલના સંપર્કમાં રહી, આરોગ્ય તંત્રના સંપર્કમાં રહી ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ.
0: રાજ્યના વિવિધ વિસ્તારમાં આગામી 5 તારીખ સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે. દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે અને આવતીકાલે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું, તેમજ લોકોને સાવચેત રહેવાની સલાહ અપાઈ છે. રાજ્યમાં હાલ 3 પ્રણાલી સક્રિય હોવાથી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.

0: भूमि निगम के लिए, गुजरात निगम के लिए और सौराष्ट्र कच्छ के लिए आज और कल के लिए ऑरेंज अलर्ट जारी है गुजरात रीजन में और साथ ही सौराष्ट्र कच्छ रीजन के लिए।
1: અમદાવાદમાં આગામી 4-10 સપ્ટેમ્બર સુધી વિશ્વ દિવ્યાંગ તીરંદાજી સ્પર્ધા યોજાશે। ભારતીય તીરંદાજી સંગઠનના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજી। સ્પર્ધાના આયોજન માટે ગુજરાત રમતગમત સત્તામંડળ, ભારતીય તીરંદાજી સંગઠન અને ગુજરાત રાજ્ય તીરંદાજી સંગઠન વચ્ચે સમજૂતી કરાર થયા। શ્રી સંઘવીએ સોશિયલ મીડિયા સંદેશમાં વૈશ્વિક વર્ણનો અને શ્રેષ્ઠતા સાથે સ્પર્ધાનું આયોજન કરવા રાજ્યની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી, જ્યારે ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં
2: आज गुजरात आया हूँ एज ए आर्चरी एसोसिएशन ऑफ इंडिया के तरफ से, और यहाँ बहुत बड़ा इवेंट हो रहा है सितंबर में वर्ल्ड पैरा आर्चरी सीरीज, जिसमें पूरे दुनिया भर के वर्ल्ड के आर्चर्स पैरा आर्चर्स यहाँ भाग लेंगे। पदाधिकारियों को निर्देश दिया है और MOU हुआ है कि वो इस आर्चरी इवेंट्स को पूरी तरीके से सहयोग करेंगे और अच्छा इवेंट्स होगा गुजरात।
1: ભાવનગરના ખેલાડી કુલદીપસિંહ વાણાએ રાષ્ટ્રીય કક્ષાની ટ્રાયથ્લેટ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો। અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં યોજાયેલી નેશનલ ટ્રાયથ્લેટ ચેમ્પિયનશીપમાં 3 કિલોમીટર દોડ, 200 મીટર સ્વિમિંગ અને શૂટિંગ કરીને કુલદીપસિંહ વાણાએ આ સિદ્ધિ મેળવી। વિવિધ રાજ્યના ખેલાડીઓ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો। ભાવનગરના આ ખેલાડી હવે આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જશે અને દેશનું પ્રતિનિધિત્વ કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આગામી 5 તારીખે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવના પ્રવાસે, વહીવટીતંત્રની તારવાર તૈયારી। વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલનું અવસાન, પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કર્યું। 14 કરોડ રૂપિયાથી વધુના કેફી પદાર્થ સાથે અમદાવાદથી 3 લોકોની ધરપકડ। સુરતમાં 2 બસના અકસ્માતમાં 8 લોકોના મોત, 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત। રાજ્યના વિવિધ વિસ્તારમાં આગામી 5 તારીખ સુધી વરસાદની આગાહી। ભાવનગરના ખેલાડી કુલદીપસિંહ વાણાએ અમદાવાદમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ટ્રાયથ્લેટ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।

રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, કેટલાક વર્ષોથી કૃષિ સંશોધનના હિસાબે નવીનતમ તાંત્રિકતાઓના વિકાસને કારણે ખેડૂતો વિવિધ પાકોમાં સારું અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન લેતા થયા છે. ગુજરાત રાજ્ય બાગાયત ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. મિત્રો, બાગાયતી પાકો હેઠળનો વિસ્તાર વધે તે માટે રાજ્ય સરકારે અલગ અલગ બાગાયત ખાતાની સ્થાપના કરેલ છે. મિત્રો, ખેડૂતો કૃષિ પાકોની સાથે સાથે જુદા જુદા બાગાયતી ફળ પાકો જેવા કે મિત્રો દાડમ, લીંબુ, જામફળ, સીતાફળ, પપૈયા, કેળ વગેરેની પણ ખેતી કરતા થયા છે. સામાન્ય રીતે મિત્રો, આ બાગાયતી ફળ પાકોની ખેતી કરવા માટે ખેડૂતો જુદી જુદી જગ્યાએથી રાજ્ય તેમજ રાજ્ય બહારની નર્સરીઓમાંથી રોપા કે કલમો ખરીદતા હોય છે. બાગાયતી ફળ પાકો લાંબા ગાળાના હોવાથી તેમજ એક વખત રોપ્યા પછી વર્ષો સુધી ફળોનું ઉત્પાદન મળે છે. મિત્રો, આથી મિત્રો, જો રોપણી માટે કલમો અને રોપાની પસંદગી બરાબર ન થાય તો તેના જીવનકાળ સુધી ફળોનું વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તા વાળા ફળો મળતા નથી. પરંતુ મિત્રો, બદલાતા વાતાવરણ સામે ટકાઉ ખેતીના વિકલ્પ તરીકે જોવામાં બાગાયતી પાકો માટે સારી ગુણવત્તા વાળા રોપા કે કલમોની ઉપલબ્ધતા, સારી ગુણવત્તા વાળું અને વધુ ઉત્પાદન મેળવી શકાય છે, જેથી ટૂંકા ગાળામાં વધુ ઉત્પાદન મળે અને સારી ગુણવત્તા વાળા ફળો મેળવવા માટે કલમો કે રોપાની પસંદગી ખૂબ જ અગત્યની હોય છે. મિત્રો, મિત્રો, આજે હું ગામનો ચોરો કાર્યક્રમમાં તમને જાણકારી આપીશ બાગાયતી ફળ પાકોમાં કલમો કે રોપાની અગત્યતા અને તેની ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ વિશેની. મિત્રો, બાગાયતી ફળ પાકોના ઉત્પાદનને અસર કરતા વિવિધ પરિબળો પૈકી જેવા કે મિત્રો રોગ, જીવાત, કૃમિ અને નિંદણ અગત્યના જૈવિક પરિબળો ગણવામાં આવે છે. હાલમાં મિત્રો, બાગાયતી ફળ પાકો સાથે સંકળાયેલા ખેડૂતોને જો કોઈ વધારે મૂંઝવતો પ્રશ્ન હોય તો તે છે પાક સંરક્ષણને લગતો પ્રશ્ન. આ વિષયને અપૂરતા જ્ઞાનને લીધે ઘણી વખત રોગ, જીવાત અને કૃમિનું સમયસર નિયંત્રણ ન થતા અંતે ખેડૂતોને ગંભીર નુકસાન વેઠવું પડતું હોય છે. મિત્રો, ગુજરાતના બાગાયતી પાકો હેઠળનો વિસ્તાર વધતો જાય છે, સાથે સાથે મિત્રો આ પાકોમાં પાક સંરક્ષણના પ્રશ્નો પણ તેટલા ઝડપથી વધી રહ્યા છે. બાગાયતી ખેતીનો મુખ્ય આધાર મિત્રો તંદુરસ્ત અને રોગમુક્ત રોપા કે કલમો ઉપર રહેલ છે. હાલની પરિસ્થિતિમાં મિત્રો, ગુજરાતના મોટા ભાગના રોપા કે કલમો અન્ય રાજ્યો અથવા તો મિત્રો અન્ય દેશોમાંથી આવે છે. આ રોપા કે કલમો અતિ મોંઘા હોવા છતાં ગુણવત્તાની કોઈ ખાતરી હોતી નથી. સાથે સાથે મિત્રો, નર્સરી ઉદ્યોગ પણ કૂદકે ને ભૂસકે વધતો જાય છે. ગુજરાતમાં મોટા પ્રમાણમાં નર્સરી અને રોપા કે કલમો રાજ્ય બહારથી જ આવે છે. હાલમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં રોજ બરોજ નવી નવી નર્સરીઓ ખુલતી જાય છે. તેમના માલિકો ધંધાની તાંત્રિક જાણકારી વગર ધંધો શરૂ કરી દેતા હોય છે. પરિણામે મિત્રો, ખેડૂતોને ખાતરી વગરના રોપા કે કલમો મળે છે. સામાન્ય રીતે મિત્રો, રાજ્ય બહારથી ખરીદેલ રોપા કે કલમો સાથે આવતી માટીમાં જમીનજન્ય ફૂગ, કૃમિ તેમજ જીવાત રહેવાની સંભાવના વધુ હોય છે, જે ખેડૂત મિત્રોને ધ્યાનમાં આવતી નથી. ખાસ કરીને મિત્રો, કોથળીમાં કે કુંડામાં તેમજ ધોરુવાડિયામાં રોગકારકો કૃમિવાળી જમીનમાં ઉતરેલા રોપા કે કલમો દ્વારા તેનો ફેલાવો થાય છે. ખેડૂતો રાજ્ય તેમજ રાજ્ય બહારની નવા રોપાણ માટે આવા રોગિષ્ટ રોપાઓ લાવે છે, જેના લીધે ખેતરમાં જમીનજન્ય રોગ કે કૃમિ હોય ત્યાં તેનો ફેલાવો થતો હોય છે. મિત્રો, રોપા કે કલમોની રોપણી વખતે આ રોપા માટી સાથે જે તે ખેતર કે વાડીમાં રોગકારકોને સાનુકૂળ પરિસ્થિતિ મળતા જ જમીનમાં સ્થાયી થતા હોય છે અને ખાસ કરીને મિત્રો ચોમાસાની ઋતુમાં વરસાદના પાણી દ્વારા તેનો ફેલાવો સમગ્ર વાડી તેમજ આજુબાજુના ખેતરોમાં પણ થતો હોય છે. મિત્રો, ઘણા જમીનજન્ય રોગકારકો કૃમિ પ્રતિકૂળ વાતાવરણ સામે પણ વર્ષો સુધી તેને સુષુપ્ત અવસ્થામાં ટકી રહે છે, જે સામે

મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન કરવા સક્ષમ છે. તાજેતરના મિત્રો, જુદા જુદા બાગાયતી ફળ પાકોમાં ખેડૂતોની વાડીઓમાં જન્યુજન્ય ફૂગ અને કૃમિ અને આ બંનેથી સમિશ્ર સુકારો જોવા મળી રહ્યો છે. આ રોગકારકોને લીધે જે તે પાકના છોડ ઉપર થતી વિપરીત અસરો શરૂઆતના વર્ષોના સહેલાઈથી જોઈ શકાતી નથી અને જ્યારે છોડ ઉપર દેખાય છે ત્યારે ખૂબ જ મોડું થઈ ગયેલું હોય છે અને તેનું વ્યવસ્થાપન કરવું લગભગ મિત્રો અશક્ય બની જાય છે. ખેડૂત મિત્રો, રોપા કે કલમોની ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોની ચર્ચા કરતા પહેલા હું આપને સંભળાવી દઉં આ સરસ મજાનું ગુજરાતી ગીત.

મિત્રો, સરસ મજાના ગુજરાતી ગીત બાદ હવે હું તમારી સાથે વાત કરીશ રોપા કલમોની ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશેની. તો પ્રથમ છે મિત્રો, રોપા કે કલમોની પસંદગી હંમેશા સરકાર માન્ય અથવા તો મિત્રો ખાતરીવાળી નર્સરીઓમાંથી જ કરવી અને પ્રમાણિત થયેલી કલમો જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. રોગમુક્ત જીવાતથી નુકસાન થયા વગરની અને મિત્રો તંદુરસ્ત કલમો કે રોપાની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે. અન્ય રાજ્યોમાંથી ચકાસણી વગર લાવેલા રોપા કે કલમો દ્વારા નવા રોગકારકો જીવાતો અને કૃમિ આપણા રાજ્યમાં પ્રવેશ કરે છે તથા અનુકૂળ પરિસ્થિતિ મળતા સ્થાયી થાય છે અને તેનો ફેલાવો રોગિષ્ટ રોપા કે કલમો સાથેની માટી, પીયત પાણી, વરસાદ, આંતરખેડ કે મિત્રો ખેતી માટેના સાધનો વગેરે માધ્યમો દ્વારા થતો હોય છે. આથી મિત્રો અન્ય રાજ્યોમાંથી ચકાસણી વગર રોપા કે કલમોની ખરીદી ન કરવી જોઈએ. મિત્રો, કલમો કે રોપાને વાવેતરમાં ઉપયોગ કરતા પહેલા તેમાં રહેલ સંભવિત રોગકારકો માટે પોલિથીન બેગ અથવા તો કુંડામાં ભરેલ માટી અને તેમાં રહેલ છોડના મૂળની ચકાસણી રાજ્યમાં આવેલી કૃષિ યુનિવર્સિટીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે કરાવી ખૂબ જ જરૂરી છે. અને મિત્રો, ત્યારબાદ જ જો રોપા કે કલમો તંદુરસ્ત મળે તો જ બહોળા વિસ્તારમાં રોપણી કરવા માટે ખરીદી કરવી જોઈએ. સામાન્ય રીતે મિત્રો ખેડૂતો આવી પ્રણાલી અનુસરતા ન હોય.

પ્રશ્નો હાલની તકે ઉપસ્થિત થઈ રહ્યા છે અને તેમાં ભવિષ્યમાં ખૂબ જ વધારો થવાની શક્યતા પણ રહેલી છે. સામાન્ય રીતે ખેડૂતો ઢાળિયા પદ્ધતિથી પિયત આપતા હોય છે, જેના લીધે જમીનજન્ય રોગકારકો અને કૃમિનો ફેલાવો ઝડપથી વધતો જાય છે. પરંતુ મિત્રો, જો ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવામાં આવે તો તેનો ફેલાવો આગળ વધતો અટકાવી શકાય છે. મિત્રો, ગુજરાત રાજ્યમાં બાગાયતી ફળ ઝાડની કલમો કે રોપાની ખરીદી રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ, નર્સરીઓ, બાગાયત ખાતાની નર્સરીઓ તથા અન્ય ખાનગી પરંતુ મિત્રો પ્રમાણિત નર્સરીમાંથી જ કરવી જોઈએ. ત્યારે મિત્રો, રોપા કે કલમોની ખરીદી કરતી વખતે જો મેં જણાવ્યા એ પ્રમાણેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં આવે તો ભવિષ્યમાં ઉપસ્થિત થનાર જમીનજન્ય ફૂગ તેમજ કૃમિથી થતા રોગો અને મિત્રો અન્ય જીવાતોથી થતા આર્થિક નુકસાનને અચૂકપણે સમયસર અટકાવી શકાય છે. મિત્રો, આજે મેં ગામનો છોરો કાર્યક્રમમાં આપની સાથે વાત કરી બાગાયતી ફળ પાકોમાં કલમો કે રોપાની અગત્યતા અને તેની ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશેની. હવે મિત્રો વાત કરીશ લીલાવાળા શાકભાજી, જેમ કે મિત્રો દૂધી, ગલકા, તુરિયા, કાકડી, ગેલોડા, પરવળ અને કેટલાક ફળ પાકો, જેમાં મિત્રો આંબો, ચીકુ, જામફળ, બોર આના ફળ માખીની સારી એવા પ્રમાણમાં નુકસાન થાય છે. મિત્રો, વેલાવાળા શાકભાજી અને ફળ પાકોમાં નુકસાન કરતી ફળ માખી અલગ અલગ જાતિની હોય છે, તેથી ફળ માખીના નરને આકર્ષવા માટે તદ્દન જુદા જ પ્રકારના રસાયણોનો ઉપયોગ થાય છે. જેમ કે મિત્રો વેલાવાળા શાકભાજીમાં અને ફળ પાકોમાં નુકસાન કરતી ફળ માખીના નરને ટ્રેપમાં આકર્ષવા માટે અનુક્રમે ક્લોર અને મિથાઇલ યુજિનોલનો ઉપયોગ કરવામાં આવે છે. શ્યામ તુલસીમાં મિથાઇલ યુજિનોલ નામનું તત્વ રહેલું હોય છે. ફળ પાકોમાં નુકસાન કરતી ફળ માખીના નરને તેના તરફ આકર્ષાય છે. આથી ફળવાડીમાં અને સેવા પાડા પરમ શ્યામ તુલસીનું વાવેતર કરી તેના પર મેલાથિયોન 50 EC નો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. આમ કરવાથી મિત્રો ફળ માખીના નરને જૈવિક કીટનાશકના સંપર્કમાં આવતો તેનો નાશ થાય છે, જેના પરિણામે તેની વસ્તી ઘટે છે. આમા અને ચીકુના મોટા ઝાડ પર કીટનાશકનો છંટકાવ કરવા કરતા તુલસીના છોડ પર છંટકાવ કરવો સરળ છે અને મિત્રો સરળ અને સસ્તો પડે તેમ છે. ચીકુની કડી કરનાર ઈયળના પુખ્ત ફૂંદા પણ કાળી તુલસીના પાનના અર્ક તરફ આકર્ષણ ધરાવે છે, તેથી કાળી તુલસીના પાનના રસ સાથેની વિષ પ્રલોભિકા બનાવી ખાસ પ્રકારના પ્લાસ્ટિકના પિંજરમાં મૂકી તેની વસ્તી ઘટાડી શકાય છે. મિત્રો, ફળમાખીની માદા પ્રોટીનયુક્ત ખોરાક તરફ વધુ આકર્ષણ ધરાવે છે, તેથી ફળમાખીના નિયંત્રણ માટે વિષ પ્રલોભિકા બનાવવા માટે પ્રોટીન હાઇડ્રોલાઇઝેટનો ઉપયોગ કરવાથી વધુ સંખ્યામાં ફળમાખી આકર્ષાયેલો છે અને નાશ પામે છે. તો મિત્રો, આ થઈ ખેતી વિષયક અગત્યની વાત. હવે મિત્રો કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ ગુજરાતી ગીત.

आदरणीय श्रोता मित्रों, हवे जोईए हवामान समाचार। હવામાન ખાતાના વર્તારો જણાવે છે કે આગામી સમયમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા છે, તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણ, દાદરા, નગર હવેલીમાં પણ 50-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, તેની સાથે જ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો તફાવત રહેશે, એટલે કે તાપમાન ઘટશે। આવતા 24 કલાક દરમિયાન સાગર ખેડૂઓ માટે તકેદારીની કોઈ ખાસ સૂચના નથી, અલબત્ત સાવધાન રહેવા જણાવ્યું છે। અને આ સાથે જ મિત્રો, આજનો આ કાર્યક્રમનો સમય પણ અહીં પૂરો થવા આવ્યો છે, તો રામનું નામ લઈને છૂટા પડીએ મિત્રો, એ આવજો। રામ રામ, રામ રામ, રામ રામ।

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત અને નેપાળના દ્વિપક્ષીય સંબંધોમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિક્ષણને સશક્તિકરણનો શક્તિશાળી માધ્યમ ગણાવ્યું. દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ સિપોકોસા પૌલસ માસાટીલે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ સાથે રોકાણ, સંરક્ષણ, સહયોગ સહિતના મુદ્દા પર ચર્ચા કરી. ગુજરાતના સુરતમાં 3 વાહનના અકસ્માતમાં 8ના મોત, 15 ઇજાગ્રસ્ત. પ્રધાનમંત્રીએ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. અને હવામાન વિભાગે રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. સમાચાર વિગતવાર. ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત અને નેપાળના દ્વિપક્ષીય સંબંધોમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ભારત નેપાળ સરહદ અંગે નેપાળના પ્રધાનમંત્રીની ટિપ્પણી તેમજ નેપાળના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અંગેના પ્રશ્નનો જવાબ આપતા તેમણે આ વાત કહી. શ્રી જયસ્વાલે કહ્યું કે સરહદી બાબતોના તમામ પાસાઓ સાથે વ્યવહાર કરવા માટે સ્થાપિત દ્વિપક્ષીય પદ્ધતિઓ છે. શ્રી જયસ્વાલે કહ્યું કે ભારત નેપાળ સરહદનો લગભગ 90% ભાગ સીમાંકિત કરવામાં આવ્યો છે.
1: ભારત નેપાળ સીમા કા લગભગ 98% હિસ્સા નિર્ધારિત હો ચુકા હૈ. સીમા કે નિર્ધારિત હિસ્સો મે સીમા પાર કબ્જે ઓર નો મેન્સ લેન્ડ પર અતિક્રમણ કે મામલે ભી હૈ, જિસકા સંયુક્ત રૂપ સે માનચિત્રણ કિયા જા રહા હૈ. હમે સીમા સંબંધિત સભી મામલો સે નિપટને કે લિયે દ્વિપક્ષીય તંત્ર સ્થાપિત કિયે હૈ.
0: ભારતે જમ્મુ અને કાશ્મીર અંગે પાકિસ્તાન યુરોપીય સંઘના સંયુક્ત નિવેદનમાં કરાયેલા બિનજરૂરી સંદર્ભોને પણ નકાર્યા છે. શ્રી જયસ્વાલે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો ભારતના અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે શિક્ષણ એ સશક્તિકરણનું એક શક્તિશાળી માધ્યમ છે જે વ્યક્તિઓને આત્મનિર્ભર, જાગૃત અને સક્ષમ બનાવે છે. આજે નવી દિલ્હીમાં શિષ્યવૃત્તિ યોજનાના આદિવાસી લાભાર્થીઓને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે સાચો વિકાસ ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે જ્યારે સમાજના તમામ વર્ગો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે પ્રગતિ કરે. તેમણે ભાર મૂક્યો કે સરકારી શિષ્યવૃત્તિ યોજનાઓને ઉચ્ચ શિક્ષણ અને નવી તકો સુધી પહોંચને સક્ષમ બનાવીને આદિવાસીઓના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. તેમણે ભારતીય પ્રતિભાને ઓળખવા અને તેને આગળ વધારવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ સિપોકોસા પૌલસ માસાટીલે આજે નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ સાથે મુલાકાત કરી. તેમની સાથે દક્ષિણ આફ્રિકા સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ હતું.

0: पर चर्चा होगी और ऊर्जा, व्यापार, निवेश, फार्मास्यूटिकल्स, स्वास्थ्य सेवा, परिवहन तथा नवीकरणीय ऊर्जा के क्षेत्रों में सहयोग के अवसरों की खोज पर भी चर्चा होगी।
1: શ્રી જયસ્વાલે જણાવ્યું કે શ્રીમતી રોડ્રિગ્સ તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. આ ચર્ચા ઉર્જા, વેપાર, રોકાણ, આરોગ્ય સંભાળ, ફાર્માસ્યુટિકલ અને નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રોમાં સહયોગના માર્ગો શોધવા પર કેન્દ્રિત રહેશે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ આજે નવી દિલ્હીમાં જર્મન રાજ્ય થુરિંગિયાના પ્રમુખ મારિયો વોક સાથે ક્વોન્ટમ કોમ્યુનિકેશન્સ, ફોટોનિક્સ અને ઉદ્યોગ આગેવાની હેઠળની અત્યાધુનિક ટેકનોલોજી ભાગીદારી અંગે ચર્ચા કરી. આ પ્રસંગે બોલતા ડોક્ટર સિંહે કહ્યું કે ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ધરાવે છે અને બાયોટેકનોલોજી, આરોગ્ય સંભાળ, પાણી ટેકનોલોજી, કૃત્રિમ બુદ્ધિમત્તા અને અવકાશ ટેકનોલોજીના ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સહયોગ માટે વિશાળ તકો છે. તેમણે કહ્યું કે ભારત અને જર્મની વચ્ચે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રોમાં ગાઢ સંબંધો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ aiarnews_abld ને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે નવી દિલ્હીમાં નેપાળના રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના અધ્યક્ષ રબિ લામિછાને અને તેમના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. ડોક્ટર જયશંકરે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે તેમની ચર્ચા ભારત નેપાળ વિકાસ ભાગીદારી અને પરસ્પર સંબંધો પર કેન્દ્રિત હતી. તેમણે ઉમેર્યું કે વિકાસ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં આની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ગુજરાતના સુરતમાં બે બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતા 8 લોકોના મોત થયાના અહેવાલ છે. સુરતથી ધુરિયા તરફ જતી મહારાષ્ટ્રની એસટી બસને આગળ જતા ટ્રેક્ટર સાથે ટક્કર થતાં બસ ડિવાઇડર કૂદીને સામે આવતી મહારાષ્ટ્રની જ એસટી બસ સાથે અથડાતા આ ગંભીર અકસ્માત સર્જાયો. દરમિયાન એક બસ પલટી જતા તેમાં આગ લાગતા આ દુર્ઘટનામાં 8 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે 15થી વધુ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ અકસ્માતમાં પોતાના પ્રિયજનો ગુમાવનારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું કે બચાવ કામગીરી ચાલી રહી છે અને અધિકારીઓ અકસ્માત સ્થળે શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છે. પ્રધાનમંત્રીએ દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2-2 લાખ રૂપિયાની અને ઇજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરી હતી. હવામાન વિભાગે રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, ઓડિશા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં દિવસ દરમિયાન ગાજવીજ સાથે વાવાઝોડાની સ્થિતિ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આવતીકાલ સુધી કર્ણાટકના આંતરિક ભાગો, કેરળમ, લક્ષદ્વીપ, તમિળનાડુ, પુડુચેરી અને કરાઇકલમાં ભારે વરસાદની આગાહી છે. આગામી 2-3 દિવસ સુધી હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, આંદામાન અને નિકોબાર ટાપુઓ, છત્તીસગઢ, ઝારખંડ, કોંકણ અને ગોવા, લક્ષદ્વીપ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, કચ્છ, તેલંગાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની આગાહી છે. આવતીકાલે પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, દરિયાકાંઠાના કર્ણાટક, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં પણ આવી સ્થિતિ રહેવાની શક્યતા છે. વિશ્વ હવામાન સંગઠને એક કડક ચેતવણી જારી કરી છે કે અલનીનો હવામાન પેટર્ન બની રહી છે અને આ વર્ષે સમગ્ર વિશ્વમાં ભારે હવામાનનું કારણ બનવાની ધારણા છે. હવામાન એજન્સીએ જણાવ્યું છે કે 80% શક્યતા છે કે આ વર્ષે જૂન અને ઓગસ્ટ વચ્ચે અલનીનો ઘટના બનશે. તે નવેમ્બર સુધી ચાલશે ત્યારે વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આબોહવા પરિવર્તન તેની અસર ગંભીર બનાવશે. અલનીનો ત્યારે બને છે જ્યારે પવનો નબળા પડવાથી પૂર્વીય પેસેફિકમાં પાણી ગરમ થાય છે. આ ઘટના ઘણીવાર વૈશ્વિક તાપમાનમાં વધારો અને બદલાયેલા વરસાદના પેટર્ન તરફ દોરી જાય છે. સરકારે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારો માટે નામાંકનો આમંત્રિત કર્યા છે. નામાંકન રજૂ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર રાષ્ટ્રપતિ દ્વારા બહાદુરી, સમાજસેવા, પર્યાવરણ, રમતગમત, કળા અને સંસ્કૃતિ, વિજ્ઞાન અને ટેકનોલોજી શ્રેણીઓમાં શ્રેષ્ઠતા દર્શાવનારા બાળકોને આપવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું છે કે નામાંકનો માત્ર awards.gov.in પર સ્થિત રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ દ્વારા જ સ્વીકારવામાં આવશે. રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2025 સમારોહ આવતીકાલે નવી દિલ્હીમાં યોજાશે. દેશભરની 42 ઉત્કૃષ્ટ પંચાયતોને આ પુરસ્કારો એનાયત કરાશે. સમારોહ દરમિયાન 34 ગ્રામ પંચાયતોને દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર શ્રેણી હેઠળ અને 8 પંચાયતોને નાનાજી દેશમુખ સર્વોત્તમ પંચાયત સતત પુરસ્કાર શ્રેણી હેઠળ પુરસ્કારો એનાયત કરાશે. તમિલનાડુ અને કેરળ

અગસ્તમલાએ ઇકોલોજીકલ લેન્ડસ્કેપના સંરક્ષિત વિસ્તારોમાં થયેલા અતિક્રમણની ગંભીર નોંધ લેતા સર્વોચ્ય અદાલતે નિર્દેશ આપ્યો છે કે સમયમર્યાદામાં ખાલી કરાવવાની યોજના તૈયાર કરવામાં આવે અને પ્રાથમિકતાના ધોરણે તેનો અમલ કરવામાં આવે. અદાલતે એવો પણ નિર્દેશ આપ્યો કે ઓળખાયેલા 118 સેવારત અને નિવૃત્ત સરકારી કર્મચારીઓ કે જેઓ અતિક્રમણ કરે છે તેમની સામે શિસ્તબદ્ધ અને કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત અને નેપાળના દ્વિપક્ષીય સંબંધોમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિક્ષણને સશક્તિકરણનું શક્તિશાળી માધ્યમ ગણાવ્યું. દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ સિપોકોસા પાઉલસ માસટેલે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સાથે રોકાણ, સંરક્ષણ, સહયોગ સહિતના મુદ્દા પર ચર્ચા કરી. ગુજરાતના સુરતમાં 3 વાહનના અકસ્માતમાં 8ના મોત, 15 ઇજાગ્રસ્ત. અને હવામાન વિભાગે રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: air-to-surface missile. Prasar Bharati's Waves OTT crosses 1 crore users within 2 years of launch. 21 people killed in Russian strikes across Ukraine. And in women's cricket, India to take on hosts England in third and final T20 international at Taunton tonight. That is all in the news at 9. Good night.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની સરકારે તાજેતરમાં 12 વર્ષ પૂર્ણ કર્યા છે. તે નિમિત્તે છેલ્લા 12 વર્ષમાં દેશમાં અને ખાસ કરીને આપણા ગુજરાતમાં થયેલા પરિવર્તન અંગે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત છે વિશેષ શ્રેણી 12 વર્ષ સુશાસનમાં. આ શ્રેણીના આજના પહેલા અંકમાં આપણે વાત કરીશું દેશના માર્ગ પરિવર્તનમાં આવેલા અભૂતપૂર્વ પરિવર્તનની. શ્રોતા મિત્રો, છેલ્લા 12 વર્ષમાં ભારતે માળખાકીય વિકાસની એક નવી ગાથા લખી છે. દેશના ખૂણે ખૂણાને જોડી દીધા છે અને આ વિકાસ યાત્રામાં ગુજરાતનું યોગદાન પણ ખૂબ મહત્વનું રહ્યું છે. તો શું છે આ બધી રોડ ક્રાંતિ, તે વિશે ચર્ચા કરવા આજે આપણી સાથે જોડાયા છે ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ એટલે કે એનએચએના પ્રાદેશિક અધિકારી પ્રદીપ અત્રીજી. સર, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું આજના કાર્યક્રમમાં. સર પાસેથી આપણે જાણીએ કેવી રીતે ગુજરાતમાં રસ્તા નિર્માણ, હાઈવે નિર્માણ અને એક્સપ્રેસ વે નિર્માણથી એક બહુ મોટું પરિવર્તન થઈ રહ્યું છે. સર, સૌથી પહેલા તો આપણી પાસેથી અમે જાણવા ઈચ્છીએ છીએ કે છેલ્લા 12 વર્ષમાં ભારતમાં અને ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ તો રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, માળખાકીય સુવિધામાં શું પરિવર્તન આવ્યું છે અને શું અસર તેની પડી છે ગુજરાતના વિકાસ પર?
3: पिछले 12 साल से मासिव बिग इंफ्रास्ट्रक्चर पुश है. अगर आप देखेंगे 12 साल में सेंट्रल गवर्नमेंट ने एमओआरटीएच ने एनएचए ने बहुत बड़े बड़े कॉरिडोर बनाए थे और वो पूरे के पूरे देश के अंदर जो डायनेमिक्स है बिजनेस की उसको चेंज कर. अगर आप

0: दो रोबोट सर्विस के लिए, तो उसको मतलब एक इंटीग्रिटी के साथ हम उसको इवॉल्व करते हैं सिचुएशन को, उसमें प्लेन गति शक्ति ने बहुत योगदान दिया है।
1: બરાબર, આજે ઝડપી કામ સાથે ટેકનોલોજીનો ઉપયોગ પણ દરેક ક્ષેત્રમાં વધી રહ્યો છે અને રસ્તા નિર્માણ, હાઈવે નિર્માણ પણ આનાથી બાકાત નથી. તો આજના સમયમાં હાઈવે નિર્માણમાં કઈ કઈ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે, લેટેસ્ટ ટેકનોલોજી, અને જેથી રસ્તો જે છે એ મજબૂત બને અને વધુ ટકાઉ બને?
0: જો અમારી ટ્રેડિશનલ સડક નિર્માણની તકનીક થી

શ્રેણી બાર વર્ષ સરકારના સુશાસનના અને આજનો બીજાંક આધારિત હતો કિસાન કલ્યાણ વિષય પર. પ્રસારણ અમારા આકાશવાણીના દિલ્હી કેન્દ્રથી કરવામાં આવ્યું.